નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આરજે એઆર. ઈશ્વરે બનાવેલા બધા જીવોમાંથી ફક્ત માનવી એકલો જ પૈસા કમાય છે, પણ બીજો એક પણ જીવ ભૂખ્યો રહેતો નથી અને માનવી ક્યારે ધરાતો નથી. મિત્રો, આ વિચાર એટલા માટે ઉત્તમ છે કારણ કે આપણે સૌ પેટીઓ રળવા માટે કમાઈએ છીએ અને એ ધન કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ. પણ એ વિચાર આપણે કરતા જ નથી કે આપણા સિવાયના આ ધરાના અન્ય જીવો પણ જીવવા માટે પેટમાં કંઈક ને કંઈક નાખે છે અને એ માટે એમને કમાવવું જરૂરી નથી. આપણે માણસ છીએ, સુખ સાહેબી જે દુન્યવી છે એના માટે કમાઈએ છીએ અને એ વાત સાહજિક છે કે કમાવવું પડે, કર્મ કરવું પડે, પણ કર્મમાં ક્યારે સિદ્ધાંતોને વે ન મૂકવા જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: સૂર્ય ઉદય પામે છે ત્યારે લાલ હોય છે, તેવો સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.

એક વાતચીત દરમિયાન બહુ સમય થયો તો એ મિત્ર સાથે વાતચીત થઈ રહી હતી. વિદેશમાં વસવાટ કરે છે અને એ મિત્રએ મને બહુ સુંદર વાત કરી તેની અને એક બીજા મિત્ર સાથે. એને એમ કહ્યું કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે કે આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ના કરવો જોઈએ. થાય ને તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી અને એનો કોઈ સમય નક્કી નથી આવતો. આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી આવતો.

વાત છે મિત્રો, આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ. અમીર હોવ અને અમીર બનવું એ વાત અલગ છે, પણ એ અમીરીનો અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ. અને એવી જ રીતે સુંદરતાની વાત છે. તમારી સુંદરતા તમને લાગે અને તમારા પ્રિય પાત્રને, બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: વર્ષનો બાળક શાળાએ જતો હતો અને એને લાલ રંગની પેન્સિલ બહુ જ ગમતી. એટલો બધો લગાવ એના માટે. હવે એ પેન્સિલ છે ખોવાઈ ગઈ. એને રડાકૂડ કરી નાખી, માં મારી પેન્સિલ ખોવાઈ ગઈ, માં મારી પેન્સિલ ખોવાઈ ગઈ. એમ એમ કરતા એ થોડો 15-16 વર્ષનો થયો. પછી એને સમજાયું કે પેન્સિલ એટલી મહત્વની નહોતી, હવે એને પેન ગમવા માંડી હતી, અમુક બ્રાન્ડની જ પેન. હવે પેન પણ ખોવાઈ ગઈ. ફરી પાછી રડારો, માં મારી પેન ખોવાઈ ગઈ, માં મારી પેન ખોવાઈ ગઈ. હવે પાછો થોડો મોટો થાય છે અને હવે એને સમજાયું કે આ પેનથી જે લખાય છે એ પુસ્તક વધારે મહત્વના છે. અને એ પુસ્તકો માટે થઈને ખૂબ લગાવ થયો, ખૂબ વાંચ્યું, ખૂબ વાંચ્યું, ખૂબ વાંચ્યું. પણ એની દ્રષ્ટિ નબળી પડી ગઈ. હવે એની મા પાસે રડે છે કે મારી જુવાની ચાલી ગઈ, મારી જુવાની ચાલી ગઈ. એમ એમ કરતા થોડા સમયમાં એની મા પણ ચાલી જાય છે અને હવે એને સંબંધોનું મૂલ્ય સમજાય છે. અને હવે આખા ગામમાં ફરતો રડે છે, મારી મા ચાલી ગઈ, મારી મા ચાલી ગઈ, મારી મા ચાલી ગઈ. વાર્તા તો નાની છે પણ એનું હાર્દ એ બહુ મોટું છે. ડિટેચમેન્ટ ઇઝ ધ ડેસ્ટિનેશન. શ્રી કૃષ્ણનો અનાસક્તિ યોગ પણ આ જ કહે છે. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે સંબંધ એની એક્સપાયરી ડેટ હોય જ છે અને એટલે જ એને કહેવાય છે ઋણાનું બંધ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, જિંદગી વિશે બહુ સુંદર પંક્તિઓ મારી પાસે આવી છે અને મારે તમારી સાથે વહેંચવી છે. જીવી લો કંઈક એવી રીતે, જીવી લો કંઈક એવી રીતે કે લાગે જિંદગી આપણને નહીં પણ જિંદગીને આપણે મળી ગયા હોઈએ. અદ્ભુત આ પંક્તિઓને સમર્થન આપે છે આ બીજી પંક્તિઓ. જ્યારે આખી દુનિયા કહે કે હાર માની લે, જ્યારે આખી દુનિયા કહે કે હાર માની લે અને તમારી અંદરથી અવાજ આવે કે હજુ એક પ્રયાસ તો કર, તો સમજી લેવાનું છે કે આ વખતે તમારી જીત પાક્કી છે. જીવનમાં આમ થતું જ હોય છે કે જિંદગીને આપણે જીવવાની છે એવા વિચાર સાથે આપણે જીવતા હોઈએ, પણ જો એમ લાગવા માંડે અથવા એવા પ્રયાસો કરીએ કે આ જીવન છે કે આપણને જીવી જાય, જેમ વહે છે સમય તેમ વહેતા રહીએ, સુખ હોય કે દુઃખ, આપણે માણસ બનીને દયા કરુણા અને આપણી સાથે આપણા પરિવાર અને સમાજ અને બીજાનો પણ વિચાર કરતા રહીએ તો જીવન આપણને સ્વીકારી લે છે. અને એવી જ વાત છે કે નાસીપાસ થવાનું નથી જીવનમાં, ક્યારે જ્યારે તમારું હૈયું એમ બોલી ઉઠે છે એક થઈ જાય, એક વાર ફરી થઈ જાય, તો સમજી લો કે તમે જીવનને પણ જીતી ગયા છો. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

પંથે પંથે સંગ બદલાશે, પંથે પંથે સંગ બદલાશે, અવિરત ચાલવું એ આદત તું રાખ, ગરજ પતે ને રંગ બદલાશે, ગરજ પતે ને રંગ બદલાશે, હકીકત પચાવતું એ કાળજું તું રાખ. આપણા સૌના સંસારમાં આ ક્રમ તો રહેવાનો જ છે.

વર્ષો તક ચાલતા રહેવું જીવન સાથે અને આપણા કાળજાને મજબૂત રાખવું એ તો આપણા હાથની વાત છે. કહે છે ને કે વ્યક્તિએ વ્યક્તિએ બદલાતા વ્યક્તિત્વમાં અમુક વ્યક્તિઓ એવા પણ આપણે મળી જાય અથવા તો શોધી નાખવા પડે કે જેની પરિભાષા જીવનભર આપણા માટે ક્યારેય બદલાય નહીં, અને એવા ન બદલાતા પરિભાષિત વ્યક્તિઓનો સંબંધ સાચવી રાખવો જોઈએ. ત્યાં ઝૂકવું પડે તો ઝૂકી જવું જોઈએ. ત્યાં તમારું ઝૂકેલું પણ તમને ઉન્નત શિખર પર પહોંચાડે છે. સબમિશન ને શરણાગતિનો સ્વીકાર ભાવ આપે છે, અને એવા જ વ્યક્તિઓ તમારા જીવનનું મૂલ્ય તમને અપાવે છે, તમને મોક્ષ જેટલો જ આનંદ અને પરિતૃપ્તિ કરાવે છે. તો યાદ રાખો, આપણે એ વ્યક્તિઓને શોધવાના છે અથવા મળે ત્યારે ઓળખી લેવાના છે. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

યુવાન આવે છે અને એક પ્રશ્ન પૂછે છે કે હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો. અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એ એની પાસે આવી જાય છે. તો સોક્રેટિસ તો એથેન્સની ગલીઓમાં આમ ઓટલા ઉપર બેઠા હોય છે, એ જીવતી જાગતી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા અને યુવાનને પોતાની સાથે ચાલવા

કેમ અટકતા નથી, કેમ મારા પ્રશ્નો નો જવાબ આપતા નથી? એમ એમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાનને થયું હવે તો મારા પ્રશ્નો નો જવાબ આપશે, તો સોક્રેટિસ તો નદી ની અંદર ચાલવા લાગ્યા. તો યુવાન પણ એની સાથે ચાલવા લાગ્યો. હવે બરાબર કેળ સમાણા પાણી આવ્યા, છાતી સમાણા પાણી આવ્યા, અને સોક્રેટિસે અચાનક જ પેલા યુવાનનું માથું છે ને લઈને પાણીમાં ડૂબાડી દીધું. હવે પેલો યુવાન એકદમ ગભરાઈ ગયો. એ આવા હુમલા માટે તૈયાર નહોતો અને એકદમ તરફડિયા મારવા માંડ્યો અને પોતાનું માથું બળપૂર્વક સોક્રેટિસના હાથ પરથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહા પ્રયાણે પ્રયત્ન કરીને પોતાનું માથું છોડાવી શક્યો અને બહાર આવીને સોક્રેટિસને કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ના આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનું? તમે મારા પ્રશ્નનો જવાબ ક્યાં આપ્યો? ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તો મારા તમારા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. યુવાન તે ક્યારે? તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું. જ્યારે મેં તારું માથું પાણીમાં ડૂબાડ્યું ત્યારે તારે સૌથી વધારે કોની જરૂર હતી? કે શ્વાસની. અચ્છા, તો એના માટે તે શું કર્યું? અરે, મેં મારા જીવ ઉપર આવીને આ પ્રયત્ન કર્યો ત્યારે માંડમાંડું મારો જીવ બચાવી શક્યો છું. આ તો જવાબ છે. તે તારો પ્રયત્ન 100% કર્યો માટે તું સફળ થયો. બસ આ જ મારી શીખ છે. કાંઈ પણ કાર્ય કરો,

0: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યો અને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छू आरजी एआर। ईश्वरे बनावेला बद्धा जीवों माती फक्त मानवी एकलो ज पैसा कमाए छे, पण बीजा एक पण जीव भूख्या रहता नथी अने मानवी क्यारे धरातो नथी। आ उत्तम सुविचार छे, कारण के आपणे सौ कारण आपीए छीए के पेटियो रड़वा અમારે કમાવવું પડે અને દુનિયાવી સુખ પાછળ આપણે ભોગ વિલાસ પાછળ એ નાણાં ખર્ચીએ છીએ અને એના માટે જ સાચી રીતે કમાઈએ છીએ એવું કહેવાય। પણ વાત એ છે કે એ કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ। તો મિત્રો, કર્મ કરવાનું છે, પૈસા તો કમાવાના છે, પરંતુ સિદ્ધાંત અને સામાજિક જે દુનિયાવી નિયમો છે જેનાથી બીજા જીવનું કલ્યાણ થાય એને ક્યારેય નેવે મૂકીને ધન દોલત ન કમાવી જોઈએ। કારણ કે ઉપરવાળાએ જન્મ આપ્યો છે તો અન્ન માટેનું કર્મ પણ આપ્યું છે। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

હવે લગ્ન એ ઈશ્વરીય કલ્યાણકારી એવું બંધન છે કે જેમાં બે આત્માઓ છે એ એકરૂપ થાય છે. હવે આપણને એમ થાય કે આ બધા લગ્નની વિધિઓ, આ મંગલ ફેરા અને આ બધું કેવી

રીતે આવ્યું હશે. તો એનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ઋગ્વેદમાં મળી આવે છે. ઋગ્વેદના 10મા મંડલમાં 85મા સ્તોત્રની અંદર આ વિવાહ સૂક્તમ નામનો સ્તોત્ર મળી આવે છે, જેની રચના સૂર્યપુત્રી સૂર્યાએ કરેલી છે. હવે સૂર્ય ભગવાન છે એ પોતાની પુત્રી સૂર્યાના લગ્ન અશ્વિની કુમાર સાથે કરાવવા માંગતા હતા, પણ સૂર્યા છે એ સોમદેવ સાથે પરણવા માંગતા હતા. તો ખુશી ખુશી સૂર્ય ભગવાને તેના લગ્ન સોમદેવ સાથે કરાવી દીધા અને અશ્વિની કુમારો છે એ સોમદેવના બેસ્ટ મેન બન્યા, એટલે કે અણવર બન્યા. અને એટલે આ સ્તોત્રને સૂર્યા સ્તોત્ર કે સૂર્યા સોમ સ્તોત્ર પણ કહેવામાં આવે છે. આજના અત્યારના સંદર્ભમાં જોઈએ તો આપણા જે હિન્દુ લગ્ન સંસ્કાર છે એમાં પણ એ જ શ્લોકો વડે આ સંસ્કાર સંપન્ન કરાવવામાં આવે છે, અને જેમાં આ નવદંપતી છે એના માટે એક સમૃદ્ધ જીવન જીવવા માટે થઈ અને પ્રાર્થનાને કામના કરવામાં આવે છે. તો આપણે અત્યારે પણ આ લગ્નની અંદર જે ઉજવણીને જેટલું મહત્ત્વ આપીએ છીએ ને એટલું જ મહત્ત્વ આ પ્રાચીન વિધિ વિધાનોને પણ આપવું જોઈએ, અને અગ્નિદેવની સાક્ષીએ આ લગ્નનું બંધન છે એ ઉજવવું જોઈએ.

આજુબાજુ જ્યારે સંસારમાં જોતા હોઈએ ને, કે પછી આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી, વ્યક્તિ અમસ્તું જ નથી નિખરતું, સમય, સંજોગ અને સમાજ એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની મસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. આ સુંદર મજાના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરાવે છે. ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવા

ની જગ્યાએ શબ્દના ઉદાહરણ બનાવીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

એક સુંદર મજાનો સંદેશો મને મળ્યો. એમાં લખ્યું હતું કે કિંમત અથવા જીવનમાં સંબંધો, માણસ અને કામનું મૂલ્યાંકન કોઈ કરતું નથી, અને કરવું પડે તો કેવી રીતે કરવું તે સમજાતું નથી. મેં એમને જવાબ આપ્યો કે કિંમત એ પાણીની નથી, તરસની છે. કિંમત મૃત્યુની નથી, શ્વાસની છે. સંબંધ તો ઘણા છે જીવનમાં, તમારા અને મારા, પણ કિંમત સંબંધોની નથી, તેના ઉપર મૂકેલા વિશ્વાસની છે. શ્રોતા મિત્રો, તમે પણ વિચાર કરી લેજો. મૂલ્યાંકન અને કિંમત આંકવા જતા

આપણે સાચી વસ્તુની સાચી કિંમત આંકીએ છીએ એ કરતા આપણે કોની કિંમત આંકવા બેઠા છીએ એ વિચાર કરી લેવો જોઈએ. અમૂલ્ય કે પછી જેનું કંઈ પણ મૂલ્ય નથી, આ બંને શબ્દ વચ્ચે કોઈ ભેદ છે ખરો? વિચાર તો કરી જુઓ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સમુદાયિક રેડિયો સ્ટેશન.

0: સર્વ કાર્યોનું જનક વિચાર છે. વિચાર શૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આ

0: પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: આપણે ગીતાજીના ત્રીજા અધ્યાયમાં અત્યારે લગભગ 13માં 14માં શ્લોક સુધી છીએ. આપણે જોયું કે જે આખી ભારતીય સંસ્કૃતિ, જેને આપણે યજ્ઞીય સંસ્કૃતિ અથવા તો યજ્ઞ સંસ્કૃતિ કહીએ છીએ, તે યજ્ઞની અહીંયા પરિભાષા શરૂ થઈ છે. અંતે આપણે એટલું જોયું હતું કે જે યજ્ઞશેષ ભોગવે છે તે પુણ્યશાળી છે, અને જે માત્ર પોતાને માટે રાંધે છે, કર્મ કરે છે, તે પાપ ખાય છે. જરા સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન આગળ ઉપર પણ છે, પણ ગીતાની જે સાધારણ આપણે શૈલી જોઈ છે કે સામાન્ય વ્યવહારથી શરૂ કરીને ક્રમે ક્રમે ક્રમે ક્રમે વિચારને ગહનતામાં લઈ જતા થાય છે, અહીં આગળ આપણે એ જોવાના છીએ. અત્યારે પણ એટલી જ સામાન્ય વાતો થઈ છે કે તમે દેવોને એમનો ભાગ આપો, દેવોની પૂજન અર્ચન કરો, એમને પ્રસન્ન કરો, અને દેવો તમને પ્રસન્ન કરશે, અને એમ પરસ્પર ચાલ્યા કરે કરશે. પરસ્પરમ ભાવયંતઃ શરે પરમ વાપસ્યથ, એકબીજાને પ્રસન્ન કરતા રહો, શરે પ્રાપ્ત કરો. આ સામાન્ય કર્મોની વાત થઈ, પણ તોય ત્યાં તો પેલી વાત તો રહી છે ને કે તમે દેવોને પ્રસન્ન કરો અને દેવો તમને પ્રસન્ન કરે. તો અમે પ્રસન્ન થવા માટે થઈને દેવોને પ્રસન્ન કરીએ એવી એક ફળના ઉપભોગની અપેક્ષા તો છે ને, તો યજ્ઞ કર્મ અધૂરું રહ્યું કહેવાય. યજ્ઞ તો એ છે કે જે બીજાને માટે થાય છે. યજ્ઞનું આ સામાન્ય વ્યવહારથી શરૂ કરેલું એક મોટું વર્તુળ, એક ચક્ર, એક સાયકલ એ આ સમગ્રને આવર્તી આવરણમાં લઈ લે છે. એની વાત હવે પછી આપણે જોવાના છે, કારણ કે સામાન્ય માણસનો વ્યવહાર સામાન્ય માણસનો વ્યવહાર છે. એ કઈ જ્ઞાનની અંદર ઊંડો ઉતરેલો હોય નહીં, એને સીધે સુધી જે સમજાય તે સમજે, પણ તેનાથી આગળ જે જાય છે તે માણસ થોડો સામાન્ય કરતા વિશેષ છે. અહીં આપણે જોઈશું કે સામાન્યથી શરૂ કરીને યજ્ઞની સાયકલ કેવી રીતે આખા બ્રહ્માંડને વ્યાપી લે છે એની વાત આપણને ખબર ન હોય અને આપણે એ જ્ઞાનના વર્તુળની અંદર સમાઈ જઈએ એ પ્રકારની વાત હવે આપણે જોવાના છીએ. આપણે અથવા તો બધા પ્રાણી માત્ર જેના માટે વેદાંત અન્નમય કોષ કહે છે એવા છીએ. અન્નાદ ભવંતિ ભૂતાનિ, પ્રાણી માત્રનું સીધે સીધું જીવન અન્ન છે, ખોરાક છે. આપણે ખાઈએ છીએ તો જીવીએ છીએ. અન્નાદ ભવંતિ ભૂતાનિ એટલે આપણું જે આ શરીર છે એના માટે વેદાંતે અન્નમય કોષ એવો શબ્દ વાપર્યો હતો. અન્નથી બને છે આ શરીર, અને અન્ન ક્યાંથી બને છે? વરસાદથી. પર્જન્યાદ અન્ન સંભવ, ત્રીજા અધ્યાયનો 14મો શ્લોક છે. અન્નાદ ભવંતિ ભૂતાનિ પર્જન્યાદ અન્ન સંભવ. વરસાદ આવે છે તો અન્ન ઉત્પન્ન થાય છે, વરસાદ ન આવે અન્ન ઉત્પન્ન. આ સીધો સંબંધ છે બે વચ્ચે કે પ્રાણી માત્ર એ

છે અને આજ વરસાદને આશરે છે. વરસાદ ક્યારે થાય છે? માણસો વરસાદ લાવવા માટે શું કરે? યજ્ઞો કરે, પર્જન્ય યજ્ઞ કરે મોટા મોટા. જો વરસાદ ના આવતો હોય તો મોટા મોટા પર્જન્ય યજ્ઞો કરે છે, અમુક મૂર્તિઓને પાણીમાં ડૂબાડે છે, ભગવાન વરસાદ મોકલ એમ લાગે છે કે વરસાદ આપણા હાથની વાત નથી, કોક દેવના હાથની વાત છે. એટલે આપણે દેવોને પ્રસન્ન કરો. પેલી આગળ વાત કરી તે દેવા ભાવ એમ તો હા, તો યજ્ઞાત ભવતી પર્જન્ય, હા વરસાદ યજ્ઞથી થાય છે. જુઓ કેવું ચક્ર ચાલે છે, અન્નથી માણસ ઉત્પન્ન થયો, અન્ન પાણી પેલા વરસાદથી ઉત્પન્ન થયું, વરસાદ કેટલાક યજ્ઞીય કર્મોથી થયો, અને યજ્ઞ કોણે કર્યો? માણસે કર્યો. યજ્ઞ કર્મ સમુદ્ભવ, યજ્ઞ કર્મથી ઉત્પન્ન થયો. હવે જો સાદી વાત ધીમે ધીમે ગહન કેવી રીતે થતી જાય છે. આપણને તો સામાન્ય માણસને તો અન્નથી કામ છે, કારણ કે અન્ન વિના તો ચાલશે નહીં ભાઈ, થોડા દિવસ પણ શરીર ટકી શકશે નહીં. હું ભૂખે ભજન ન થાય રે ગોપાલા, પેટ જ ખાલી હશે તો ભજન કરવાનું કે ભક્તિ કરવાનું કે મોટી આધ્યાત્મિક વાતો કરવાનું કે એનું મહત્વ નથી. મોટા મોટા સરસ મજા તગડા મહારાજો આધ્યાત્મિક વાતો કરતા હોય તો એટલા માટે કરી શકે છે કે એમને આ અન્નની કોઈ તકલીફ નથી, જીવન યાપનની કોઈ તકલીફ નથી. આપણે અન્ન એકલો શબ્દ શું કરવા બોલીએ, આખું જીવન યાપન કરવું, જીવન વ્યવહાર કરવું એ સરસ હોય તો પછી મોટી મોટી વાતો થઈ શકે. એટલે શરૂઆત ત્યાંથી કરી ગીતાએ કે તમારું શરીર અનાજથી છે અને અનાજ વરસાદથી છે અને વરસાદ યજ્ઞથી છે અને યજ્ઞ કર્મથી છે. સાયકલ પૂરી જાય છે? ના, સાયકલ અહીં પૂરી થતી નથી. આ મજાની વાત છે, અહીંયા આ ચક્ર પૂરું થઈ જતું નથી. નહીં તો એક ચક્ર પૂરું થઈ જાય કે ભાઈ યજ્ઞ કર્યો એટલે વરસાદ આવ્યો એટલે અન્ન પાક્યું એટલે તમે ખાધું એટલે તમે યજ્ઞ કર્યો, આખું ચક્ર પૂરું થઈ જાય. પણ ચક્ર અહીંયા પૂરું થતું નથી, કારણ કે એને શું કહ્યું? યજ્ઞ કર્મ સમુદ્ભવ, વ્યક્તિ સમુદ્ભવ નથી કહ્યું, કર્મ સમુદ્ભવ, કર્મથી યજ્ઞ થાય છે. અને કર્મ બ્રહ્મોદ્ભવમ, આ જે કર્મ છે એ બ્રહ્મોદ્ભવ છે, બ્રહ્મમાંથી જ્ઞાનમાંથી વેદમાંથી ઉત્પન્ન થાય છે. એટલે યજ્ઞ થયો એ પણ વિહિત કર્મો વડે થયો, તો એ વિહિત કર્મો ક્યાં વિહિત છે? વેદ વિહિત છે. એટલે ચક્ર આગળ ચાલ્યું, પેલું ખાલી કર્મ કરવું એમને એમ ખાવું પીવું ઊંઘવું સૂવું વગેરે વગેરે જે કર્મો છે એનાથી આગળ વધી ગયા ને. યજ્ઞ કર્યો તો કેવી રીતે કર્યો? તો વેદ વિહિત કર્મ હતું એ. જો એ વેદ વિહિત કર્મ હતું તો એ ક્યાંથી ઉત્પન્ન થયું? આગળ ચાલ્યું ચક્ર કે એ ક્યાંથી ઉત્પન્ન થાય? ચક્ર ચાલે છે ને આગળ. આ ચક્ર શું કહેવાય? કે કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ, બ્રહ્મ અક્ષર સમુદ્ભવમ. અને આ વેદ કો કે બ્રહ્મ કો કે જ્ઞાન પણ કો તો એ અક્ષર એવા પરમાત્માની અંદરથી ઉત્પન્ન થયેલું છે. ક્યાં સુધી ચાલ્યું ચક્ર? અંદરથી શરૂ કરીને. તો એ શું કહેવાય? બ્રહ્મ અક્ષર સમુદ્ભવમ. આજે બ્રહ્મ છે એ અક્ષરની અંદરથી, અક્ષર પરમાત્મા, પરમ તત્વ, અવિનાશી તત્વ, જેનો આદિ કે અંત નથી એવું તત્વ, એ જે એક પરમ તત્વ છે એને તમે જે નામથી ઓળખવું હોય તે નામથી ઓળખો, પણ એ જે એક પરમ તત્વ છે એને અમે એમ કહીએ કે બ્રહ્મ તત્વ છે. તો એની અંદરથી ઊભું થયેલું આ આખું આખું ચક્ર છે. અને એ રીતે મનુષ્ય જન્મ તમને મળ્યો છે, અને મનુષ્ય જન્મમાં તમે કાર્યો કરતા રહો છો, તમે કર્મો કરતા રહો છો.

સિદ્ધ થયો કે આ યજ્ઞ શું છે? સર્વમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ, એમ કહે છે કે તસ્માત સર્વગતમ બ્રહ્મ. આજે એ બ્રહ્મ તત્વ, અવિનાશી તત્વ, પરમ તત્વ, ઈશ્વરીય તત્વ, એ સર્વગતમ સર્વવ્યાપી છે અને એટલે યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે. તસ્માત સર્વગતમ બ્રહ્મ, આ સર્વગત જે બ્રહ્મ છે એ શું છે? નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ, યજ્ઞની અંદર પ્રતિષ્ઠિત છે. હવે યજ્ઞની વ્યાખ્યા બદલાઈ ગઈ, વિસ્તૃત થઈ ગઈ. ખાલી દેવોને રીઝવવા માટે કરવાના કામો એ યજ્ઞ નથી, એ તો એનો એક ભાગ છે. એ તો આખી નિસરણી ચડવાની હોય તો એમાંનું ક્યાંક એક સોપાન છે, વચ્ચેનું પગથિયું છે. છેક આપણે નીચેની જમીનથી શરૂઆત કરી કે મારે મારું શરીર છે એને જાળવવાનું છે, અન્ન જોઈએ છે, ત્યાંથી શરૂ કરીને પરબ્રહ્મ સુધી પહોંચવાનું, અને એને આપણે જે કર્મ દ્વારા પ્રાપ્ત થાય છે એને યજ્ઞ એવું નામ આપવાનું. તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ, હંમેશા યજ્ઞની અંદર પ્રતિષ્ઠિત હોય છે. આજે અવિનાશી પરમાત્મા છે, એ અવિનાશી પરમાત્મા દ્વારા જન્મેલ જે જ્ઞાન છે, એ જ્ઞાન દ્વારા જે કર્મો કરવામાં આવ્યા, એ કર્મોના દ્વારા વરસાદ થયો, વરસાદ થયો તો અન્ન ઉત્પન્ન થયું, અન્ન ઉત્પન્ન થયું તો મનુષ્ય ઉત્પન્ન થયો, મનુષ્ય ઉત્પન્ન થયો તો એને પેલા વેદ વિહિત કર્મોથી પાછી શરૂઆત કરવી પડે. એક બૃહદ ચક્ર, એક મોટી સાયકલ બ્રહ્મથી શરૂ કરીને બ્રહ્મ સુધીની એ આપણે સમક્ષ મૂકી દીધી. દેખાતું નાનું કામ કે મારે તો અન્ન ખાવું છે, પણ અન્ન ખાવું છે તો કેવી રીતે ખાવું છે? ત્યાં યજ્ઞાયનું બોલે છે. કર્મ કરવા છે તો કયા કરવા છે? ત્યાં યજ્ઞ આવીને ઉભો રહેશે, કારણ કે વચ્ચે જ્ઞાનનું બ્રહ્મનું એક મોટું તત્વ છે. એક સરસ મજાનું યજ્ઞ ચક્ર અહીંયા આવ્યું છે. આ યજ્ઞ ચક્રને બહુ સમજવા જેવું છે. વિદ્વાનોએ આ યજ્ઞ ચક્રને પોતપોતાની રીતે અનેક રૂપકોથી સમજાવ્યું છે, અનેક રીતે સમજાવ્યું છે. જુદા જુદા પોતાના સિદ્ધાંતોને સિદ્ધ કરવા માટે આ યજ્ઞ ચક્રનો ઉપયોગ કર્યો છે મહાન વિદ્વાનોએ. આપણે એ મહાન વિદ્વાનોની ગતિમાં અત્યારે ચાલતા નથી, આપણે ગીતાના શબ્દોને પકડીને ચાલીએ છીએ, એટલે આનાથી વધારે ઊંડાણમાં ન જઈએ તો પણ આપણને એટલી સમજણ પડે છે કે આ એક મોટું બૃહદ ચક્ર છે, અને બૃહદ ચક્ર આપણાથી પોતાનાથી વ્યક્તિથી શરૂઆત થાય છે, કે શરીર અન્નથી બનેલું છે, અન્ન વરસાદથી બનેલો છે, વરસાદ યજ્ઞના પરિણામે આવે છે, યજ્ઞ એટલે મહાન કર્મો છે, આ કર્મો એ વેદ વિહિત છે, વેદ એ બ્રહ્મની અંદરથી કહેલો છે, માટે આખું ચક્ર પૂરું થાય ત્યારે તમે યજ્ઞની અંદર સર્વ કઈ સમાયેલું છે એવા અંત ઉપર પહોંચી જાઓ. એવમ પ્રવર્તિતમ ચક્રમ, આ એક મોટું પ્રવર્તિત ચક્ર છે, પ્રવર્તમાન ચક્ર છે. એવમ પ્રવર્તિતમ ચક્રમ નાનુવર્તયતિ હયઃ, જે માણસ આ પ્રમાણે ચાલતું જે ચક્ર છે, આ ચક્રને તમે યજ્ઞ ચક્ર કહો કે આ ચક્રને તમે સૃષ્ટિ ચક્ર કહો, સર્જનનું ચક્ર કહો, તો એ સર્જનના આ ચક્રને જે માણસ અનુવર્તન કરતો નથી, એનું જે પાલન કરતો નથી, એનું જીવન નિરર્થક છે. ચક્ર છે, આપણે જયારે ચક્રનું ઉદાહરણ અપાય છે ને ત્યારે અત્યારે જે જોવા નથી મળતું એવું એક યંત્ર આપણે ભૂલી જઈએ છીએ, રેટ કહેવામાં. આ રેટ છે ને મોટું ચક્ર હોય, એને વાસણો બાંધેલા હોય માટીના કે પતરાના, એ નીચે જાય અને ઉપર આવે, નીચે જાય અને ઉપર આવે, નીચે જાય એટલે કૂવામાંથી પાણીને ભરી લે અને ઉપર આવે એટલે ઠલવાઈને ખાલી થઈ.

जाए। आ चक्र चाल्या करे, आ चक्र चालतू बंद थी जाए तो पानी बंद थी जाए, पानी बंद थी जाए तो खेतर सुकाई जाए, खेतर सुकाई जाए तो तुम्हें भूख्या मरो, तुम्हें भूख्या मरो तो मृत्यु पामो। જેમ પેલું ચક્ર આમ ઉપર થી નીચે ચાલે, નીચે ગચ્છતિ ઉપર જદશામ, ચક્ર નૈમિક ક્રમેણ, આવું વિદ્વાનોએ કહ્યું છે, એવું આ ચક્ર છે। પાણી ભરાયા તીઠલવાયા સુધીનું, ફરી ભરાયા સુધીનું, આ ચક્રનું અનુવર્તન દરેક વ્યક્તિએ કરવું જોઈએ। જો ન કરે તો પશુ પક્ષી જીવે છે, મરે છે, તમે મનુષ્ય પશુ જીવશો ને મરશો, કશું પ્રાપ્ત થશે નહીં। તમારું જે પરબ્રહ્મ થી થઈને મનુષ્ય સુધી આવવાનું જે ચક્ર છે, એ ચક્ર તો વચ્ચે તૂટી ગયું। ક્યાં તો કહે છે કે એવમ પ્રવર્તિતમ ચક્રમ ન અનુવર્તયતી યે યહ, જે આ ચક્રનું અનુવર્તન કરતો નથી એ માણસ શું કરે છે, એ માણસ કેવો છે, અઘાયુ રિન્દ્રિયારામો મોઘમ પાર્થસી જીવતી, એનું જીવતર મોઘમ નિરર્થક છે, અર્થહીન છે। એ જીવો કે ના જીવો સરખું છે, કારણ કે એના જીવનની અંદર કોઈ લક્ષ્ય, કોઈ ધ્યેય કશું રહ્યું નથી। એ તો કેવો છે, ઇન્દ્રિયારામો, ઇન્દ્રિયની અંદર આરામ પ્રાપ્ત કરનારો, આરામ એટલે સંતોષ, માત્ર ઇન્દ્રિયોની અંદર જ રમમાણ, ઇન્દ્રિયોના સુખને સુખ માનનાર, ઇન્દ્રિયોની અપૂર્ણતાને અપૂર્ણતા માનનાર, ઇન્દ્રિયથી આગળ જેના માટે કઈ નથી, એવો આપણા જે દર્શનોમાં છે એમાં લોકાયતિક દર્શનમાંનો એક ભાગ એમ કહે છે કે ઇન્દ્રિયો જ આત્મા છે, એનાથી બીજો વળી આત્મા છે જ ક્યાં, જોયે છે કોઈએ આવું સરસ મજાનું ચારુતર વાક્ય, એ આ લોકાયતિક સંપ્રદાયમાં આપણને જોવા મળે, એ આમ જ કે જે લોકો એવમ પ્રવર્તિતમ ચક્રમ ન અનુવર્તયતી, એ લોકો આ જે પ્રવર્તિત ચક્ર છે એને અનુસરતા નથી, અને અનુસરતા નથી એનો અર્થ શું થયો કે યજ્ઞ ચક્રને અનુસરતા નથી એટલે યજ્ઞાર્થ કર્મો કરતા નથી, યજ્ઞાર્થ કર્મો કરતા નથી એટલે કેવળ પોતાને માટે જીવે છે, માત્ર જીવે છે તો પોતાના માટે, હંમેશા એમનો આઈ કેપિટલ, હું, આપણે જૂના જમાનામાં એક કહેવત હતી, હું ને મારી વહુ, એમાં આવી ગયું હું, આજે વાત છે એની અંદર પણ હજી એક તો આવી, હું ને મારી વહુ, એ નહીં હું, મારાથી, મારા વડે, મારા માટે જગત છે, એ પ્રકારનું જેમનું વર્તન છે એ લોકો, એ આ ઇન્દ્રિયારામ વ્યક્તિઓ છે, ઇન્દ્રિયોની અંદર જ આરામ માનના, ઇન્દ્રિયોની અંદર જ રમમાણ રહેનારા, અને એવા લોકોનું તો શું થાય પછી, એ લોકો એના માટે શબ્દ વાપરે છે કે અઘાયું, પાપ આયુષ્ય છે જેમનું, એવા પાપીઓ, કારણ કે એ પોતાના કર્તવ્ય કર્મોનું પાલન કરતા નથી, કર્તવ્ય કર્મોનું પાલન કરવું એ જ યજ્ઞ છે, અને કર્તવ્ય કર્મ જે છે એ ક્યારેય પણ પોતાની અંદર સ્થિર હોતા નથી। વખત કહ્યું છે કે તારું કર્મ કર દો, કયું કર્મ, તો તારા માટે નિશ્ચિત થયેલું કર્મ તું કર, તારા માટે નિશ્ચિત થયેલું કર્મ તું કર, એ જ

તારા માટે યજ્ઞ થશે, અને આ યજ્ઞ એ કોઈ સામાન્ય વાત નથી, આખું ચક્ર છે. આનું પાલન થયું તો તારા માટે અન્ન તો છે જ, એ શોધવાની જો પડે, આપને આઈને મળશે. કારણ કે ચક્ર છે તો થશે. એટલે કે છે કે અગવાયુ રંદિરી મોઘમ પાર્થ સજીવતી, એ જીવે છે

પોતે શું છે એની એને ખબર નથી એવી પરિસ્થિતિમાં એ જીવે છે. મોહમ પાર્થ સજીવતી, એ જીવે છે કારણ કે જીવે છે. ફોગટ છે એનું જીવન. હું જીવ્યું ના જીવ્યા બરોબર છે, તો જીવવું તો શેને માટે જીવવું? યજ્ઞને માટે જીવવું, અને યજ્ઞ એટલે કર્તવ્ય કર્મનું સમાચરણ. એનું આખું ચક્ર આપણને સમજાવી દીધું ઉપર, કે આવી રીતે એ ચક્ર ચાલે છે. એ સાયકલ આવડી મોટી બૃહદ સાયકલ છે, દેખાતી નાની સાયકલ નથી. દેખાતી નાની સાયકલ ની પાછળ એક આખું બૃહદ મોટું વિશાળ એવું ચક્ર છે, કે જે અંતે જઈને પરમ સત્યની અંદર, પરમ તત્વની અંદર સમાવિષ્ટ થઈ જાય છે. એટલે તમે એનાથી અલગ નથી એવો ભાવ તમને આ યજ્ઞના ચક્રની સાથે અનુભવમાં આવી જાય. આવું જીવન જે નથી જીવતો એ માણસ પોતાની જિંદગી વેડફી નાખે છે. મળ્યું છે મનુષ્ય જીવન, કોઈક ઈશ્વરની કૃપાથી, કોઈક પૂર્વના કર્મોથી, આવા જ કર્મો કંઈક થઈ ગયા હશે તો મળ્યું છે જીવન. પણ એ જીવન સાવ નિરર્થક, સાવ ફોગટ થઈ જાય જો માણસ પોતે માત્ર પોતાને માટે જીવે. આગળ આ શબ્દો વધારે સારા શબ્દોમાં કહ્યા હતા કે સ્ત્રીને એવો છે તો ચોર છે. ચોર આપણે ન થવું, આપણા કર્તવ્ય કર્મોને યજ્ઞની ભાવનાથી કરવા. આજે યજ્ઞચક્રની વાત છે ને, એ યજ્ઞચક્રની વાત, યજ્ઞને સમજવામાં ઘણા માણસો ભૂલ કરે એવી શક્યતાઓ છે. કારણ કે આપણે ત્યાં યજ્ઞો વાર તહેવારે થતા રહેતા હોય છે, નાના મોટા અનેક યજ્ઞો થતા હોય છે, જેની અંદર મોટા સમીયાણા બાંધવામાં આવે ને સરસ મજાની વેદી રચવામાં આવે ને એના માટેના મોટા શાસ્ત્રો હોય ને એની ઝીણી ઝીણી ઝીણી ઝીણી બાબતો ઉપર કાળજી લેવાય ને યજ્ઞની જે વેદી બનાવવાની છે એની અંદર જે ઈંટો મૂકવાની છે, પાકી ઈંટો મૂકવાની કે કાચી ઈંટો મૂકવાની, ત્યાંથી શરૂઆત કરીને એનું માપ કેવી રીતે કરવાનું ને એના માટે જુદી જુદી વસ્તુઓ ક્યાંથી લાવવાની ને એની અંદર ચમાસો હોય એ કેવા હોવા જોઈએ ને એના માટે યુપ કેવી રીતે સ્થાપિત કરવાનું, ઝીણી ઝીણી બાબતોની વિચારણાઓ કરીને પછી આપણે એને આપણે યજ્ઞ સમજી લઈએ તો એ આપણી સમજણ અધૂરી છે. એટલે હવેના સમાજની અંદર કેટલાક શબ્દો નવા નવા પ્રયુક્ત થવા માંડ્યા છે. કોઈ કહે છે કે અમુક જગ્યાએ શ્રમ યજ્ઞ છે, તો શ્રમ યજ્ઞ એટલે શું? કે ત્યાં શ્રમ કરવા ગયેલ વ્યક્તિ એ શ્રમ કેવળ પોતાને માટે કરતી નથી. જો એના માટે વળતર લઈને કામ કરે છે તો એ કામ કરે છે, નોકરી કરે છે તો કરે છે. દરેક શ્રમિક પોતાના જીવનને ચલાવવા માટે કામ તો કરે છે, એ શ્રમ યજ્ઞ બનતો નથી. શ્રમ યજ્ઞ ત્યારે જ બને છે કે જયારે એ કેવળ પોતાને માટે કરતો નથી. એટલે આ યજ્ઞ શબ્દ આપણી ભાષામાં અમે જરા વધારે પ્રવર્તિત થઈ ગયો છે, અનેક જગ્યાએ વપરાય છે યજ્ઞ શબ્દ જોડીને. તો એ યજ્ઞ શબ્દ જે જોડાયેલો છે એ યજ્ઞ શબ્દ આપણી સંસ્કૃતિમાં બહુ મહત્વપૂર્ણ છે. હોમ હવન યજ્ઞ છે, હશે, એની સામે વાંધો નથી, એ તો હોવો જોઈએ. કારણ કે એ પણ મનુષ્ય કરવાના કર્મોમાંનું એક કર્મ છે. કારણ કે એની અંદર પણ ભાવના તો એ જ છે કે હું આ દેવોને સમર્પિત કરું છું, એ મારા માટે નથી. એમાં પણ એમ જ બોલે છે, ઇન્દ્રાય સ્વાહાય તમ ઇન્દ્રાય નમઃ અગ્નયે સ્વાહાય તમ અગ્નયે નમઃ નમઃ. અને એ કરતી વખતે પણ ભાવના તો એની થોડી વ્યાપક ને વિશાળ હોય છે. એમ પણ કહે છે કે જ્યાં જ્યાં એનું દર્શન કરશે એનો ઉદ્ધાર થશે. એટલે એનો અહીંયા વિરોધ નથી, પણ એનાથી આગળ ચાલીને નાના નાના સૂક્ષ્મ કામો, રોજબરોજના કામો, આપણે કરવાના કામો, ન કરવાના કામો, મોટા કામો, નાના કામો, એ બધા જો આ દ્રષ્ટિથી કરવામાં આવે તો આપણે રોજે રોજ યજ્ઞ કરીએ છીએ આપણા જીવનમાં, એવો અર્થ થાય. અને જો એ ન કરીએ તો આપણું આખું જીવન નિરર્થક છે, ફોગટ છે, એવો અર્થ

0: એની અંદરથી પેદા થઈ જાય એવી આખા યજ્ઞ ચક્રની વાત આપણે અત્યારે જોઈ છે. યજ્ઞ ગીતાની દ્રષ્ટિથી સમજવું જોઈએ. યજ્ઞને સમજવા માટે ગીતાની દ્રષ્ટિ આપણને આપણા કર્તવ્ય કર્મો તરફ દોરી જાય છે. કર્તવ્ય કર્મો, કરવાના કર્મો, કરવા જેવા કર્મો, માત્ર પોતાને માટે નહીં, ભૂખ લાગી છે માટે ખાવું એ જરૂરી છે, એ પ્રકૃતિ છે. બહુ સૂક્ષ્મ ભેદ હોય છે પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિમાં. માનો કે કોઈ એક માણસ એક આંબાના ઝાડ નીચે બેઠો છે અને એને સખત ભૂખ લાગી છે, ઉપર લટકતી કેરી જુએ છે, તો એ માણસ શું કરશે? ત્યાં એક વાંદરો બેઠો છે, એ પણ કેરીને જુએ છે, એને પણ ભૂખ લાગી છે, તો વાંદરો શું કરશે? કેરીને તોડશે અને સીધી ખાવા માંડશે. માણસ શું કરશે? કેરીને તોડશે, એને સમારશે, છોલશે, જો પાસે હશે તો મીઠું મરચું ભભરાવશે, અને બાજુમાં કોઈ માણસ ઉભો હશે તેને ધરશે કે લેશો. ભૂખ લાગવી એ પ્રકૃતિ છે, ભૂખ લાગી એટલે ખાવું એ પ્રકૃતિ છે, પણ ખાવું એ માત્ર સ્વાર્થી રીતે ને બિલકુલ પશુની રીતે ખાવું એ પ્રકૃતિ કહેવાય. પણ એ રીતે આપણે કરતા નથી, એને સમારીએ છીએ, એને બીજાને ધરીએ છીએ, આ સંસ્કૃતિ થઈ. અને ત્રીજું થઈ શકે એ કેરીને સડાવીને દારૂ બનાવીને વિકૃતિ થઈ. પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિમાં બહુ ફેર નથી, માત્ર પોતાને માટે તે પ્રકૃતિ હોઈ શકે, પણ માત્ર પોતાને માટેમાંથી ઉપર ગયા એટલે સંસ્કૃતિ થઈ. વિકૃતિમાં ન જતા સંસ્કૃતિ તરફ જઈએ એ આપણી યજ્ઞીય પ્રવૃત્તિ છે, એવું અહીંયા ફલિત થાય છે.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર. શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો બાલનપુર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આપણે આવી ગયા છીએ એપિસોડ 20માં. પ્રિય પ્રોફેસર રુડોલ્ફ, મેં 1.5 વર્ષ અહીં ગાળ્યું તે દરમિયાન તમે સોંપેલું કામ ખોરંભાયું કહેવાય કે નહીં તે તમે નક્કી કરજો. મને લાગે છે કે મેં તમને નિયમિત ડાયરી મોકલ્યા કરી છે, તે આપણી સમજૂતી મુજબનું કામ થયું કહેવાય. હા, અહીં આવીને મારે જે કરવું હતું તે થઈ શક્યું નહીં. મારું માનવ સંસાધન વિકાસનું કામ હું વિસરવા માંડ્યો છું. માણસને મેં રિસોર્સ તરીકે જોવાનું શરૂ કર્યું ત્યારે મેં મારી જાતને પણ રિસોર્સ ગણી હશે કે નહીં તેનો જવાબ અંદરથી નામાં જ મળે છે. મબલક માનવ સંપત્તિના પ્રદેશમાં આવીને સોનું શું કરી નાખવાની મારી ઈચ્છાઓ હતી, એનાથી કંઈક જુદું જ કામ થયું. એ મેં જે કર્યું છે એવું તો નથી, તો પણ મને એક જુદા જ પ્રકારનો સંતોષ થાય છે. બિલેશ્વરની નવરચના અને પુનઃસ્થાપના પાછળ આટલો સમય જશે તેવી કલ્પના તો મેં નહોતી કરી. હું અહીં આવ્યો ત્યારથી માંડીને આજ સુધી તહેસીલના આંટાફેરા, જિલ્લાની મુલાકાતો, આદિવાસીઓ સાથે ગામડામાં રખડપટ્ટી, હું કે વિષ્ણુ જંપીને બેઠા નથી. વિદ્યા અથાગ કામ કરતી અને લેતી

છે. આજે છેક તળેટીમાંથી પણ બિલેશ્વરના ઢોળા ઉપર રંગબેરંગી બગીચાઓ જોઈ શકાય છે. બળેલા અરણ્યો સાફ કરી તેને ખેતીલાયક બનાવીને ફૂલોની ખેતી કરનાર બિલેશ્વર આદિવાસી ખેત મંડળના સભ્યોએ સરકારી લોકલ બોર્ડની શાળાના શિક્ષકે અને તેની પત્નીએ જે અથાગ કામ કર્યું છે તે પર્વતોના ઢોળા ઉપર લખેલું દૂરથી દેખાય છે. કુબેર બાગાન ગ્વાલિયરના વેપારીઓ સાથે ફૂલોની નિયમિત ખરીદીના કરાર કરીને આજે જ આવ્યો અને હવે નર્મદા તટે પાછો જઉં છું. હું ગ્વાલિયર રોકાઈ ગયો એથી સુપ્રિયાનો પત્ર મને 3 દિવસ મોડો મળ્યો. લ્યુસી આવી છે તે જાણ્યા પછી તરત જ નીકળી પડવાનું મન થઈ આવ્યું. ગણેશ શાસ્ત્રીને ત્યાં સંગીત સમારોહ તો શરૂ થઈ ગયો હશે. મારું મન નર્મદાને ખોળે પહોંચી જવા તલપાપડ થઈ રહ્યું. વિદાય વેળાએ મને દુઃખ ન થયું, ન ઉદાસીનતાનો અનુભવ થયો. પહેલાં પણ આવી લાગણીના અનુભવો મને ન થતા, પરંતુ એ મારા કૌશલ્યને આભારી હતું. આજે જે થયું તે બિલકુલ સ્વાભાવિક, કશાય આયાસ વગરની મનસ્થિતિ લાગે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવભટ્ટ લિખિત તત્વમસી. થોડો વખત એકલું લાગશે, ગમશે નહીં, વિષ્ણુએ કહ્યું. પણ વિદ્યાએ સ્વસ્થતાથી વિદાય આપી. કહે, સારું કામ કરીને છૂટા પડવાનો પણ એક અનોખો આનંદ હોય છે. હવે મને દરેક પ્રસંગ આનંદ સ્વરૂપ લાગે તો નવાઈ નહીં. મેં જવાબ

આપ્યું. વિદ્યા હસ્યાને બોલી, એવું શક્ય બનો. પછી એક ડબરો મને આપતા કહ્યું, પણ ભૂખ્યા પેટમાં આનંદ નહીં ટકે, આમાં દૂધી મકાઈના ઢીબરા છે. મેં તેને હાથમાંથી ડબરો લઈને જોડીમાં મૂક્યો. ટ્રેક્ટર તૈયાર કરાવીને હું ધોરી માર્ગે પહોંચ્યું. ત્યાંથી સરદારજીની ટ્રકમાં હિની નાલા પહોંચતા સાંજ પડી ગઈ. ટ્રકમાંથી ઉતરી અડધો કલાક ચાલ્યો કે નર્મદાની કિનારે જે સ્થળે અમે બંગાને અગ્નિદાહ દીધો ત્યાં આવીને ઊભો છું. બંગા યાદ આવવા સાથે મન ઉદાસ થયું. માનવ જીવન ખૂબ કિંમતી છે કહીને જીવનમાં આગળ ને આગળ ધપવા, એક લક્ષ્ય નિર્ધારિત કરીને તેને પામવા મથતા રહેવા અમે મારા વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા છે. તેમ કરતા મારા મનમાં એક સ્પષ્ટ અર્થ રહેતો કે જીવનમાં કંઈક પામવું એટલે સત્તા, સંપત્તિ, કીર્તિ કે સામાજિક સંબંધોમાં દરેકમાં બને તેટલા અવલ સ્થાને રહેવું. આજે આ શાશ્વત વહી રહેલી રેવાના ખડકાળ કિનારે જિંદગીમાં પ્રથમ વખત મારા મનમાં જીવવાનો અર્થ ઘૂંટ બનતું જાય છે. જીવન શું છે, તેનો અર્થ શું છે, સાર્થકતા સામા છે, તે સાથે જ ઉઠે છે એક પ્રશ્ન, આપણે ક્યાંથી આવ્યા છીએ અને ક્યાં જવાનું છે. કદાચ દરેક વ્યક્તિની આ શોધ છે. આ શોધ લઈને માણસ જન્મે છે. કોઈ ફિઝિક્સ દ્વારા, કોઈ ધર્મના માર્ગે, કોઈ જેને અધ્યાત્મ કહેવાય છે તે અકળ માર્ગે પણ પોતાની શોધ કર્યા જ કરે છે. ક્યાંય સુધી હું એ જ સ્થળે બેઠો રહીને વિચારે ચડી ગયો. સંધ્યા ઢળી ગઈ. વૈશાખ પૂર્ણિમાનો ચંદ્ર ઉગ્યો. પછી ચાંદની રાત્રે હું નર્મદાના ખડકાળ વેરાણ કિનારા પર ગણેશ શાસ્ત્રીના નિવાસ તરફ આગળ વધ્યો. આ એકાંત અસુમસાન પથ્થરો, ખળખળ વહી જતી નર્મદા અને ઉજ્જવળ બનતું જતું આકાશ. થોડો ચાલ્યો કે મેં નર્મદાના જળમાંથી બહાર આવતા બે કંગાળ કૃશ શરીરોને જોયા. રાત્રિના બે પ્રહરે વીતી. નદીમાં જાળ નાખીને જે કંઈ મળે તેનાથી પેટની આગ બુઝાવવા નીકળેલા આ માનવીઓ પાસે આવ્યા ત્યાં સુધી સ્ત્રી પુરુષ તરીકે જુદા ઓળખાયા નહીં એટલા દુર્બળ. મને જોઈને તેમણે અકારણ ખુલાસો કર્યો, મછલી? બંને એકબીજાને આડસે ઊભા રહેવાના પ્રયત્ન કરતા હતા. માત્ર લંગોટ ભેર ઊભેલા બે ઉહાડ પિંજરોને મેં કહ્યું, બેસા, ખાવાનું આપું છું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. વિદ્યાઈ સાથે બંધાવેલા મકાઈના ઢેબરામાંથી મેં ત્રણ સરખા ભાગ કર્યા. ત્યાં પથ્થર પર જ મૂકીને અમે ખાવા બેઠા. પેલી સ્ત્રી દૂર જઈ એક પાંદડું સુધી લાવી, પોતાના ભાગમાંથી બે ઢેબરા કાઢી પાનમાં વીંટાળીને અલગ મૂક્યા, પછી પોતાનો ભાગ ખાવા બેઠી. ખાઈ રહ્યા એટલે તે બંનેએ મને પૂછ્યું, જા આવે? મને થયું કે મેં ખવરાવ્યું તે કારણે આભારવશ તે મારી રજા માંગે છે. મેં નફકરાઈથી કહ્યું, હા જાઓ. પુરુષ જવા વળ્યો પણ પેલી સ્ત્રી ગઈ નહીં. તેણે ફરી પૂછ્યું, જાવે કા? ક્ષણભર મને નવાઈ લાગી, પછી હા હા કહ્યું ને, જાઓ. કહેતો હું મારા રસ્તે પડ્યો. થોડે આગળ જઈને મેં નર્મદામાં સ્નાન કર્યું. સંગીત સમારોહ શરૂ થવામાં હશે, એ સ્થળ હવે દૂર નથી. ચંદ્રમાથે આવશે ત્યાં સુધીમાં પહોંચી જવાશે એ વિચારે કપડાં સુકાય ત્યાં સુધી મેં પથ્થરની છાંટ પર લંબાવી. જાગ્યો ત્યારે 12:15 થયા હતા. જલ્દી જલ્દી કપડાં એકઠા કરીને મેં પગ ઉપાડ્યા. રહી રહીને મારું મન વિચારે ચડી જતું હતું. નાનપણમાં જોયેલી એક નદી વર્ષો બાદ ફરી જોઈ, તેના વિશે વાતો સાંભળી, ધીમે ધીમે તેનો પરિચય પામ્યો. તેની પરિક્રમાએ નીકળેલા જનોને જોયા. આજે નીરવ એકાંતે તેના કિનારે ચાલ્યો જાઉં છું. આગળ કશું વિચારું ત્યાર પહેલાં સમારોહ સ્થળેથી વહેતા વાંસળીના સૂરે મને ઝાલી લીધું. હું સમારંભના સ્થળે પહોંચીને રેલિંગ પાસેથી ઉપર ગયો ત્યારે સામેના મંચ ઉપર એક યુવાન કલાકાર વાંસળી બાજુ પર મૂકીને સભાજનોને હાથ જોડતો હતો. શ્રોતાઓએ તાળીઓથી સંગીતકારનું અભિવાદન કર્યું. આ અરણ્યમાં આવવા જવાની અગવડ જોતા શ્રોતાઓની સંખ્યા ઘણી કહેવાય તેવી હતી. શાસ્ત્રીય સંગીત સાથે મારો લાંબો નાતો નથી. ગણેશ શાસ્ત્રી વગાડતા અને મને શીખવતા, વાતો કરતા તે પૂરતું મારું જ્ઞાન. પણ અહીં સુધી આવતા મેં જે વાંસળી વાદન સાંભળ્યું તેના પરથી આ બે દિવસ અહીં કેટલું મધુર વાતાવરણ સર્જાયું હશે તેની કલ્પના હું કરી શક્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર

હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. મારી નજર મંચ પાસે સુપ્રિયાને અને લ્યુસીને શોધી વળી, પણ તે બેમાંથી કોઈ દેખાયું નહીં. હું જ્યાંથી ઉપર આવ્યો ત્યાં પગથિયા પાસે જ રેલિંગને અઢેલીને બેઠેલા ગંડુ ફકીર પર મારી નજર પડી. મેં ફકીર સામે જોઈને સહેજ સ્મિત આપ્યું, તેને કોઈ પ્રતિભાવ ન દર્શાવ્યો. મને થોડું અપમાન લાગ્યું. એટલામાં મંચ પર આવીને એક જેફ વયના કલાકાર જેવા લાગતા માણસે કહ્યું, અલીબક્ષ, અબ આપ સમાપન કીજીએ. આ સાંભળીને ગંડુ ફકીર ઊભો થયો. મારા મનમાં સહેજ કચવાટ થયો. એક તો હમણાં જ તેને મારી ઉપેક્ષા કરી તેવું મને લાગેલું, અને બીજું પેલો મહુડીવાળો પ્રસંગ હું ક્યારેય ભૂલી શકું તેમ નહોતો. આવા ઉત્કૃષ્ટ સમારોહમાં આવા ગાંડા ગીલા મહુડી પીવાવાળાને મંચ પર જે આદરથી બોલાવાયું તે મને બહુ યોગ્ય ન લાગ્યું. હું ત્યાં રેલિંગ પાસે જ સમારોહનું સમાપન ગાન સાંભળવા બેસી રહ્યો. ફકીર મંચ પર ગયો એટલે પેલા કલાકારે તેમને નમન કર્યા, પણ તેના કંઈ ઉત્તર આપ્યા વગર ફકીર સીધો આગળ આવ્યો અને બેઠો. તેણે પોતાના સાથીઓ પાછળ તંબુરો લઈને બેઠેલા

દીપકનું સુધી જ જઈ શક્યું હતું. શ્રોતાઓમાંથી વાહ વાહ ક્યાં બાત કહીના શબ્દો ઉઠ્યા. મારા ગળામાંથી હરફ પણ નીકળી શકે તેમ નહોતું. હવે ફકીરે ગાયન આરંભ્યું. એક અલગ છટા, એક અલગ મસ્તી, તબલા અને માનવકંઠની આવી અદ્ભુત લીલા મેં અગાઉ ક્યાંય જોઈ નથી, અગાઉ ક્યાંય સાંભળી નથી. ભૈરવી તેની ચરમસીમાએ વાતાવરણમાં વ્યાપી રહી. મારા સહિત તમામ શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈને સાંભળી રહ્યા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો હાય નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. માત્ર નર્મદા પોતાના સહજ વહેણી ખળખળ વહી રહી હતી. અમારી મુગ્ધતા તૂટી ત્યારે ફકીર ઊભો થઈને શ્રોતાઓને પગે લાગ્યો. અમે બધાએ તેની સામે હાથ જોડ્યા. સુપ્રિયા, ફકીરે કહ્યું. એને આગળની હરોળમાંથી ઊભી થઈને સુપ્રિયાને મંચ પર જતી મેં જોઈ. છોરી, ફકીરે કહ્યું, હર સાલ યે કરું, અલગ અલગ ઠિકાનો પે કરું, મગર કરતી રહું. કહીને ગંડુ ફકીર મંચ પરથી ઉતરીને જવા લાગ્યું. ત્યાં ગણેશ શાસ્ત્રીએ તેને રોક્યો. આવેલા દસેક કલાકારોને મંચ પર નિમંત્રીને ગણેશ શાસ્ત્રીએ દરેકને શાલ ઉઢાડી પુરસ્કાર આપ્યો. બધા યુવાન કલાકારોએ ગણેશ શાસ્ત્રીને પ્રણામ કર્યા. ફકીરને પણ શાલ ઓઢાડાઈ અને પુરસ્કાર આપીને ગણેશ શાસ્ત્રી નીચા નમીને ગંડુને પગે લાગ્યા. ગંડુ બે ડગલા પાછળ હટતા બોલ્યો, પાગલ હે ક્યા? અને મંચ પરથી ઉતરીને ચાલ્યો ગયો. હું સુપ્રિયાને મળવા અને લુસુને શોધવા ઉત્સુક હતો. ત્યારે ગણેશ શાસ્ત્રી પેલા જેફ કલાકારને કહેતા સંભળાયા, આપ જિસકી આરાધના કરતે હૈ ઓર મેં જિસકી પૂજા કરતા હું ઉસકા દોસ્ત હૈ વો. ગણેશ શાસ્ત્રીની આ વાત સાંભળી શક્યો હોત તો તેને ઘણા પ્રશ્નોના ઉત્તર મળી આવત. ભક્ત ભગવાન સેવક સ્વામી પામર પરમનો છેદ ઉડાડી દઈને આવી મસ્તીભરી સીધી મૈત્રીનો સંબંધ કદાચ તેના પ્રશ્નોનો ઉત્તર બનત. આ દેશની સંસ્કૃતિના પાયામાં શું છે તેની શોધમાં એક મહત્વની કડી તેને મળત. બ્રહ્મ સાથેનો આવો સીધો સરળ પ્રેમ કરવાનો, લડવા ઝઘડવાનો, રીસાવા મનાવવાનો, હા લડા ગાઈને ઘોડીએ હિંચોળવાનો સંબંધ આ પ્રજાને એક દોરે બાંધી રાખનાર અદ્રશ્ય દોરનો એક તાંતણો છે તેવું તે વિચારી શકત. બંદગી મેરે ઘર સે કહાં જાયેગી ની ખુમારી લઈને ફરતા સૂફીઓ, ના મેં કોઈ ક્રિયાક્રમ મેં નો સંદેશ શાળ પર વણી રહેલા મહામાનવો. અંતે તો હેમનું હેમ બોલીને તમામ ભેદભાવ ભૂલીને સચરાચરને એક ભાવે નિરખતા માનવ રત્નોનો આ પ્રજા પર મોટો ઉપકાર છે. હજારો વર્ષની સંસ્કૃતિને જીવતી રાખવાનું, કૌવત આ પ્રજામાં સિંચવાનું કામ આવા જાણ્યા અજાણ્યા અનેક નામોએ કર્યું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ટોળા વચ્ચેથી પસાર થઈ હું સુપ્રિયા પાસે ગયો. આવી ગયા. સુપ્રિયાએ મને આવકાર્યું. ગણેશ શાસ્ત્રી હજી મહેમાનોથી વીંટળાયેલા હતા. લ્યુસી, સુપ્રિયાએ આજુબાજુ જોઈને બૂમ પાડી. થોડે જ દૂર કોઈ યુવાન કલાકાર સાથે વાતો કરતી લ્યુસીએ અમારી તરફ જોયું. પૂર્ણપણે ભારતીય વસ્ત્રોમાં સજ્જ માથે ઓઢીને ઊભેલી કન્યાને જોઈને ઘડીભર હું માની ન શક્યો કે તે લ્યુસી છે. પેલા કલાકારની રજા લઈને લ્યુસી લગભગ દોડતી આવી. મારો હાથ પકડીને કહે, કેમ છો? પછી કહે, શોધી કાઢ્યા ને તમને આ જંગલો વચ્ચે. મજામાં. મેં કહ્યું, તું કેમ છે? તારા ડેડી કેમ છે? તમે લોકો વાતો કરો, હું મહેમાનોની વ્યવસ્થા પતાવીને આવું, સુપ્રિયાએ કહ્યું. અમે પણ આવીએ છીએ. હું અને લ્યુસી એકસાથે બોલ્યા. કલાકારો માટે પાક્કા રસ્તા સુધી પાલખી અને ત્યાંથી બસની વ્યવસ્થા કરાઈ હતી. શ્રોતાઓ પાક્કા રસ્તા સુધી જવા ઈચ્છે તો ટ્રેક્ટરમાં જઈ શકાશે. જે લોકો રોકાઈ જવા ઈચ્છે તેમને સમિયાણા તળે સુવાની વ્યવસ્થા કરાશે તેવી જાહેરાત કરીને અમે કામે વળગ્યા. લ્યુસી સાથે જ હતી. વચ્ચે વચ્ચે અમે ઘણી વાતો કરી, તેના ઇજિપ્ત પ્રવાસની, મારા અહીંના બિલેશ્વરના બગીચાઓની, તેના ડેડીની અને આશ્રમની. આશ્રમનું કામ જોઈને લ્યુસીના મનમાં ઉઠેલા પ્રતિભાવોની દોઢેક કલાક વ્યવસ્થામાં ગયું. જેઓ રોકાયા હતા તેમના ઘણાએ તો શમિયાણા તળે જગ્યા શોધીને લંબાવી પણ દીધું. શાસ્ત્રીજી નવરા પડ્યા એટલે હું તેમની પાસે ગયો. તેમણે પ્રણામ કર્યા. થોડો મોડો પડ્યો નહીં? શાસ્ત્રીજીએ મારો ખભો થાબડતા કહ્યું. મેં માત્ર હસીને પ્રત્યુત્તર વાળ્યો, હવે આરામ કરો. શાસ્ત્રીજીએ અમને બધાને ઉદ્દેશીને કહ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: You gotta believe me.

0: out my out. Liquid music with Mel.
1: હેલો હાય નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. તમે કંઈ ખાધું છે? સુપ્રિયાએ મને પૂછ્યું. વ્યવસ્થા છે? હા, મેં કહ્યું. વિદ્યાએ ટિફિન આપેલું. સવારે મળીએ કહીને અમે છૂટા પડ્યા. હું ગણેશ શાસ્ત્રીના કમરામાં ગયો. શાસ્ત્રી સૂઈ ગયા હતા. મેં નીચે ચટાઈ પાથરીને લંબાવ્યું. રાતની સવાર થવામાં કંઈ વાર ન હતી. ગણેશ શાસ્ત્રીના ખભે જનોઈ ન જોઈને મને નવાઈ લાગી. એકાદ કલાકમાં તો અમે ઉઠી ગયા. સૂર્યોદય થવામાં હતો. શમિયાળો લગભગ

ચાલી હતું. કેટલાક માણસો નર્મદા સ્નાન કરીને તૈયાર થયા હતા. એક તરફ નાસ્તાનું અને ચાનું ટેબલ ગોઠવેલું હતું. ત્યાં થોડા માણસો ટોળે વળીને નાસ્તો કરતા હતા. લ્યુસી અને સુપ્રિયા રેલિંગને ટેકે ઊભા ઊભા વાતો કરતા હતા. ઉઠીને હું મારો સામાન સુપ્રિયાને ઓડીમાં લઈ ગયો અને નર્મદાના કિનારા પર નાહવા ચાલ્યો. ઉપરથી લ્યુસી અને સુપ્રિયાએ મારા સામે હાથ હલાવ્યા. મેં તેમણે નદીમાં નાહવા નિમંત્રણ આપતી સંજ્ઞા કરી. તે બંને જણે ઈશારાથી સમજાવ્યું કે બંને ક્યારનું નાહી લીધું છે. નાહીને બહાર આવ્યો પછી ભીના કપડાં લઈને ઉપર ચાલ્યો. એકાદ બે જણ સિવાય કિનારા પર કોઈ રહ્યું નથી. ઉપર ગયો તો મોટાભાગના લોકોએ વિદાય લઈ લીધી હતી. સુપ્રિયા અંદરની બાજુ કંઈક કામે વળગી હશે. લ્યુસી એકલી રેલિંગ પાસે ઊભી ઊભી નર્મદાને નીરખી રહી હતી. અહીં બધે પથ્થરો જ છે, રેતી ક્યાંય નથી, લ્યુસીએ મને પૂછ્યું. થોડે આગળ નદીની વચ્ચે રેતીનો ટાપુ છે. મેં કપડાં રેલિંગ પર સૂકવતા જવાબ આપ્યો. પાણીમાં થોડું ચાલીને જવું પડે, પણ સ્થળ સરસ છે. જવું છે? લ્યુસી થોડું વિચારીને કહે, તમે કામમાં ન હોય તો ચાલો. તો તમે સાંભળી રહ્યા હતા રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

रेडियो बालनपुर कम्युनिटी रेडियो स्टेशन बनासकांठा डिस्ट्रिक्ट केळवणी मंडळ संचालित आ रेडियो स्टेशन पर तमारा प्रतिभाओ तमारा संदेशाओ अने तमारी वातोने मोकली आपवा माटे तमे 90.4 FM रेडियो पालनपुर ना फेसबुक पेज पर जई शको छो अने तमारी वात ने त्यां पोस्ट करी शको छो। साथे साथे तमे अमने व्हाट्सएप पण करी शको छो। रेडियो पालनपुर पर तमारी वात ने पहोंचाडवा माटे व्हाट्सएप नंबर छे 95-12-99-66-88। ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

હલો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર હું છું આરજી આર આપ સૌનો દોસ્ત આપ સૌનો હોસ્ટ રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના સમુદાયિક રેડિયો સ્ટેશન પર હું લઈને આવું છું ગુજરાતી ભાષાની કેટલીક અદ્ભુત અને ખાસ કરીને જો એ રચનાઓ આપણા શહેર આપણા વિસ્તારના કોઈ કવિ કે લેખકે લખી હોય તો એને ચોક્કસપણે તમારા સુધી પહોંચાડવા. આ વાર્તાઓ આ કવિતાઓ અને આ સાહિત્ય થકી આપણે આપણી ભાષાનું સંવર્ધન કરીએ. આપણી ભાષામાંથી હકારાત્મક વાતો કે જે જીવનને આગળ સુધી ધપાવે

જાણવા માટે, આવનારી આપણા જીવનની મુશ્કેલીઓને સામે ટકી રહેવા માટે જો આપણને જોમ પૂરું પાડતી હોય તો શા માટે મારે ન વહેંચવી જોઈએ? ચોક્કસથી વહેંચવી જ જોઈએ. અને ક્યારેક મિત્રો સાથેની વાતમાં, આપણા સૌના જીવનમાં કેટલાક પ્રસંગો વિશેની વાત મારા કાનમાં અથડાય ત્યારે એ પ્રસંગો અને એ વાતોને ખેંચી લાવવા માટે હું આ સાહિત્યનો સહારો લઉં છું. પણ તમને સૌને પણ એમ થતું હશે કે આ સાહિત્ય માત્ર તમારા મુખેથી શ્રવણ કરીને નહીં, પરંતુ કેટલીક અમારી પસંદગીને જે અનુકૂળ હોય તેવી કેટલીક કૃતિઓ હોય, કેટલાક પુસ્તકો હોય, તો એનું વાંચન કેવી રીતે કરી શકાય? અથવા આજના જીવનમાં આ વાંચનને આજે સબળ બનાવવું જરૂરી છે અને છતાં પણ એમાં બદલાવ આવ્યો છે, તો એ વિષયની વાતો પણ આપણે કરવી જોઈએ. તો આજના એપિસોડમાં હું કોઈ નવા પુસ્તકની વાત નથી કરવાનો, પરંતુ આવનારા અઠવાડિયે જે નવા પુસ્તકની શરૂઆત કરીશ એ પહેલાં આપણે જે વાંચન છે, જે પુસ્તકો છે, જે સાહિત્ય છે, ક્યાંથી, કેવી રીતે અને શા માટે એની પાછળ આપણે થોડોક પણ સમય આપવો જોઈએ એ વિશેની એક નાનકડી ચર્ચા આ થોડી થોડી ક્ષણોમાં, એટલે કે આપણી જિંગલોમાં આપણે કરીશું. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ હું ફરી પાછો તમને મળીશ અને આજે આપણે વાત કરીશું વાંચનની. આ વાંચન ક્યાંથી થઈ શકે, કેવી રીતે થઈ શકે અને આપણા હૈયાથી બીજા મિત્રોના હૃદય સુધી પહોંચાડવામાં કેવી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ તે વાતોને. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

અત્યારના સમયમાં મોબાઈલ યુગમાં, ટીવીના યુગ પછી આ યુગમાં બધા ઇન્ડિવિઝ્યુઅલી એટલે કે વ્યક્તિગત રીતે મોબાઈલ પર બેસીને ઘણું બધું વાંચન તો કરે છે, કોટેશન છે, ભલે ને રીલ્સ દેખતા હો તો એમાં લખેલા લખાણ પણ જુઓ છો, અને એમાં ચિત્રપટ ઉપર આવતી એ રીલ્સને પણ તમે વાંચનની પ્રક્રિયાથી દૂર એટલે કે શબ્દોને અક્ષરોમાં નહીં તો સંગીત અને દ્રશ્યો સ્વરૂપે એના શબ્દોને માણો તો ચોક્કસથી છો. એટલે આપણી વિચારધારાની સુંદરતા નથી ક્યાંય દૂર થઈ, પરંતુ એના વાંચનનો પ્રકાર બદલાયો છે. હવે એ વાંચનનો પ્રકાર પાછો લાવવા માટે ઘણા પ્રયાસો થઈ રહ્યા છે, જેમ કે પુસ્તક પરબ, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વિવિધ મેળાવડાઓ, આપણે પણ આપણા રેડિયો થકી પણ સુંદર મજાના પુસ્તકો વિશેની વાત કરીએ છીએ, જેથી તમે એ લેખકના બીજા પુસ્તક વાંચવા માટે એડમાયર થાઓ. અને એની સાથે સાથે આપણે ત્યાં પણ એટલે કે વાંચન વિચાર વર્તુળ, કે જેમાં જે મિત્રોએ પુસ્તક વાંચ્યા છે એ પોતાના વિચારોને શેર કરે છે, એ પુસ્તક વિશેની નાનકડી વાત કરે છે, અને તમારા હૃદયને સ્પર્શે, તમારી અભિરુચિને અનુકૂળ એ પુસ્તક હોય તો ક્યાંથી મળી શકે, અથવા એ પુસ્તક કયું છે એ જાણી અને તમે એ વાંચન પ્રક્રિયામાં જોડાઓ, એટલા માટે આપણે પણ પ્રયાસ કરીએ છીએ. આપણે પણ બનાસકાંઠાની અંદર ગુજરાત સાહિત્ય અકાદમી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થકી આપણી બનાસકાંઠાની તળપદી ભાષા અને ગુજરાતી ભાષાનું સંવર્ધન એટલે કે સંરક્ષિત કરવા માટે, કારણ કે ઘણા બધા શબ્દો એ અંગ્રેજીના આપણી ભાષામાં આવી જાય અને એ સ્વાભાવિક છે, એનો કોઈ વિરોધ નથી, પરંતુ આપણા મૂળ શબ્દો આપણે ન ભૂલી જઈએ એ માટે પણ સતત પ્રયાસ કરવા માટે આ વાંચન જરૂરી છે, વિમર્શ જરૂરી છે, અને શ્રવણ દ્વારા એટલે કે સાંભળવાથી પણ આપણે પેઢી દર પેઢી આ ગુજરાતી સાહિત્યને વધારી શકીએ છીએ. સાહિત્યને વધારવા કરતાં સાહિત્યને એકબીજાને સોંપતા જવું મૂડી સ્વરૂપે, સંપત્તિ સ્વરૂપે એ વધારે જરૂરી છે, અને એ પ્રયાસ રેડિયો પાલનપુર સતત કરે છે. તમે પણ જોડાઓ તમારા અભિપ્રાય થકી, તમારા વિચારો થકી અને અમારા

કાર્યક્રમને સાંભળીને બીજાને સાંભળવા પ્રેરિત કરતા રહો, એ જ મારી અપેક્ષા છે. વાતને આગળ વધારીશ, પરંતુ આ નાનકડા વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

વાંચનનો આ વિચાર જ્યારે પણ હું હમણાંથી કોઈ અલગ અલગ પ્લેટફોર્મ પર રજૂ કરું છું ત્યારે નવા મિત્રો હંમેશા કેટલીક બાબતો સાથે મારી સાથે ચર્ચા કરે છે કે અમે મોબાઈલમાં પણ રીડિંગ કરીએ છીએ, કમ્પ્યુટરમાં પણ કરીએ છીએ, અમને પુસ્તક ગમે છે પણ એ કાગળ કે પાના ઉપર નહીં. પણ મારે એમને કહેવું છે કે તમે એ વાંચો છો એ મને ગમશે, ગમે છે અને ગમતું રહેશે, મને કોઈ વિરોધ નથી. પણ કાગળનો સ્પર્શ એ જુદી વાત છે. કાગળ પર છપાયેલા અક્ષરોમાં એ સહી ભલે ને કાળી અને વાદળી રંગની ડિબાંગ, એમાં ઘેઘૂર રંગ છે કે જેમાં આપણે ડૂબીએ તો બહાર ના આવીએ, પણ એની છાપ જે છે ને એને સ્પર્શીએ તો ભલે ને ઉપસેલા અક્ષરો નથી, પરંતુ આંખ સમક્ષ વાંચન કરીએ ત્યારે આંખો દ્વારા એ આપણા હૃદય અને લાગણીમાં ઉતરે છે. ત્યારે મનમાં ચોક્કસથી રાત્રે સ્વપ્નમાં કે પછી જ્યારે હળવાશની પળો હોય ત્યારે એ વાંચનના શબ્દો તમને ઢંઢોળે છે, પીછાણે છે, તમારા પ્રસંગો સાથે એને જોડે છે. અને એ જ તો લેખકની કવિની ફળશ્રુતિ છે કે એના શબ્દો એને ભલે ગમે તે લાગણીમાં, પોતાની લાગણીમાં વ્યક્ત કર્યા હોય, પણ સચ્ચાઈથી સાચી રીતે શબ્દોના ચયન દ્વારા એકદમ પ્રસ્તુત કર્યા હોય ત્યારે પુસ્તકના પાના પરની એ જે છબી છે, જે ચિત્રણ છે, તમારી જેમ રીલ્સ છે એમ પાનું ફરે અને તમે થોડીક મિનિટો બાદ એ વાંચન કર્યા બાદ એ રીલ્સને બીજાને કહેવા માટે તત્પર થાવ, એ લખાણનો પ્રયાસ ત્યારે સાર્થક નીકળે છે. અને એવા ઘણા લેખકો છે કે જેમના પુસ્તકને એકવાર વાંચ્યા પછી એ જ લેખકની એ જ વિચારધારાને વાંચવાની ઈચ્છા થઈ જાય છે અને પછી એ જ વિચારધારાની અંદરથી બીજી વિચારધારા જે સમોવડી મળે અને તમારું વાંચન વધે છે. જેમ રીલ્સ ખેંચી જાય છે પણ એ આંગળીના ટેરવામાં થોડીક ક્ષણોમાં મજા લઈ આવે છે, પણ એ થોડીક ક્ષણો યાદ રહેતી નથી. જ્યારે પુસ્તકનો સ્પર્શ એ તમારા હૈયા સુધી પહોંચે છે, પુસ્તકને તમે તમારી પથારીમાં મૂકીને સૂઈ જાઓ છો, ટેબલ પર સતત હોવાથી તમારી આંખો સમક્ષ સતત આવતું રહે છે, એના કાગળનો સ્પર્શ, એ પુસ્તકની સુગંધ, એનો અહેસાસ અને રૂમમાં એ ઊભા થતા પાત્રો તમને એ અનુભૂતિ કરાવે છે કે જીવન કેટલું સુંદર છે. આ અનુભવ સતત ન લઈ શકાય પણ ક્યારેક તો લેવો જોઈએ. ઘરમાં એકાદ બે પુસ્તકનો વસવાટ હોવો જોઈએ. જો તમે અબોલા પ્રાણીઓ અને પક્ષીઓને ઘરમાં રાખીને એનો રખરખાવ કરી શકો છો તો આ પુસ્તકને તો માત્ર લાવીને મૂકવાનું છે, પછી એ એનું કામ કરશે અને તમારી આંખોને હૈયું એની જોડે દોડશે અને તમે એના પાના ફેરવશો અને એ પુસ્તકને ગિફ્ટ પણ આપશો અને ઘણા બધાને વાંચીને સંભળાવશો પણ ખરા, એની મને ખાતરી છે. તો આજની આ ક્ષણોની વાતમાં હું એમ કહેવા માગું છું કે પુસ્તક કાગળ સ્વરૂપનું તમારા ઘરમાં તો હોવું જોઈએ, ભલે ને તમને મનગમતા વિષયનું હોય, રસોઈની રેસિપી હોય, રમતોની વાત હોય, કોઈનું જીવન ચરિત્ર હોય, અને ભલે છેલ્લે કશું જ ન મળે તો રામાયણ, ભજન કે ગીતા, આનું પણ પુસ્તક હોવું જોઈએ. પુસ્તક વસવાટ કરશે તો પછી જુઓ કે આ નિર્જીવ પુસ્તક કેવી રીતે સજીવ બનીને એના પરિવારને મોટું બનાવે છે. આ પ્રયોગ પણ કરવા જેવો છે, નુકસાન તો છે જ નહીં. આશા રાખું કે તમે પ્રયોગ કરશો, પુસ્તકને વસાવશો. મળીએ છીએ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

બાળકો સાથે હંમેશા પ્રશ્ન છે આપણને કે હવે આપણી સાથે વાત નથી કરતા, સમય નથી આપતા. આપણે સમય આપીએ કે ના આપીએ, આપણી સાથે જીદ કરે, આપણે વળીએ તો પણ થોડો સમય તો આપવાના જ છીએ, કારણ કે આપણે વહાલી છીએ, માં અને બાપ છીએ. પણ એવું થતું નથી, એ મોબાઈલમાં લઈને બેસી જાય છે, થોડોક સમય નીચે જાય છે, મિત્રો સાથે જાય છે તો પણ મોબાઈલની ગેમ રમે છે, ને હવે જતા નથી ઘરમાં.

રહે છે, અમારી આંખો સમક્ષ રહે છે, પણ એમની આંખો બગડી રહી છે. તમને અહેસાસ છે પણ કોઈ વિકલ્પ નથી, ત્યારે મારું હૈયું એમ કહે છે કે પ્રથમ તો તમે પુસ્તકને વસાવો છો, ત્યારબાદ એ પુસ્તકને વાંચો છો, અને ત્રીજા ક્ષણમાં વાંચતી વખતે એ પુસ્તકને બોલો છો જેથી બાળક સાંભળે છે. જો રાત્રિ દરમિયાન બપોરના નિંદ્રા અવસ્થા આવવાની તૈયારી હોય તે સમય, એટલે કે 2-3 બપોરનો, અને રાત્રે તમે સુવા જ્યારે પથારીમાં જાઓ ત્યારે પુસ્તક વાંચો, બાળકો સાથે ભલે ને મોબાઈલ લઈને બેઠા હોય, કંઈ રમતા હોય, પણ તમે પુસ્તકના શબ્દોને બોલવાની શરૂઆત કરો, અને ક્યારેક અભિરુચિ બાળકોની કેળવાય તેવા પુસ્તકની વાર્તાઓ જે તમને પણ આજે બાળપણમાં લઈ જશે. તમને પણ બાળ વાર્તાઓ ગમે છે, તમે પણ આજે એ બાળકોની વાર્તાઓને યાદ કરો છો, તો એ વાર્તાઓને વાંચશો ને એટલે એ બાળકોના કાનમાં એ શબ્દો પડશે. તમે માત્ર 2 દિવસનો પ્રયોગ, કેટલો બધો લાંબો તો મેં કહ્યો જ નથી, આજે બાળકો સાથે બેઠા હોય અને તમે પુસ્તક વાંચો અને 1/2 કલાક એ તમારી સાથે નહીં જોડાય, બીજા દિવસે વાંચો, પછી ત્રીજા દિવસે મને 100%ની ખાતરી છે કે તમને કહેશે કે મમ્મી તમારે પુસ્તક, પપ્પા તમારે પુસ્તક વાંચવું નથી, હું પણ આવી જાઉં છું મોબાઈલ લઈને. તમને થશે કે મોબાઈલ લઈને આવે છે, આમાં નવું શું, એ તો રોજ એ કરે છે. ના, તમે પુસ્તક વાંચો છો એ તરફ એનું ધ્યાન ગયું, એ શબ્દો અથડાય છે, અને જોજો ને એ ત્રીજા ને ચોથા દિવસે તમારી પાસે બેસીને એ પુસ્તકની વાર્તાને વાતોને સાંભળશે. પુસ્તકમાં ક્યારે એવા કોઈ સવાલો અને એવી ફિલિંગ્સ નથી આવતી કે જેનાથી તમને ક્ષણ પૂરતું પણ કંઈક ન કહેવાનું મન થાય, પણ વાત તો કરવાની ગમશે જ તમને. અને એટલે જ કહું છું કે પુસ્તક વસાવો, પુસ્તક વાંચો અને પુસ્તકને સંભળાવો પણ ખરા. વાતને આગળ વધારીશ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

સવાલ એ છે કે આના માટે શું થઈ શકે? સતત સમય ક્યાં છે? ને સમય નથી એવું હું નહીં કહું, પરંતુ સમયનું આયોજન આપણી પાસે નથી થઈ શકતું. કારણ કે પુસ્તક વાંચવું તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, પુસ્તક સાથે જોડાવું પણ બહુ અગત્યનું છે, પણ આપણા મન અને જીવનની આર્થિક પરિસ્થિતિ ને સામાજિક પ્રસંગો એ પુસ્તકની નજીક ન પહોંચવા માટે ઘણા બધા અડચણો ઉભા કરે છે. એટલે આ અડચણોની વચ્ચે તમે નક્કી કરો છો, એમ નક્કી કરો છો ને કે એક દિવસ બહાર જવું, જમવા જવું, અથવા અચાનક ક્યારેક જતા રહો છો, એમ નક્કી કરી દો કે અચાનક ચાર અઠવાડિયામાંથી એક દિવસ દર અઠવાડિયામાં આપણે અડધો કલાક કલાક તો પુસ્તક વાંચવું. પુસ્તક વાંચવું એના સાથે પુસ્તકને કાં તો વાંચ્યા પછી અથવા પુસ્તક વાંચતા હોઈએ ત્યારે કોઈ બીજું સાંભળે એ રીતે વાંચવું, અથવા તો સાંભળવા માટે બીજાને બેસાડી અને પછી આપણે પુસ્તકને વાંચવું જોઈએ. આ પ્રક્રિયા કરવાથી વાંચન એ વિચારમાં બદલાય છે અને વિચારો પછી વર્તુળમાં પ્રસરશે, એટલે ચોક્કસથી તમારા પ્રશ્નો જે જીવનમાં જે ભવિષ્યમાં આવવાના છે એ માટે સક્ષમતા બનશે. પ્રશ્નો તો આવશે, જવાબ પણ મળશે, પણ એની જે સક્ષમતા જોઈએ, એકલતાનો ન અનુભવ થાય એ માટે પુસ્તક એ ઉમદા અને શ્રેષ્ઠ છે. તમે વધારે કંઈ ન કરી શકો તો રામાયણ અને મહાભારતના પ્રસંગોના પુસ્તકોની એ પ્રસંગોને વાંચવા જોઈએ. તમને પણ લાગે છે ભલે ને એવું કે નહીં ગમે યાર, મને તો બધું જ ખબર છે, પણ તમે વાંચશો ને ત્યારે અહેસાસ થશે કે કેવી મજા આવે છે. અને મજા તો સૌને જોઈએ છે, મજાનો દિવસ મોજ છે. આ શબ્દોને માત્ર માણવા નહીં પરંતુ અનુભવવા જરૂરી છે. અને પુસ્તક સાથે અથવા તો તમે કોઈના સુંદર અવાજમાં કંઈક સાંભળવા માગો છો તો તમે એ પુસ્તક એને વાંચવા આપો, પ્રયોગ કરો. જીવનમાં શ્રેષ્ઠ પ્રયોગ શ્રેષ્ઠ રીતે વિના ખર્ચે કરવા મળે તો એ ગુજરાતીને તો સૌથી વહાલો લાગે. અને એટલે જ કહું છું, એક પ્રયોગ કરી જુઓ ને, પછી તમારી પાસે મારી સાથે વહેંચવા પણ કશું નથી એવું કહેવાનો મોકો નહીં મળે. ઘણા બધા અનુભવો, ઘણા બધા શબ્દો અને ઘણી બધી વાતો મળી રહેશે કે તમે મને મારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ પર હજારો લાઇક્સ અને મેસેજીસ મોકલી અને તમે તમારી વાતોને રેડિયો ઉપરથી ફરીથી સાંભળવાનો પણ લાહો મેળવી શકશો. તો યાદ રાખો, આટલું તો કરવું છે, પુસ્તકને વસાવવું છે, પુસ્તકને વાંચવું છે, પુસ્તકને સાંભળવું છે, સંભળાવવું છે, અને એ માટે દિવસમાં અઠવાડિયામાં ક્યારેક પણ અચાનક પણ થોડો સમય પણ કાઢવો છે. ખરું ને? વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

પુસ્તકાલયોની મુલાકાત બાદ પણ કેટલાક બધા પુસ્તક પ્રદર્શનો પણ થાય છે આપણા શહેરમાં. કેટલાક પુસ્તકો રિલેટેડ સાહિત્યના કાર્યક્રમ પણ થાય છે. કવિઓ અને લેખકોના ઇન્ટરવ્યુઝ પણ છે, જ્યાં તમારું મનગમતું સ્થળ છે, જે રીલ્સ મળે છે તમને, એ ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, એની પર પણ એમના કોટેશન આવે છે. તમારો લગાવ થશે તો વધુ જાણવા માટે રીલ્સ અને એ નહીં પરંતુ એમના પુસ્તકો મેળવવા પડશે. પુસ્તકો આપણે ત્યાં સ્ટેશનરીમાં પણ હોય છે, આપણે ક્યારે માગ્યા નથી. એ સિવાય પણ એક સુંદર મજાના વ્યક્તિએ પોતાના આર્થિક ઉપાર્જન માટે જ, બિઝનેસ માટે જ, પરંતુ ત્યાં આપણી સરકારી કુમાર શાળાની બહાર અને જહારા બાગની આગળની ગલી છે, જ્યાંથી કુંવરબા હાઈસ્કૂલ તરફ આપણા ડેરી રોડ તરફ જઈએ છીએ ત્યાં, અને અવારનવાર તો શહેરની અલગ અલગ જગ્યાઓ પર એ ટેબલ પર કેટલા હજારો પુસ્તકો મૂકીને, જ્યાં જૂના નવા પણ એ પુસ્તકોને સ્પર્શીએ ને તો જાણે લાગે છે કે આપણા પુસ્તકો. એવા એવા વિષયો છે કે તમને એનો અહેસાસ પણ અદ્ભુત રહેશે. એની મુલાકાત તમારે કરવી જોઈએ. મુલાકાત જ નહીં પરંતુ એ પુસ્તકોમાંથી ગમતા પુસ્તકો, સસ્તા પુસ્તકો પણ પહેલા વસાવવા જોઈએ, કારણ કે આર્થિક બોજ ત્યારે જ લઈ શકાય કે જ્યારે તમને કંઈક મળે. મને આશા છે, મને હકારાત્મક એ વિચારનો વિશ્વાસ છે કે તમે પછી ક્યારેય પુસ્તકની કિંમત નહીં પૂછો. બસ પુસ્તક છે, તમને ગમ્યું છે, સ્પર્શ્યું છે તો ઘરમાં તો વસવું જ જોઈએ એવો વિચાર આવશે. ગિફ્ટ આપવા માટે પણ આ પુસ્તકો ઉત્તમ છે. પુસ્તકની પસંદગી કરવા માટે થોડા ચૂઝી બનવું પડશે, પણ એ માટે પણ જો તમને તમારી ભાષા પર પ્રત્યે, તમારી માતૃભાષા પ્રત્યે એક લગાવ અને સ્પર્શ થયા પછીનો અનુભવ થશે તો ચોક્કસથી તમે એ પુસ્તકની પસંદગીમાં પણ પારંગત બનશો. અને પુસ્તક જ એવું છે કે જે ગિફ્ટ આપ્યા પછી સતત વર્ષો સુધી સચવાયેલું રહે છે અને વપરાતું રહે છે. ઘણા કહે કે કોઈ પસ્તીમાં આપી દેતું, તો પણ પુસ્તક તો પુસ્તક રહે છે, પસ્તીના પુસ્તક પણ ફરી રીસેલ પણ થાય છે. હું તો એમ જ કહીશ કે વાંચન, વિચાર કરો અને તમારા વર્તુળમાં

પ્રદર્શિત કરો, કારણ કે ગુજરાતી સાહિત્ય વાર્તાઓ જીવનનો અમૃત, અને પછી ધીમે ધીમે લખતા પણ થાઓ. જુઓ તો ખરી તમારા વિચારો કેટલું ઉમદા વ્યક્તિત્વ આપે છે. આ નવી રીલ્સ અને ઇન્સ્ટાગ્રામના સ્ટેટસ અને યુટ્યુબ માટે તમારે ક્યાંય બીજાની કોપી કરવાની જરૂર નહીં રહે, અને એટલે જ કહું છું કે આ રસ્તો અપનાવી જુઓ. મળીએ છીએ આ વિરામ બાદ કે તમારે મારી સાથે શું વહેંચવાનું છે, અને હું આવતા અઠવાડિયે ચોક્કસથી તમારા માટે એક નવી કોઈ પણ વાર્તા, નવલકથા, નવલિકા લઈને આવીશ. ત્યાં સુધી આપણે, એટલે કે આ વિરામ સુધી, માણીએ આ સુંદર મજાનો વિરામ. મસ્ત રહો, વ્યસ્ત રહો, ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

તો શ્રોતા મિત્રો, સમય થયો છે અલવિદા કહેવાનો. મેં આજે વાત કરી છે વાંચનની, વિચારની, વર્તુળની, અને આ ત્રણેય શબ્દો થકી અમે પણ મહિનાના એક શનિવાર અથવા રવિવારે સાંજે મળીએ છીએ. તમે પણ મળો, તમે શું વાંચ્યું છે એ કહો, નથી વાંચ્યું તો સાંભળો અને વિચાર કરો, અને વિચાર કર્યા બાદ તમારા વર્તુળમાં વહેંચી જુઓ, અમારા વર્તુળમાં વહેંચી જુઓ. આ સાથે અમારા રેડિયો પાલનપુરના હકારાત્મક અભિગમ સાથેના ગુજરાતી સાહિત્યની રચનાઓના કાર્યક્રમ પણ માણતા રહો અને પ્રતિભાવ મોકલો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એક્સ આ બધા પર તમે ટેક્સ્ટ અને ઓડિયો મેસેજીસ મોકલી શકો. રેડિયો પાલનપુર @gmail.com પર તમારો મેઇલ થકી પણ પ્રતિભાવ મોકલી શકો. 9512-66-88 પર વોટ્સએપ કરીને, માત્ર વોટ્સએપ પર અવાજ અથવા સંદેશો મોકલી આપો. કોલ માટે આ નંબર ઉપલબ્ધ નથી. આ સાથે અમે રેડિયો ગાર્ડન પર પણ ફરીથી ઉપલબ્ધ છીએ. તો આપ સૌ સાંભળો, સંભળાવતા રહો તમારા પોતાના અવાજ, પોતાના રેડિયો સ્ટેશનને. ફરી મળીશ આવતા અઠવાડિયે. RJAR સતત તમારી સાથે રહેશે, તમારા હકારાત્મક જીવનને વધુ હકારાત્મક બનાવવા. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌનો અવાજ, આપ સૌનું સમુદાયિક રેડિયો સ્ટેશન 90.4 મેગાહર્ટ્ઝ. અલવિદા દોસ્તો.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
1: એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. એક દિવસ એ બાજુના ગામમાં એક શ્રીમંત માણસ પાસેથી બલી ચડાવવા બકરો લેવા ગયો. એક સરસ તગડો બકરો એને મળી ગયો એટલે એ અતિ આનંદિત થઈ ગયો. એ બકરાને ખભા પર ચડાવી ઘરે જવા લાગ્યો. રસ્તામાં 3 ભૂખ્યા ઠગોએ એને જોયા. પેલા ઠગે કહ્યું, જુઓ તો કેવો તગડો બકરો છે. કોઈ યુક્તિ રચી આપણે એ બ્રાહ્મણ પાસેથી પડાવી લઈએ, પછી એને રાંધી સરસ મજાનું જમણ જમીએ. હા, બીજા ઠગોએ કહ્યું. પેલો ઠગ બ્રાહ્મણ તરફ આવ્યો અને આશ્ચર્યથી પૂછ્યું, સાહેબ, તમે તમારા ખભા પર કૂતરાને કેમ લઈને જઈ રહ્યા છો? બ્રાહ્મણે ગુસ્સે થઈ કહ્યું, આ તો બકરો છે, શું તું આંધળો છે? ઠગે માફી માંગી અને ચાલ્યો ગયો. થોડી વાર રહીને બ્રાહ્મણને બીજો ઠગ મળ્યો, જેણે હસીને કહ્યું, હા તે કેવો મૂર્ખ, મરેલું વાછરડું ખભા પર કેમ ઉપાડ્યું છે? ફરી બ્રાહ્મણ ગુસ્સે થયો અને એણે કહ્યું, મૂર્ખ હું નહીં, તું છો, શું તને બકરો નથી દેખાઈ રહ્યો? બીજો ઠગ પણ માફી માંગી ચાલ્યો ગયો. બ્રાહ્મણ હવે ચિંતિત થઈ ગયો. એણે વિચાર્યું, શું એ લોકો ગાંડા છે કે મને જ કંઈ થયું છે?

હું એક જીવંત બકરો લઈને જઈ રહ્યો છું નહીં, થોડીક વાર રહીને ત્રીજો ઠગ આવ્યો. તેણે બ્રાહ્મણ તરફ જોઈ કહ્યું, મારા વાલા સાહેબ, તમે ગધેડો ઉચક્યો છે, શું તમે ગાંડા છો? હવે બ્રાહ્મણ એટલો કંટાળી ગયો કે એણે ઠગની વાતનો વિશ્વાસ કર્યો અને બકરાને નીચે ઉતારી દીધો. પોતે ગાંડો થઈ રહ્યો છે એમ વિચારી બ્રાહ્મણ ભાગી ગયો. ઠગ પ્રસન્ન થઈ ગયા. તેઓ બ્રાહ્મણની મૂર્ખતા પર ખૂબ હસ્યા અને કહ્યું, એ સારી વાત હતી કે બ્રાહ્મણે પોતાનો વિશ્વાસ ન કર્યો. અગર કર્યો હોત તો આપણે એને છેતરી શક્યા ન હોત.

0: એક હતો શેઠ, તેનું નામ હતું દલો તરવાડી. દલા તરવાડી ની વહુને રીંગણા બહુ ભાવે. એક દિવસ દલા તરવાડી ની પત્નીએ તેને કહ્યું,
1: તરવાડી રે તરવાડી.
2: બોલો, શું કહો છો શેઠાણી?
1: રીંગણાનું શાક ખાવાનું બહુ મન થયું છે. સરસ મજાના તાજા રીંગણ લઈ આવો ને તરવાડી.
2: ઠીક ત્યારે
0: તરવાડી તો થેલી લઈને રીંગણા લેવા નીકળ્યા. ઠચુક ઠચુક ઠચુક ઠચુક ચાલ્યા જાય છે.

0: સાથે પસા પટેલ ની વાડી છે, ત્યાં જઈને રીંગણ લઈ આવીશ.
1: તરવાડી વાડીમાં પહોંચે છે.
0: વાડીમાં કોઈ દેખાતું નથી. પશા પટેલ ઘેર ગયા લાગે છે. અરે, વાડીમાં તો કોઈ છે જ નહીં.

0: કોને પૂછીને રીંગણ લઉં? અરે વાડીનો ધણી નથી તો શું થયું? ચાલો તો હું વાડીને જ પૂછી જોઉં. વાડી રે વાડી, અરે આ વાડી તો બોલતી જ નથી. ચાલો જવાબ તો હું પોતે જ આપી દઉં. શું કહો છો દલાતર વાડી? હું રીંગણા લઉં બેચાર.
1: ફરી વાડી ન બોલી એટલે વાડીને બદલે ફરી દલો જ બોલ્યો.
0: લેને દસ બાર
1: કામ કરીને દલા તરવાડીએ થેલી ભરીને રીંગણા લીધા.

0: अने घर गया।
1: अरे वाह, बहु सरस रींगण छे। आजे तो रींगणा नो भड़तू करीने खासू। मने आ रींगण बहु गमी गया छे। हवे तमारे दररोज आवाज रींगण लई आपा।
0: तरवाड़ी तो रोज वाड़ी आवे ने रींगण पूछ्या वगर ज लई ले।
2: अरे मारी वाड़ी मा दररोज रींगण ओछा केम ना थता जाय छे। मने लागे छे के जरूर कोई चोर होवो जोईए, तेने पकड़वो तो पड़शे ज। आजे सांजे हूँ झाड़ पाछळ संताईने उभो रही जईश અને પછી બરાબર તપાસ કરીશ કે કોણ રીંગણ ચોરી જાય છે।
0: સાંજ પડી અને દલા તરવાડી તો રીંગણા લેવા આવી ગયા। તેણે તો દરરોજ ની જેમ બોલવાનું શરૂ કર્યું,
2: વાડી રે વાડી,
0: અને પછી વાડી ને બદલે પોતે જ બોલ્યો,
2: શું કહો છો દલા તરવાડી?
0: પછી દલો બોલ્યો,
2: રીંગણા લઉં બે ચાર?
0: વાડી કઈ જ ના બોલી એટલે પોતે જ બોલ્યો,
2: લો ને દસ બાર।
0: દલા તરવાડીએ થેલી ભરીને રીંગણ લીધા। ત્યાં તો પસા પટેલે ઝાડ પાછળથી જોયું,
2: ઉભો રહે સાલા, ક્યાં જાય છે તું? મારી વાડીમાંથી રીંગણા ચોરે છે? રોજ રોજ તું જ રીંગણ ચોરી જાય છે? કોને પૂછીને રીંગણા લીધા?
3: વાડીને પૂછીને લીધા છે।
2: અરે તે પણ કઈ વાડી બોલે છે?
3: ના, વાડી ના બોલે એટલે હું બોલું છું।
2: આજે તો હું તને નહીં છોડું, હમણાં ને હમણાં તને સજા કરું છું। એક દોડું લઈને તને હમણાં જ બાંધીને કૂવામાં લટકાવું છું।

0: ના ના એવું ના કરીશ.
1: કુવા રે ભાઈ કુવા. અરે કુવો તો કઈ બોલતો નથી, લાવો ને હું જ બોલું. શું કહો છો પશા પટેલ? ડુબકા ખવડાવું બે ચાર? ખવડાવો ને દસ બાર.
0: અરે બચાવો, મારા નાકમાં ને મોઢામાં પાણી પેસી ગયું, મને છોડી દો. હવેથી હું પૂછ્યા વગર કોઈની વસ્તુ નહીં લઉં, મને જીવતો જવા દો.
1: મને તારી ઉપર વિશ્વાસ નથી આવતો.
0: ભાઈ મારા પર વિશ્વાસ રાખ, આ તો મેં શેઠાણીના કહેવાથી પૂછ્યા વગર રીંગણા લીધા હતા. આ તો શેઠાણીના

0: નવા કે મને સજા થઈ એ તો ગેર મજા કરે છે. હવે તો હું કોઈના કહેવાથી પણ આવું કામ નહીં કરું.
1: સારું, ત્યારે બાળકો આ દલો તરવાળી નક્કી કરે છે કે આજ પછી ક્યારે પૂછ્યા વગર કોઈની વસ્તુ નહીં લઉં. તો શું કરીશું? તેને છોડી દઈશું?
2: છોડી દઈએ.
1: સારું, ત્યારે દલા તરવાળી, આ નાના બાળકોના કહેવાથી હું તને છોડી દઉં છું. હવેથી કોઈના કહેવાથી પણ તું આવું ખરાબ કામ નહીં કરતો.
0: તમારો ખૂબ ખૂબ આભાર વાલા બાળકો.
3: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો. અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
4: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12

0: 9562991699688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: હેલો, હાય, નમસ્કાર. ગાનો કી ઇસ મહેફિલ મે મેં આપકા તહે દિલ સે સ્વાગત કરતી હું. આજ હમ જો ભી ગાની સુનેંગે વો કુમાર શાનુજી ને ગાયે હુએ હૈ. આપકો તો પતા હી હૈ કે કુમાર શાનુજી હિન્દી સિનેમા કે એક જાની માને ગાયક હૈ. ઉનકા જન્મ કોલકાતા મે હુઆ થા. ઉનકા નામ દરસલ કુમાર શાનુજી નહીં હૈ બલ્કિ ઉનકા અસલી નામ કેદારનાથ ભટ્ટાચાર્ય હૈ. उनके पिताजी भी स्वयं एक अच्छे गायक और संगीतकार थे. उन्होंने ही कुमार शानू जी को गायकी और तबला वादन सिखाया था. आपको पता है कि उनको फिल्म फेयर पुरस्कार मिला है इस गाने की वजह से, और वो गाना है सोचेंगे तुम्हें प्यार. ये गाना दीवाना फिल्म से है जिसका संगीत निर्देशक नदीम श्रवण ने किया है. तो अगर इस गाने की बात ही हो रही है तो चलो इस गाने को सुन भी लेते हैं. सोचेंगे तुम्हें प्यार.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9.

5599688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 9599688. 9599688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

બાપુ આપને વંદન. આજે અમે વાર્તાઓનું વાચિકમ કરવાના છીએ, કારણ કે આપણે વાર્તા વિશે વાત કરીએ છીએ તો થોડા વાર્તાના ઇતિહાસમાં જઈએ. એ પહેલા એક નાનકડી વાર્તા, એક મિનિટની વાર્તા. ધર્મિષ્ઠાબેન એક દેવીના મંદિરમાં ગયા. મંદિરમાં જઈને દેવી સામે હાથ જોડ્યા, કીધું માં હું અને કોકિલાબેન બંને તારી પાસે પ્રાર્થના કરવા માટે આવેલા, પગ પાળા આવેલા. તે કોકિલાબેનની વાત માની, મારી વાત કેમ ના માની? માં પ્રગટ થયા કે દીકરા, કોકિલાબેને મારી પાસે સંતાન પ્રાપ્તિની પ્રાર્થના કરી હતી અને તમે મારી પાસે પુત્ર પ્રાપ્તિ. દેવીના મંદિરમાં આવ્યા છો, દેવીનો અસ્વીકાર કરો છો, દેવી કેવી રીતે પ્રસન્ન થાય? ભાર્ગવે અમને રેડરાસમાં એક બહુ સરસ ગરબો આપ્યો હતો, ઉમરાવાળી રીજે તો ડુંગરાવાળી રીજે. ઘરની લક્ષ્મીને જો તમે માન ના આપી શકો તો દેરામાં બેઠેલી લક્ષ્મી જે છે એ ક્યારેય તમારી પર પ્રસન્ન થઈ શકે એવું બને નહીં. આ વાર્તા, આ નાનકડી વાર્તા આખા સમાજને બદલી શકે એવી તાકાત ધરાવતી હોય તો આ વાર્તાઓ અત્યારે આપણી આસપાસથી ક્યાં છે? આપણી આસપાસ છે કે નથી? જે દાદા દાદી કહેતા હતા એ જ વાર્તા છે, જે અમે મંચ પરથી કહીશું શું એ જ વાર્તા છે? તમે ગૂગલ ઉપર જઈને કોક વાર લખજો હુ સ્ટાર્ટેડ સ્ટોરીઝ, તો ગૂગલ તમને જવાબમાં કહેશે સ્નેપચેટ. ગૂગલ વિલ સે 2013માં સ્નેપચેટે સ્ટોરીઝની શરૂઆત કરી. પણ સાચે વાર્તાની શરૂઆત ક્યારે થઈ? 30,000 વર્ષ પહેલા મૂળિયા છે વાર્તા. 30,000 વર્ષ પહેલા ફ્રાન્સમાં એક કેવ મળ્યા, શોબિટ કેવ્સ એને કહેવાય છે, અત્યારે પણ આ કેવ્સ છે. અને એની અંદર સૌથી પહેલા ભીત ચિત્રો મળી આવે છે, જેમાં એક બાયસનનું ચિત્ર છે. એ ચિત્રો એવી રીતે બનાવવામાં આવ્યા હતા કે આજે કોઈ પણ દેશના કોઈ પણ લોકો કોઈ પણ ભાષા જાણતા હોય પણ એ ચિત્ર જુએ તો સમજી શકે કે આ સર્વાઈવલનું ચિત્ર છે. માણસે વાર્તા કેમ કહેવાની શરૂઆત કરી? કારણ કે એણે બીજા માણસને કહેવું હતું કે તારે ટકી રહેવા માટે પોતાને પ્રોટેક્ટ કેવી રીતે કરવું. આ પહેલું કમ્યુનિકેશન જે આપણે વાર્તાથી શરૂ કર્યું. અને પછી તો જેમ જેમ સાઉન્ડ આવ્યો, સાઉન્ડમાંથી શબ્દ બોલી આવી, બોલીમાંથી ભાષા આવી, ભાષામાંથી આપણે ઓરલ ટ્રેડિશનમાં એકબીજાને વાર્તાઓ કહેવા માંડ્યા, અને ઓરલ ટ્રેડિશનમાંથી અક્ષરો આવ્યા અને પછી છપાતા ગયા પછી રેકોર્ડ થતા ગયા, અને રેકોર્ડ થતા ગયા પછી એના વિડીયો બનતા ગયા. એટલે અત્યારે આપણી પાસે સ્ટોરીઝ જે છે એ રીલ્સમાં છે, વિડીયોમાં છે, બોલાયેલી વાર્તા જે છે એ બ્લોગ બની જાય છે. વિડીયો એટલે વિઝ્યુઅલાઇઝ જે તમે વાર્તા કરી શકો એ વિડીયોઝ ને રીલ્સ બની જાય છે. તમારી પાસે અત્યારે વાર્તાઓ દરેક જગ્યાએ છે, એડવર્ટીઝમેન્ટથી લઈ અને ઘરે બાળકો જે વિડીયો ગેમ રમે છે એની અંદર પણ વાર્તા છે. પણ આ વાર્તાઓ જે છે એ હવે કેમ કહેવાય છે? મોટા ભાગની વાર્તા જે છે એ તમને કોઈ ને કોઈ પ્રોડક્ટ વેચવા માટે કહેવાય છે. જેમ્સ બોન્ડની પિક્ચર જોવા માટે આપણે જઈએ ત્યારે આપણે ટિકિટ ખર્ચીને જઈએ છીએ, પૈસા આપીને જઈએ છીએ. બહાર નીકળ્યા પછી એવી ફિલિંગ આવે છે કે થોડો મારામાં પણ જેમ્સ બોન્ડ છે. અને પછી જો ઘડિયાળના શોરૂમમાં ગયા ને ઓમેગાની ઘડિયાળ જોઈ અને ખરીદીને જો હાથમાં પહેરી લીધી તો બહાર નીકળ્યા પછી હવે વધારે જેમ્સ બોન્ડ બન્યાની ફિલિંગ આવે છે. તો એવી વાર્તાઓ છે કે જે કંઈ તમારી પાસેથી લેવા માટે નહીં, તમને આપવા માટે કહેવાય છે. છેલ્લા આટલા વર્ષોથી બાપુ જે કરે છે એવી વાર્તા છે, જે સમાજને આપવા માટે થઈ રહી છે. સમાજને આપવા માટે જે વાર્તાઓ થઈ હોય એવી કેટલીક વાર્તાઓના એક્ઝામ્પલ્સ આવનારા સમયમાં હું આપવાની છું. આજે અમે તમારી પાસે 5 વાર્તાઓ વાંચવાના છીએ, જેમાંની સૌથી

0: વાર્તાની શરૂઆત કરી. અહીંયા બધા જ લોકો અલગ અલગ પાત્રો ભજવશે, કેટલીક વાર વધુ પાત્રો પણ ભજવશે. ગુજરાતીની સૌથી પહેલી વાર્તા ગોકળજીનો વેલો, લેખક ઘનશ્યામ દેસાઈ.
1: મારા દાદાના દાદા ગોકળજી બહુ રંગીલા, મનમોજી, ઠીંગણી કાઠીના અને ગૌર વર્ણના હતા એમ મારા દાદા જાદવજી મને અવારનવાર કહેતા. એમને એટલે કે ગોકળજીને હમસતા હમસતા આખો દાડો ઊંડા નિશાસા નાખીને હરી તું કરે તે ખરી એમ બોલવાની આદત હતી. ગામના એ નગર શેઠ દરબારમાં રાજા વજયસિંહજી પછી બીજી ખુરશી એમની પડતી. આસામીમાં ધીરધારનો ધંધો એટલો સારો કે પાગણમાં ફસલ તૈયાર થઈ જાય ત્યારે કોળી, ભીલ, રાઠવા અને ધારાળા જે ગાડા ભરી ભરીને અનાજ લઈને આવે તે બે માઇલ લાંબી એની લેન લાગતી. ગોકળજી ઉદાર પણ એટલા જ. ગામને દરવાજે એમણે બંધાવેલી ગોકળજીની વાવ હજી એ મીઠું સાકર જેવું પાણી આખા ગામને પાય છે. હવે અમારા વડદાદા ગોકળજીને સંતાન સુખસાર, કુલ સાત એક બાળકો. મરી ગયા કેટલા તે જાણ્યામાં નથી, પણ મારા જટી દાદી બીજી વારના હતા. તે રંગી અત્યંત શ્યામ, સ્વભાવે કર્કશ અને હાડે મજબૂત. હવે આ જટી દાદી આગળ ગોકળજીનું બહુ ચાલતું નહીં, એટલે જટી દાદી સાથે ઝઘડો થાય ત્યારે ઉમરા આગળ ગોકળજી ત્રાસીને રમણે હાથ થઈને બેસા રહેતા અને ઊંડા નિશાસા નાખતા, ક્યારેક જોડા અને પાઘડી પહેરીને બજારમાં ચાલ્યા જતા. એમના સાત બાળકોમાં બીજા નંબરના ઉદ્ધવજીને ચોથા નંબરના કાશીભાઈ જટી દાદી ઉપર ઉતરેલા. તે પણ રંગે શ્યામ ના કાળા અને ગૂંચડા ગૂંચડા વાળવાળા હતા. ત્રીજા વલ્લભજી પાછા ગોરાને લેરી, જેમણે પછીથી સફેદ ચોફાળ માથે મોઢે ઓઢીને બારણે ગુપચુપ બેસીને નાદારી નોંધાવેલી અને બાપનું કેટલું ધનથના ફાતિયા કરેલી. ઉદ્ધવજીને વળી પાંચ બાળકો, જોકે આમને આમ હું લંબાવીશ તો બધું ગૂંચવાઈ જશે. એથી આ 150 વર્ષના ગાળામાં ગોકળજીનો વેલો મારા સુધી કઈ રીતે વિસ્તર્યો એ બરાબર સમજી શકાય એ માટે અમારી વંશાવલી સમજાવું છું. તો પેલા થયા ગોકળજી, એના પછીની પેઢીમાં ધનાજી, ઉદ્ધવજી, વલ્લભજી કાશીમાં, ગલાલમાં અહીંયા ફૂદડી મૂકવી, પછી મોરાજી ને લતાજી. હવે જેની નીચે ફૂદડી દોરી છે એ ગલાલમાં ને કૂતરું કરડી જવાથી ગળપણમાં હડકાયા થઈ ગયા હતા, એટલે ખાટલા સાથે દોરડાથી કસીને એમને બાંધ્યા ત્યારે વારે વારે ઉછાળા મારીને વિચિત્ર પ્રાણી જેવું કૂદકાટ કર્યા કરતા. એમની આંખો ચકડ વકડ થતી, મોંમાંથી સફેદ ફીણ ફીણ બહાર આવતા, આખો દિવસ લાળ દબડ્યા કરે અને કૂતરાની જેમ જીભ બહાર કાઢીને હાંફ્યા કરતા. મારા ફોઈબા કહેતા કે ગલાલમાં જીવ પછી છેવટે જીભ વાટે થઈને બહાર નીકળ્યો. હવે એના પછીની પેઢીની વાત કરીએ તો મકનજી ફૂદરડી મૂકવી, કંકુબા, વસંતજી, જાદવજી અને સંતોષબા. હવે આ મોટા કાકા મકનજી એ બહુ ચમત્કારી પુરુષ હતા. મૂળ તો એમ બનેલું કે વખાનો માર્યો એક તેલિયો રાજા એમને ત્યાં આવી ચડેલો. મકનજી એની ખૂબ આગતા સ્વાગતા કરી, તે જતા જતા એવો મંત્ર શીખવાડી ગયો કે મકનજીમાં અદભુત શક્તિઓ આવી ગઈ. કહે છે કે એકવાર ઘરમાંથી જ તે અદૃશ્ય થઈ ગયેલા. ચારે બાજુ એ ખૂબ શોધ કરી, છેવટે એની મેળ જ આપોઆપે પ્રગટ્યા અને કહ્યું, હું તો બોલો જઈને આવ્યો. એમના ચહેરા પરની અલૌકિકતા જોઈને સૌ કોઈ એમને પૂજવા માંડ્યા. આજે લાલ ટીક્કી વાળો લીલા રંગનો સાફો, કમળપત્ર જેવી લાંબી આંખો, હાલ પ્રદેશમાં ઊભી લીટીનું નીચેથી બાંધેલું લાલ તિલક અને હાથમાં પુસ્તક લઈને ફળ ફૂલાથી કોતરેલા બાજોટ સાથેની એમની છબી અમારા ઘરમાં લટકે છે. હવે એ પછીની પેઢીમાં માણેકબા, મહાસુખલાલ, ચીમનલાલ, શાંતિલાલ, ચંચીબા, જયંતિલાલ, એના પછીની પેઢીમાં હું. આ વેલાની બધી વ્યક્તિઓની પૂરી કડીબદ્ધ હકીકતો મળતી નથી, પણ કોઈક આધુનિક ચિત્રકારે માત્ર પીંછીના આડા ઉભા લસરકાથી દોર્યું હોય એવું ચિત્ર મળી આવે છે. મારા દાદાએ દાટી રાખેલું ધન કાઢવા કોડમાં વાછરડાના ખીલા નીચે ખોદ્યું ત્યારે ત્રાંબાના ખાલી ચરુઓ નીકળેલા જોઈને કરમ જ ફૂટેલું છે ત્યાં કોઈ શું કરે કહીને નસીબનું નાઈ નાખીને બેઠેલા મારા બાપા, કે ત્રીજી વાર ગોરડી સાથે લગ્ન કરી ચોથી વારની વહુ સુવાળોમાં મરી ગઈ ત્યારે બાર ગામથી પૈસા આપીને પરણી લાવેલા તે સ્ત્રી જાતની વાઘરણ નીકળીને ઘરેણા ગાંઠા લઈને ભાગી ગયેલી એટલે રડી રડીને રહેલા મહાસુખ કાકા, કે પાછલી જિંદગીમાં એક ડાકણ કહેવાતી કોળણ પાસેથી કાળી વિદ્યા શીખીને ઘડીકમાં કૂતરી, તો ઘડીકમાં ઉંદરડી, તો ઘડીકમાં વાઘણ બનતા મારા બાપાના સંતુ ફોઈબા વગેરે ગોકળજીના વેલાના આવા લસરકાઓ છે. છતાંય આ 150 વર્ષ દરમિયાન ફૂલેલા ફાલેલા આ વેલા પાછળ એક રસિક ઇતિહાસ છે જે મારા દાદાએ મને કહેલો, જોકે એમણે તો એક હકીકત રૂપે જ મને વાત કહી હતી. તો એકવાર થયું એવું કે કોગળિયામાં ગોકળજીના વહુ ઝડપાઈ ગયા, એટલે સ્મશાનમાંથી પાદરો એમનો વિવાહ કરીને સૌ ઘેર આવ્યા. છોકરી ગોકળજીના ઘરથી પાંચમે ઘેર ઉપર વાસે રહે. એ વખતે મકાનની બાંધણી એવી કે ઘરની વચ્ચે વાડો હોય અને એમાં થઈને પાણીની લીક જાય, અમસ્તા તો પાડોશીઓ ગંદુ પાણી ન નાખે એ માટે દરેક જણ પાડોશીની અને પોતાની મજિયારી ભીત આગળ નીકમાં

0: પથરો મૂકી રાખે, ચોમાસામાં પથરો ઉઠાવી લે જેથી પાણી વહી જાય અને વાડામાં પાણી ભરાય નહીં. હવે એક વાર એવું બન્યું કે ચોમાસાને તો હજી વાર હતી અને છતાં રાતના પહેલા પોરમાં ઓચિંતો સખત વરસાદ તૂટી પડ્યો. થોડી વારમાં તો બધે પાણી પાણી થઈ ગયું. હવે ગોકળજીને મશરૂની બેવડી તળાઈમાં સુવાની ટેવ હોય, એમની પ્રકૃતિ સહેજ રંગીલી હતી એ કારણે હોય, યા તો સાંજના કોઈ તળેલી વાનગી જરા વધુ પ્રમાણમાં લેવાઈ ગઈ હોય, અને આ બધામાં એક ધારા વરસાદનું સુરીલું સંગીત વાગ્યું હોય, ગમે તેમ ગોકળજીને જબરજસ્ત ચોખ્ખું આવ્યું. પણ બાજુવાળા જાગી ગયા. એમણે જોયું તો પથરાને લઈને પાણી જતું નહોતું. ધીમે ધીમે વાડામાં પાણી ભરાઈ ગયા અને ઘરમાં આવવા માંડ્યા. ગોકળજીને ઉઠાડવા એમણે ઘણી મથામણ કરી, બારણા હચમચાવ્યા, બૂમા બૂમ કરી, સાંકળ ખટખટાવી, પણ ગોકળજી જાગ્યા નહીં. પાણી તો ધીમે ધીમે બીજા ત્રીજા અને પાંચમા ઘરમાં ભરાઈ ગયા. સૌ ગોકળજીના ઘર આગળ ભેગા થયા, બૂમરાણ મચાવ્યું. પણ વરસાદની રમઝટમાં એમનો અવાજ ગોકળજી સુધી પહોંચ્યો જ નહીં. આખરે કલાક એક પછી ગોકળજી જાગ્યા, બારણા પાડોશીઓ ઝઘડો કરવા માંડ્યા, ગુસ્સાના માર્યા સૌ ન બોલવાનું બોલ્યા. હજી ગોકળજી જરા ઊંઘમાં હતા, પણ પાંચમે ઘેર રહેતા એમના સસરાને
1: માળો હાળો ઊંઘણસી દે ઊંઘણસી ન કરો
0: આવું કંઈક બોલતા સાંભળ્યા. રાતના તો બધાને જેમ તેમ કરીને શાંત પડ્યા, પણ સવારના ઉઠીને એમણે વિવાહ ફોક કર્યો, પંચમાં દંડ ભરી દીધો અને બાજુના ગામમાં જઈને તેને તે જ દિવસે જટી દાદી સાથે વિવાહ કરી આવ્યા. જો આજથી 150 વર્ષ પહેલા એક રાતના કમોસમી વરસાદના ઝાપટા ન પડ્યા હોત, મશરૂની બેવડી તળાઈ, સેજ લહેરી પ્રકૃતિ, સાંજના આરોગેલી તળેલી વાનગી ને વરસાદનું સુરીલું સંગીત, આ બધાથી ગોકળજીને એકાદ જોકું ન આવ્યું હોત, એણે જલ્દી ઉઠીને પેલી નિકમાનો ઢેખાડો ઉઠાવી લીધો હોત અને પાંચમે ઘેર રહેતી કન્યા જોડે એમના લગ્ન થયા હોત, તો ઉપર કહેલા 150 વર્ષના વંશવેલાના રૂપરંગ જુદા જ હોત અને એમાં કદાચ હું નહીં હોત. હજી જયારે આછો આછો વરસાદ વરસતો હોય, મારી હયાતી વિશે વિચાર કરતો હોઉં છું, ત્યારે ઘણી વાર મારા વડદાદાના ખભા ઉપર હાથ મૂકીને મિત્ર ભાવે કાકરૂદી કરતો હોઉં એ મારાથી મનોમન બોલી જવાય છે, ભલા જ નહીં ઉઠાવી લેને પથરો.
2: બીજી એક મિનિટની વાત. એક બાળકે પોતાની સ્કૂલની અંદર નિબંધ લખ્યો. પરીક્ષા પૂરી થઈ, શિક્ષક પેપર ચેક કરતા હતા. એમણે જોયું કે બાળકે નિબંધની અંદર લખ્યું છે કે મારે ટીવી થવું છે. શિક્ષકને વિચાર આવ્યો કે બાળક આવું કેમ કહે છે. બાળકને બોલાવ્યો પાસે અને પૂછ્યું કે કેમ, શું થયું. બાળક કહે છે કે મારા મા બાપ જ્યારે પણ ઘરે આવે છે ત્યારે સૌથી પહેલા એ ટીવી સામે જુએ છે. એ ટીવી સાથે બેસીને જમે છે, એ ટીવી સાથે સમય પસાર કરે છે. ટીવી પર શું આવે છે ને શું નહીં, ટીવી પર ધૂળ ચડી જાય તો એને બરાબર સાફ રાખે છે. મારે પણ ટીવી થવું છે જેથી મારા મા બાપ મને પણ એટલા જ પ્રેમથી જુએ જેટલા પ્રેમથી એ ટીવીને જુએ છે. આપણા ઘરમાં ક્યાંક એવા મા બાપ હશે અને ક્યાંક એવા બાળકો પણ હશે કે જ્યારે મા બાપ બિઝી છે ત્યારે બાળકોને મોબાઈલ આપી દેતા હોય. આવું એટલા માટે કરવું પડે છે કારણ કે આપણને એ વાર્તાઓ નથી આવડતી જે આપણે આપણા બાળકોને કહી અને બાળકોનો સમય જે છે એનો સદુપયોગ કરી શકીએ. જાવેદ અખ્તર અને ગુલઝાર સાહેબ બંને જણા એક વાર સાથે એક જગ્યાએ બેઠા હતા અને કોકે ઓડિયન્સમાંથી એવું કીધું કે હમકો એક સવાલ પૂછના હૈ આપસે, હમારે બચ્ચે પડતે નહીં હૈ તો હમ ક્યા કરે. એટલે ગુલઝાર સાહેબ એમને પૂછ્યું કે આપ ક્યા પડતે, કે નહીં નહીં હમારે બચ્ચે નહીં પડતે, મેં આપણે બચ્ચો કી બાત કરી કે હમારે બચ્ચે નહીં પડતે. એટલે જાવેદ સાહેબે કીધું કે ગુલઝાર સાહેબ વહી પૂછ રહે હૈ કે આપ ક્યા પડતે હૈ, હમ પડતે હૈ તો હમારે બચ્ચે ભી પડતે, અગર આપ નહીં પડતે તો આપકે બચ્ચે કેસે પડેંગે. એટલે આ ભલે મોટાઓની વાર્તાઓ છે ને, ભલે આપણને બાળ વાર્તાઓ નથી મળી, પણ મોટાઓ વાર્તા શીખશે તો બાળકો સુધી વાર્તા જશે. અને મોટાઓ જો ગુજરાતી ભાષા પોતે શીખશે તો બાળકોને ગુજરાતી ભાષામાં વાર્તા કહી શકશે. અમદાવાદની અંદર 23 ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ થવા જઈ રહી છે. અનેક વાતોના વિરોધો થાય છે, આ બહુ અગત્યની વાત છે કે જેને માટે કોઈ ગુજરાતીને જીવ ના

0: સાંભળતો હોય ને તો બહુ ખરાબ કહેવાય. આજે એટલે જ એ ભાષા અને એ ભાષાની ખૂબીઓ તમને દરેક વાર્તાઓની અંદર સાંભળવા મળશે. નેક્સ્ટ વાર્તા, લેખક કિરીટ દુધાત, વાર્તા વાયુ.
1: બધી વ્યવસ્થા થઈ ગઈ છે ને જાદુઓ?
2: સૌજી આતાએ પૂછ્યું. જાદવ મામાએ જવાબ આપ્યો,
1: હા આતા. અને આ રહોડામ કેમ છે? ન્યા વાંધો છે, એ તો બાયુનું જ છે ને. હજી એ મારી બા અને કાકી કે છે કે મંજુ નથ મોકલવી.
2: સૌજી આતા ગુસ્સે થયા.
1: હાળા ડોબા ડોબા જ રહ્યા. કીધું કે હવે ખોટી લપ મેલો તોય માનતા નથી, સમજે તો કાક ગગલાવા પડશે.
2: કહીને સૌજી આતા ઓફિસમાંથી નીકળી રસોડા તરફ જવા ઉપડ્યા.
1: ત્યાં
2: જાદવ મામા ના બાપુજી રામજી આતા બહાર થી આવ્યા. એમણે પૂછ્યું,
3: ક્યાં ગયા ભાઈ? પછી હું થયું આખી વાતનું?
1: અરે જો, અને મારી બા અને કાકી હજી નથી માનતા. આતા ને રવડા બાજુ જ ગયા છે.
3: એનો અર્થ ઈ કે કાલનું અમરેલી જવાનું માંડી વાળવાનું એમ? અરે આજે જ બટકો મેળીએ ગયો, એની ભેગું મેં કેવરાવી દીધું છે. કાલની વાતનું નક્કી.
1: અરે પણ મારી બા કહે છે કે પૂળો મૂકો ના હકપણમાં. આપણને તો વિરાણી સિવાય બીજા ઘણા ખોડા મળી રહેવાના, એની ઉપર ક્યાં ભૂંગળા ભાંગ્યા છે.
3: અરે તારી માં તો લીરજી ની છે. આ કોઈ કોળી વાખરી નું ઘર છે કે નખ જેવી વાતમાં હકપણ તોડી નખાય? કઈ મંજુ આપણને વાલી નથી એમ? અટાણે હું મગના દરજી ને કહીને જ હાલ્યો આવું છું કે ગુરુવાર થી આપણી ઓફિસમાં સંચો માંડી જાય. વિરાણી ની એક આખી ઓયડી આપણા મંજુના કર્યાવર થી ભરાઈ રહેવી જોઈ. આપણા ચાર ભાઈઓ વચ્ચે એકની એક જ છોડી છે ને બચાડી.
2: ત્યાં સૌજી આતા હાફતા હાફતા ઓફિસમાંથી આવ્યા ને માથાના ફાળિયાનો ખાટલામાં ઘા કરીને બોલ્યા,
1: ઓહો આ વ્યવહાર એટલે થઈ રહ્યું. હો
3: હું થયું ભાઈ?
2: રામજી બાપાએ પૂછ્યું.
1: અરે બા ને રોવરાવવા પડે, બીજું હું? મેં તો બધી સોગું કહી દીધું કે બા તમે ના સારે બાયુ અહીંયાથી વેતા થઈ જાઓ, કોઈની જરૂર નથી અમારે. પછી બા રોયા ને કીધું કે એવું હોય તો કરો તમારા ભરકા પૂરા ને નાખી દો દીકરી કુવામાં. કાલ પ્રાગટવા હે મંજુન તૈયાર કરી દેશું. જાદુ આ વ્યવહાર એટલે થઈ રહ્યું.
2: ત્યાં વાઘજી આતા ને મથુર મામા ટ્રેક્ટર લઈને આવ્યા. વાઘજી આતા એટલે મંજુના સગા બાપુજી, પણ એમને બહુ રસ નહીં કે એમની દીકરીની જ વાત ચાલે છે. એમનો તો એક જ સિદ્ધાંત હતો કે વ્યવહારનું કામ સૌજીભાઈનું છે તે કૂટી લેશે, આપણે ખેતી સંભાળવાની. પણ સૌજી બાપાના દીકરા મથુર મામા ભારે રોનકી. એમણે ટ્રેલરમાંથી ઠેકડો મારતા મારતા પૂછ્યું,
4: કા ભાણા આ હું કેસે આ કામરૂ દેશના સેનાનીઓ?
2: જાદવ મામાએ કહ્યું,
1: માંડ માંડ મેળ લાવ્યા છે, હવે કાલની વાત પતી જાય ને તઈ નીરા.
2: આ વાઘજી હતા તો આવીને ઓફિસમાં બેઠા ચૂપચાપ. આ વાઘજી હતા જેવું જ ભગતનું હતું, આખો દિવસ રામ નામનું જ સ્મરણ કરતા હોય. ભગત પહેલા તો ત્રણેય ભાઈ જેવા સંસારી હતા, પણ હવે ભગતના નામથી જ ઓળખાતા. પહેલા સંસારમાં રસ લેતા, પણ પછી એક દિવસ એમના ઘરના ચંચળમાને બોલાવીને કહી દીધું કે
5: જો આપડો કાલથી હું ભલો ને મારો ભગવાન ભલા, સંસારની રીતે તમે મારા પત્ની થાવી બરાબર, પણ કાલથી મારો નવો જન્મ છે. કાલથી સંસારના બધાય કામ બંધ.
2: બસ પછી એ ભગત થઈ ગયેલા. ગામના લોકો વાતો કરતા કે ભગતને તો તાળી લાગી ગઈ છે, પણ આ અંગે એક જુદો મત પણ હતો. ભગત ભગત થયા પહેલા ગામના દાળિયાઓની ને વહવાયાઓની બીડીઓ માગીને પીતા, એટલે દાળિયાઓનું કહેવું હતું કે ભક્તિ ના રે ના. ભગતના મગજમાં મફતની બીડીનો ધુમાડો ચડી ગયો છે. ભક્તિનું તો સાવ તૂત છે તૂત. પણ ભગત ભગવાનથી નીચેની કક્ષાના કોઈ સાથે વાત કરતા નહીં. હા, ક્યારેક મને બાળક ગણીને વાતો કરવા બોલાવતા. હું ફળિયામાં રમતો હોઉં ત્યારે ટવકો કરતા,
5: આવો ભાણા ભાઈ.
2: હું જતો એટલે એ કહેતા,
5: આજ તો મીરાબાઈનું એક ભજન રચ્યું છે.
2: ભગત ઘણી વાર મીરાબાઈ કે નરસિંહ મહેતાના ભજનો રચતા, પછી મને પૂછે,
5: સંભળાવું?
2: હું ડોકું હલાવું એટલે પટારાના કાટ ખાઈ ગયેલા પતરા પર દોકડ વગાડીને ભજન ગાઈ સંભળાવતા. પછી પૂછતા,
5: કઈ સમજાણું?
2: એટલે હું માથું ધૂણાવીને ના પાડતો. ભગત રાજી થઈને દાંત કાઢતા,
5: ક્યાંથી સમજાય? આ તો ભક્તિ છે ભક્તિ.
2: એટલે હું કહેતો, આ તો ભક્તિ છે ભક્તિ. મૂળ વાત એમ હતી કે પોતાનું ભજન સંભળાવ્યા પછી ભગત મને

0: દસ પૈસા વાપરવા આપતા. એટલે જ્યાં સુધી એ પૈસા વાપરવા મળતા રહે ત્યાં સુધી આપણને આખી વાત ભક્તિ હોય કે ગાંડ પણ કોઈ જાતનો વાંધો નતો.
1: જો આ માને રોગરાવ્યા ને ઈ બરાબર નહીં હો.
0: મથુર મામાની વાત સાચી હતી. જકલમાં જકલમાં આખા ગામમાં પૂછવા ઠેકાણું ગણાતા. એમની આમાને આખું ગામ પાડતું. ઘરમાં જકલમાં આજુબાજુ હોય ત્યારે બાયું છોકરાને ઢીપતી વખતે ગાળો ના બોલતી. અરે સૌજી આતા પણ વ્યવહારમાં મૂંઝાય ત્યારે જકલમાંની જ સલાહ લેતા. પણ આ તો વાત જ નોખી હતી. હવે વાત એમ હતી કે અમારી મંજુનું સગપણ નાનપણથી જ મેળીના સરપંચ રતિભાઈ વિરાણીના છોકરા દિનેશ વેરે કરેલું. દિનેશ એના બાપનું એકનું એક હતો. તેની મા એને નાનો મેલીને ગુજરી ગયેલી. આટલા વર્ષ બરાબર ચાલ્યું અને હવે લગ્નને 3 મહિના બાકી હતા ત્યારે દિનેશને કોકે ઠસાવેલું કે મંજુના સાથળ પર કોડ છે. પંથકમાં પહેલા 1-2 છોકરીઓના આવા ડાઘ પહેલી રાતે પકડાઈ ગયેલા. ત્યારે એમના ધણીઓએ એમને કાઢી મૂકેલી. એટલે દિનેશ ભવિષ્યમાં ભવાડો ન થાય એમ અગાઉથી ચકાસણી કરી લેવા માંગતો હતો. એણે કહેવરાવેલું કે
1: જો તમે કહેતા હોય ને તો હું આવીને ખાતરી કરી છું, નહીતર પછી મંજુલાને અહીંયા મોકલો.
0: ઉનાળાની બપોરે હું લેસન કરીને સૌજીયાદાના ઘેર રમવા જતો. એક અંધારિયા ભેજવાળા ઓરડામાં બપોરના નાહી ધોઈને એ માથું ઉડતી હોય કે દિનેશને લેટર લખતી હોય ત્યારે હું જઈ ચડતો અને પૂછતો કે મંજુ શું કરશે હે?
2: જો ને દિનેશને લેટર લખું છું.
0: એમાં મારું નામ લખ્યું કે નહીં? આવતી જતી ટપાલોમાં મારું નામ હોય એવો મારો આગ્રહ રહેતો. મંજુ લટકો મારીને કહેતી,
2: એ તારી ઘરવાળી તને લેટર લખશે ને એમાં તારું નામ લખશે. પણ બહુ તારે ઉતાવળ હોય ને તો જા ઘરે જઈને ગોળામાં પાણી કોઈ નાખ.
0: પણ હું વ્યવહારુ મુશ્કેલી રજૂ કરતો કે મારે તો બહુ છે જ નહીં. એટલે હું ઘેર આવીને બાપાને પૂછતો, બાપા મારે બહુ ક્યારે આવશે?
3: તું કહેતો હોય તો કાલ લાવી જઈએ. બોલ, 1 સોટલા વાળી લાવી છે 2 સોટલા વાળી?
0: હું મૂંઝાઈને મોટા બાને પૂછતો કે આમાં શું ફેર પડે?
4: જો 1 સોટલા વાળી બહુ હોય ને એ કામ ઘણું કરે, 2 સોટલા વાળી શણગાર સજાવવામાંથી ઊંચી આવે ત્યારે ઘરનું કામ કરે ને.
0: એટલે હું થોડી વાર ગંભીરતાથી વિચારીને કહેતો, બાપા આપણે તો 1 ચોટલા વાળી જ બહુ જોઈ, કામ ન કરે એવી ઘરવાળી હું કામની? મંજુ 2 ચોટલા લેતી અને ઘરનું કામકાજ ખાસ કરતી નહીં. મંજુની વાતો ઘણું કહેતા.
4: ન ભાઈ, અહીંયા બાપના ઘેર કામકાજ શીખ, નહીં તાર સાસરે તું ગાળ્યું ખાય બીજી અમને ખવરાવે.
0: પણ ભગતના પત્ની ચંચળમાં કહેતા,
5: ના હો, મંજુ તો આપણા ઘરની લક્ષ્મી છે, એના જન્મ પછી જ આપણા ઘરનું દેવું સાવ ગયું, એની પાસે કઈ કામ કરાવે?
0: આ વાતનો ઘરમાં કોઈ ખાસ વિરોધ ન કરતું. એનું એક કારણ એ હતું કે ચંચળમાં એની બીજી દેરાણી જેઠાણી જેટલા સંસ્કારી ન ગણાતા. સૌજી આતા ઘણી વાર કહેતા,
1: જાવા દો ને, એ તો દાડિયાન દીકરી છે, એને બીજી શું ખબર હોય, દિવસમાં 4-5 વાર પેટ બળી જાય એવી ફળફળતી ચા ઢીચે ને આખો દી જાનવરની જેમ કામ કર્યા કરે. આ તો અમારા બાપા ને એના દાદા નાનપણના ભેરુ, એટલે અમારા બાપા એના ભાઈબંધનું વેન પાછું ન ઠેલ્યું.
0: એટલે ચંચળમાં થોડા અસંસ્કારી ખરા, પણ બોલવામાં કોઈની સાડાવારી ન રાખ્યો. પણ તે દી ચંચળમાં 2 કટકા ગાળો બોલેલા ને દિનેશનો ને એના બાપાનો નડીઓ દબાવી દેવાની ઈચ્છા વ્યક્ત કરેલી ને સંભળાવેલું,
5: મંજુ મારી દીકરી છે, હવે તો ખરો કોઈ એનું પારખું કરવા, દાચું જ રંગી નાખું ને.
0: આ બાબતમાં ઘરની બધી બાયુ એક થઈ ગયેલી. અરે જકલમાં જેવી કોઠા ડાહી સ્ત્રી પણ ધ્રુજી ગયેલી અને બધી બાયુએ કહ્યું કે
4: ભલે આ સંબંધ તૂટી જાય પણ આપણે મંજુના પારખા નથી કરવા, એટલે નથી કરવા, નથી કરવા.
0: સૌજી બાપા તરત જ મેળીએ જઈ આવેલા. એમણે રતિભાઈને કહ્યું,
1: અરે રતિભાઈ ભલા માણા, આપણા આટલા વર્ષના સંબંધમાં હું તમને ફટક્યું મોતી પરખાવતો હોઈશ.
0: પણ રતિભાઈનો એક જ જવાબ હતો,
6: સૌજીભાઈ આ દિનેશ આવડો અમથો હતો ત્યારથી એની બાપાસી થયેલી, એ અમારે ત્યાં રાજાની જેમ ઉછળ્યો છે, ઈ કે દી તો અમારે દી ને ઈ કે રાત તો અમારે રાત.
0: આ જવાબ લઈને આવ્યા પછી ઘરના બધા પુરુષો ભેગા મળ્યા ને વિચારવા બેઠા કે શું કરવું. રામજી બાપાએ કહ્યું,
3: ભાઈ આનો તો હવે એક જ ઈલાજ, દિનેશની વાત માનવાની.
0: સૌજી આતા કે
1: જાદુ માને કહી આવ્યો કે કાલ હવારે મંજુન તૈયાર કરે, એને કાલ અમરેલી ખોખર ડાક્ટરના દવાખાને મોકલવાની છે, ને જો કોઈ પૂછે ને તો કહેવાનું કે મંજુના મામી બીમાર છે અને ખોખરના દવાખાને દાખલ કર્યા છે, એટલે ખબર પૂછવા જાય છે, અને દિનેશને જે ખાતરી કરવી હોય એ

0: જાઓ આખી વાત પતાવી દો.
1: જાદવ મામા ગયા એથી પમણી ઝડપે પાછા આવ્યા.
0: અરે બાયું તો કેસે આ સંબંધ તોડી નાખો.
1: આટલી નવાઈ તો સૌજી બાપા ને દિનેશ ની વાત થી પણ નહોતી લાગી.
0: લ્યો બોલ્યા સંબંધ તોડી નાખો અને બીજે સંબંધ જોડવા જાય તઈ ઓલા પહેલો પ્રશ્ન તો ઈ જ પૂછવાના ને કે અગાઉનો સંબંધ કેમ તૂટી ગયો.
1: પણ વાઘજી આતાના ચહેરા પર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી નું તેજ છવાઈ ગયું.

0: પણ આ દાવી અક્કલનું એક જગ્યાએ એન્ડ આવી જ જાય છે. એનાથી વધારે વાત કરીએ ને તો આપણે જ મૂર્ખા કહેવાય. તું મોટો થા ને ત્યાં આટલું ધ્યાન રાખજે. શું
1: સૌજી આ કીધું?
0: હવે ઘાઘરા પલટણ કીધી એટલે થઈ ગયું.
1: પછી બધાએ ઊંડો શ્વાસ લઈને જોરથી હસ્યા. એ તો હું બાજુમાં બેઠેલો એટલે, નહીતર કોઈ બહારથી આવીને જુએ ને તો એમને તો એમ જ લાગે કે બધાએ ભેગા થઈને જકલમાંનો ખરખરો કરે છે.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો બાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં. પરંતુ આ માહિતી પહોંચાડવી

0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95 12 99 66 88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95-99-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

નમસ્તે શ્રોતા મિત્રો, વોઇસ ઓફ સાયન્સ પરિવારમાં આપ સૌનું સ્વાગત છે. મારી આ ટોક આજે મધર્સ ડે છે. સર્વે માતાઓને વંદન સાથે મારી આજની ટોકની શરૂઆત કરું છું.

એક બહુ સરસ વાત હોરાઇઝનમાં ભવેનભાઈ કચ્છીએ કરી છે. વચ્ચે વચન છે, આપણે સૌને લાગુ પડે છે, એટલે જનરલ ટોપિક છે, પણ મને થયું કે આજે આ જ વાત તમારી આગળ શેર કરું. એના હેડિંગ અને સબ હેડિંગ પહેલાં હું આપની સમક્ષ વાંચું છું. ભવેનભાઈ કચ્છી, સૌજન્ય. પાત્રતા વગરનું દાન અને જિજ્ઞાસા વગરનું જ્ઞાન વ્યર્થ છે. જો સામેની વ્યક્તિ પૂછે જ નહીં તો તેનો અર્થ એ છે કે તેનામાં હજુ સત્ય સ્વીકારવાની તૈયારી નથી. સહદેવ બનવું કે ડગલે ને પગલે બધાને સલાહ આપવી, આ જે મુખ્ય હેડિંગ છે એના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આ ભવેનભાઈ કઈ તરફ અંગુલી નિર્દેશ કરી રહ્યા છે. છોડને આપણે હાથથી ખેંચીને મોટો કરી શકતા નથી, પણ તેને યોગ્ય ખાતર, પાણી અને સૂર્યપ્રકાશ આપી શકીએ છીએ. આમાં હું પણ આવી ગયો. આપણે સૌની લાગણીથી હોય કે ગમે તે હોય, વણમાગી સલાહ આપવાની ટેવ છે, એટલે હું પણ આવી ગયો. તો આપણા સૌ માટે આ લેખ ચિંતન અને મનનનો છે. તો આવો મૂળ વાત ઉપર જઈએ. અને બહુ જ સરસ વાત છે, એટલે મને થયું કે આજે આ વાત તમારી આગળ કરું. મહાભારતના વિશાળ ફલક પર 5 પાંડવોના વ્યક્તિત્વના અલગ અલગ રંગો છે. અર્જુનનું ગાંડીવ પુરુષાર્થનું પ્રતીક છે, ભીમની ગદા અજેય શક્તિનું, યુધિષ્ઠિરનો ધર્મ એટલે નિષ્ઠાનું, અને નકુલનું સૌંદર્ય કુદરતી વરદાનનું. પરંતુ આ બધાની વચ્ચે સૌથી નાના પાંડવ સહદેવ એક એવું પાત્ર છે જે શાંતિ, ગંભીરતા અને અગાધ જ્ઞાનનું પ્રતીક છે. સહદેવ ત્રિકાળ જ્ઞાની હતા. તેઓ જાણતા હતા કે આવતીકાલે કુરુક્ષેત્રના મેદાનમાં શું થવાનું છે, કોણ જીતવાનું છે અને કોણ હારવાનું છે. છતાં ઇતિહાસ સાક્ષી છે કે સહદેવે ક્યારે સામે ચાલીને કોઈને સલાહ આપી નહીં. આજના 21મી સદીના ડિજિટલ યુગમાં જ્યાં ફેસબુકની વોલથી લઈને પોડકાસ્ટના માઇક્રોફોન સુધી દરેક વ્યક્તિ ગુરુ બનીને બેઠી છે, ત્યાં સહદેવનું આ મૌન આપણને એક ગંભીર પ્રશ્ન પૂછે છે. શું આપણે બીજાને સુધારવાની બાબતમાં આપણી જ્ઞાનની ગરિમા ખોઈ રહ્યા છીએ? આજના ઇન્ફ્લુએન્સર્સ અને ડિજિટલ ગુરુઓ જ્ઞાનને પ્રોડક્ટ બનાવી રહ્યા છે, જે ગ્રાહકની જરૂરિયાત જોયા વગર જ વહેંચવામાં આવે છે. વણ પૂછ્યા મંતવ્યો. જ્યારે આપણે સતત બીજાના મંતવ્યોથી ઘેરાયેલા હોઈએ છીએ ત્યારે આપણો પોતાનો અવાજ દબાઈ જાય છે. આજના યુગમાં યુવાનોમાં ડિપ્રેશન અને એન્ઝાયટી વધવાનું એક કારણ માહિતીનો અતિરેક છે. દરેક વ્યક્તિ તમને કહે છે કે તમારે શું કરવું જોઈએ, પરિણામે તમે મૂંઝવણમાં મુકાઈ જાઓ છો કે ખરેખર મારે શું કરવું છે. સહદેવનો સિદ્ધાંત. સહદેવ પાસે જ્ઞાનનો અખૂટ ભંડાર હતો, પણ એ જ્ઞાન પ્રદર્શન માટે નહીં પણ જરૂરિયાત માટે હતું. પ્રાચીન કથાઓ મુજબ સહદેવને ભવિષ્ય જોવાનું વરદાન હતું, પણ સાથે એક શરત હતી, અથવા શ્રી કૃષ્ણની ચેતવણી હતી કે જો તેઓ પૂછ્યા વગર ભવિષ્યની વાત જાહેર કરશે તો તેમનું મૃત્યુ થશે. આ શરત માત્ર એક પૌરાણિક કથા નથી, પણ એક ગહન મનોવૈજ્ઞાનિક સત્ય છે. જ્યારે જ્ઞાન વગર પૂછે પીરસવામાં આવે છે ત્યારે તેની અસરકારકતા મરી જાય છે. સહદેવે યુદ્ધ પહેલાં જ દુર્યોધનને કહ્યું હોત કે તું હારવાનો છે તો કદાચ દુર્યોધન વધુ આક્રમક બન્યો હોત, અથવા તેને કોઈ છળ કપટ કર્યું હોત. જ્ઞાનની પણ એક ગતિ હોય છે. જો યુધિષ્ઠિરને અગાઉથી એમ કહ્યું હોત કે આપણો વિજય છે તો તેઓ યુદ્ધ જીતવા માટે પુરુષાર્થ ન કરત. શ્રી કૃષ્ણ સહદેવની પરીક્ષા લેવા ગયા અને પૂછ્યું કે કૌરવો અને પાંડવો વચ્ચેનું આ યુદ્ધ અટકાવવા માટે શું કરવું જોઈએ. ત્યારે સહદેવે બહુ ગંભીરતાથી કહ્યું કે જો તમે શકુની અને દુર્યોધનને બાંધી લો અને પાંડવોને વનમાં જ રહેવા દો તો યુદ્ધ અટકી શકે. આ સાંભળે શ્રી કૃષ્ણ હસી પડ્યા હતા, કારણ કે તેઓ જાણતા હતા કે સહદેવ બધું સમજે છે. સહદેવ પાંડવોના સાયલન્ટ હીરો હતા, શાંત, ગંભીર અને અત્યંત જ્ઞાની. સહદેવ એ જ્ઞાન, ધૈર્ય અને જ્યોતિષ વિદ્યાનું પ્રતીક હતા. સહદેવ બનો. આજે જ્યારે દરેક જણ સ્પીકર બનવા માંગે છે ત્યારે આપણે સારા લિસનર, સાંભળનાર બનવાની જરૂર છે. સહદેવ પાંડવોના સલાહકાર હતા, પણ તેઓ ક્યારેય પોતાના જ્ઞાનનો અહંકાર કરતા નહીં. તેઓ દ્રૌપદીના દુઃખમાં શાંત હતા, ભીમના ક્રોધમાં શાંત હતા અને યુધિષ્ઠિર

જુગારના સમયે પણ શાંત હતા. આ શાંતિ એ કાયરતા ધોતી પણ પરિણામની સ્વીકૃતિ હતી. કેમ પરિવર્તન નથી આવતું? ભારતમાં ગલીએ ગલીએ કથાઓ થાય છે, હજારો સાધુ સંતો પ્રવચનો આપે છે, અને હવે તો મોટિવેશનલ સ્પીકર્સનો રાફડો ફાટ્યો છે, છતાં સમાજમાં નૈતિક મૂલ્યો કેમ નથી બદલાતા? તેનું કારણ એ છે કે સાંભળનાર પોતાની જાતને બદલવા માંગતો જ નથી. મનોવિજ્ઞાન કહે છે કે માણસનું મગજ જ્યારે કોઈ સલાહ સાંભળે છે ત્યારે તે ડિફેન્સિવ મોડમાં આવી જાય છે. તેને લાગે છે કે સામેની વ્યક્તિ તેને નીચો બતાવી રહી છે. સહદેવ આ જાણતા હતા. જો સામેની વ્યક્તિ પાત્ર ન હોય તો ગમે તેટલો શ્રેષ્ઠ ઉપદેશ પણ પથ્થર પર પડેલા વરસાદના ટીપા જેવો છે, જે પથ્થરને ભીંજવે છે ખરો, પણ પથ્થર તેની અંદર ઉતારી શકતો નથી. પુણ્ય કમાવવા, મોટાભાગના લોકો પ્રવચનો કે કથાઓમાં પુણ્ય કમાવા જાય છે, પરિવર્તન લાવવા નહીં. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જાતને બદલવા તૈયાર જ ન હોય ત્યારે દુનિયાના શ્રેષ્ઠ શબ્દો પણ તેની ઉપરથી વહી જાય છે. સહદેવનો સિદ્ધાંત હતો કે પાત્રતા વગરનું દાન અને જિજ્ઞાસા વગરનું જ્ઞાન વ્યર્થ છે. જો સામેની વ્યક્તિ પૂછે જ નહીં તો તેનો અર્થ એ છે કે તેનામાં હજુ સત્ય સ્વીકારવાની તૈયારી નથી. માહિતીનો અતિરેક. આજે માહિતી એટલી બધી ઉપલબ્ધ છે કે તેનું મૂલ્ય ઘટી ગયું છે. લોકો સાંભળે છે બધું પણ આચરે છે કશું જ નહીં. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવતા સુવિચારો માત્ર ડિજિટલ દેખાવો છે. સહદેવ પાસે ભવિષ્યનું જ્ઞાન હતું, પણ તેઓ જાણતા હતા કે જો હું આ જ્ઞાન મફતમાં વેચીશ તો તેની ગંભીરતા ખતમ થઈ જશે. જે કૃષ્ણમૂર્તિ કહેતા કે સત્ય ત્યારે જ પ્રગટે છે જ્યારે સાંભળનાર અને બોલનાર બંને એક જ સ્તર પર હોય. જો સાંભળનાર પોતાની પૂર્વગ્રહની દિવાલ તોડવા તૈયાર ન હોય તો કૃષ્ણનું ગીતા જ્ઞાન પણ તેના માટે માત્ર એક કવિતા બનીને રહી જાય છે. સ્વજનને સલાહ અપાય. અહીં એક પાયાનો પ્રશ્ન ઊભો થાય છે. જો આપણે જેને ચાહીએ છીએ તે આપણી નજર સામે તેનું જીવન વ્યર્થ કરતું હોય તો શું તેને સલાહ ન આપવી? આ એક ભાવનાત્મક સંઘર્ષ છે. અહીં સહદેવના જ્ઞાન અને કૃષ્ણના પ્રેમ વચ્ચેનો સમન્વય સમજવો જરૂરી છે. જ્યારે કોઈ સ્વજન ખોટા માર્ગે જતું હોય ત્યારે તેને સલાહ આપવાને બદલે તેની સાથે સંવાદ કરવો જોઈએ. સલાહમાં પિતા કે ગુરુનો હોદ્દો છે, જ્યારે સંવાદમાં મિત્રતાની હૂંફ હોય છે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો તેને એકવાર પ્રેમથી ટોકો, પણ જો તે સ્વીકારવા તૈયાર ન હોય તો તેને તેના કર્મની પીડા ભોગવવા દેવી એ જ કદાચ સૌથી મોટો ઉપચાર છે. માણસ ઘણીવાર લાખો શબ્દોથી જે નથી શીખતો તે જીવનની એક ઠોકરથી શીખી જાય છે. પાત્ર ખાલી હોય તો જ તેમાં કંઈક ભરી શકાય. હું તો બરાબર છું તેવી વ્યક્તિને કાં તો સ્વીકારો કે ત્યજી દો. કૃષ્ણનો માર્ગ. મહાભારતમાં સહદેવ મૌન હતા, પણ શ્રી કૃષ્ણ મૌન નહોતા. કૃષ્ણે અર્જુનને ગીતા ત્યારે જ કહી જ્યારે અર્જુને કહ્યું કે હું તમારો શિષ્ય છું, મને માર્ગ બતાવો. પરંતુ તે પહેલાં કૃષ્ણ સતત અર્જુનની સાથે રહ્યા, તેને પ્રોત્સાહન આપ્યું અને તેની મનોસ્થિતિ સમજી. જો સ્વજન પૂછતું નથી તો આપણે સલાહકાર બનવાને બદલે સારથી બનવું જોઈએ. આપણી હાજરી જ એવી હોવી જોઈએ કે તેને આપમેળે પૂછવાનું મન થાય. પ્રાણ અને પ્રકૃતિ. માત્રમાં જેમનું સ્થાન અને સમાધિ છે તેવા બ્રહ્મલીન બાલ અવધૂત મહારાજ કહેતા કે પાણીને દૂધ અને કંટકને ગુલાબ ન બનાવી શકાય, પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે. જો કોઈ બી પ્રકૃતિ જ વિનાશક હોય તો શું તેને સુધારવાનો પ્રયત્ન વ્યર્થ છે? હા, એક ઉપાય છે. આપણે કોઈની પ્રકૃતિ બદલી શકતા નથી, પણ તેનું રૂપાંતરણ ટ્રાન્સફોર્મેશન કરી શકીએ છીએ. નદીનો પ્રવાહ રોકી શકાતું નથી, પણ તેને નહેર વાટે વાળી શકાય છે. પાણીને દૂધ ન બનાવી શકાય, પણ ગંદા પાણીને ગાળીને શુદ્ધ તો કરી શકાય ને. કંટકને ગુલાબ ન બનાવી શકાય, પણ કંટક કાંટા વાળ બનીને ગુલાબનું રક્ષણ તો કરી શકે ને. વાલ્મીકી લૂંટારા હતા, તેમની પ્રકૃતિમાં તીવ્રતા હતી. નારદ મુનિએ તેમને સલાહ આપી ત્યારે તેમની તીવ્રતા બદલાઈ નહીં, પણ તેમની દિશા બદલાઈ ગઈ. લૂંટમાંથી તે ભક્તિમાં રૂપાંતરિત થઈ. સહદેવ આ જાણતા હતા, એટલે જ તેઓ જ્ઞાન આપતા પહેલાં એ જોતા કે સામેની વ્યક્તિની પ્રકૃતિમાં ગ્રાહ્યતા એટલે કે સ્વીકારવાની ક્ષમતા કેટલી છે. તો સહદેવ કેમ બનવું? જ્ઞાનની ઘડીમાં જ્યારે તમે ઓછું બોલો છો ત્યારે તમારા શબ્દો કે વાણીની કિંમત વધે છે. આજે ઇન્ફ્લુએન્સર્સ કલાકો સુધી બોલે છે, છતાં લોકો તેને ગંભીરતાથી નથી લેતા. સહદેવ જ્યારે એક વાક્ય બોલતા ત્યારે પૃથ્વી ધ્રુજી જતી, કારણ કે સત્ય અને મૌનનું મિશ્રણ હતું. પાત્રતાની પરખ. દરેક વ્યક્તિ સલાહ લેલાયક નથી હોતી. જો કોઈ માનસિક રીતે તૈયાર ન હોય તો તેને જ્ઞાન આપવું એ અંધારામાં તીર ચલાવવા જેવું છે. શાંતિની પ્રાપ્તિ. બીજાના જીવનમાં દખલગીરી બંધ કરવાથી આપણી પોતાની માનસિક શાંતિ વધે છે. સોશિયલ મીડિયા પર કોઈની પોસ્ટ નીચે કોમેન્ટ કરીને આપણે માત્ર

0: આપણે શક્તિ મેળવીએ છીએ. અને છેલ્લે જ્ઞાનકોષ દ્વારા ભવેનભાઈ કહે છે, જ્ઞાનનો દીવો બીજાના ઘરમાં ત્યારે જ પ્રકાશ આપશે જ્યારે તેના ઘરના મારી બારણા ખુલ્લા હશે. જો બારણા બંધ હોય તો તમારો દીવો તમારા જ ઘરને અજવાળે તે વધુ શ્રેષ્ઠ છે. મને લાગે છે કે તમને આ વાત ચોક્કસ ગમી હશે, હશે અને હશે. વિજ્ઞાન અભિગમને લગતી એક તનકડી વાત પણ કરી દઉં. વિષય ચિંતાનો છે, એવું જાણવા જેવું પણ છે. ગુજરાત સમાચાર ન્યૂઝ ફોકસમાં આ વાત બહુ સુંદર રીતે રજૂ કરી છે અને જે વાસ્તવિક છે. આના પહેલાં પણ આ વાત આવી ગઈ છે અને કદાચ મેં થોડો ઉલ્લેખ કર્યો હશે, પણ ફરીથી પૃથ્વી ઉપર દર વર્ષે જેટલું ભૂગર્ભ જળ ખેંચવામાં આવે છે તેમાંથી 25% કરતાં વધારે પાણી ભારતમાં ખેંચાય છે. ભારતમાં ભૂગર્ભ જળના દોહનથી પૃથ્વી ધરી પર નમી જવાની શક્યતા. 1993 થી 2010 વચ્ચે જે સ્તરે ભૂગર્ભ જળ ખેંચવામાં આવ્યું હતું તેના પગલે પૃથ્વીના ઉત્તર ધ્રુવની દિશામાં ફેરફાર આવ્યો હતો. જાણકારોના મતે આ 17 વર્ષમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીન દ્વારા અંદાજે 54 ટ્રિલિયન લિટર પાણી ભૂગર્ભમાંથી ખેંચવામાં આવ્યું હતું. તેના કારણે પૃથ્વીની ધરી અંદાજે 78 સેન્ટીમીટર પૂર્વ તરફ ખસી ગઈ છે. ભારત દ્વારા દર વર્ષે 250 થી 260 ક્યુબિક કિલોમીટર જેટલું ભૂગર્ભ જળ ખેંચવામાં આવે છે, જે ચીન અને અમેરિકાના સંયુક્ત ઉપયોગ કરતા વધારે છે. જે ભૂગર્ભ જળ ખેંચવામાં આવે છે તેમાંથી 90% પાણી તો ખેતીમાં સિંચાઈ તરીકે કામમાં લેવામાં આવે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને તામિલનાડુમાં સૌથી વધારે ભૂગર્ભ જળ ખેંચવામાં આવે છે અને વાપરવામાં આવે છે. આ સિવાય દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ જેવા શહેરોમાં ભૂગર્ભ જળનું સ્તર ઝડપથી ઓછું થઈ રહ્યું છે. હવે જો પૃથ્વી થોડી વધારે નમી જશે તો ઋતુચક્રમાં મોટો ફેરફાર આવશે. ધ્રુવ પ્રદેશો ઉપર સૂર્ય ગરમી વધારે પડશે અને બરફ ઝડપથી ઓગળવા લાગશે. ભારત અને ખાસ કરીને એશિયાના દેશોમાં ઋતુચક્રમાં મોટો ફેરફાર આવશે. તેના કારણે ક્યાંક દુષ્કાળ પડશે તો ક્યાંક અતિશય વરસાદ પડવાની પણ સ્થિતિ ઊભી થશે. પૃથ્વીની ધરીમાં ફેરફાર થશે તો ઋતુચક્રમાં મોટું પરિવર્તન આવશે, એ હેડિંગની થોડીક વાત કરી લઉં. આખા લેખની શક્યતા પૂરી થવાની ઓછી છે. જાણકારો માને છે કે પૃથ્વી ઉપર પાણીના અસંતુલનને કારણે તેની ધરી સતત ખસી રહી છે. તેમાં જો મોટો ફેરફાર થાય અથવા થયો તો પૃથ્વી ઉપર ભયાનક કુદરતી આપત્તિઓ આવશે. સમગ્ર માનવ સંસ્કૃતિ ઉપર તેની અસર જોવા મળશે. જે કુદરતી આપત્તિ આવશે અને પરિવર્તન થશે તે ભયાનક પરિણામ લાવનારા હશે. હાલમાં પૃથ્વીની ધરી 23.5 ડિગ્રીએ નમેલી છે. તેના કારણે આબોહવા અને ઋતુચક્ર કાબુમાં છે. ગ્લોબલ વોર્મિંગને પગલે તેમાં ફેરફાર આવ્યા છે, છતાં પૃથ્વીએ પોતાની કુદરતી ગતિ અને ક્રમ જાળવી રાખ્યા છે. હવે જો પૃથ્વી થોડી વધારે નમી જશે તો ઋતુચક્રમાં મોટા ફેરફાર આવશે. ધ્રુવ પ્રદેશો ઉપર સૂર્યની ગરમી વધારે પડશે અને બરફ ઝડપથી ઓગળવા લાગશે. ભારત અને ખાસ કરીને એશિયાના દેશોમાં ઋતુચક્રમાં મોટો ફેરફાર આવશે. તેના કારણે ક્યાંક દુષ્કાળ પડશે તો ક્યાંક અતિશય વરસાદ પડવાથી પરિસ્થિતિ ઊભી થશે. ધ્રુવ પ્રદેશમાં તાપમાન વધશે તો ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકા જેવા પ્રદેશોનો બરફ ઝડપથી ઓગળવા લાગશે. સમુદ્રના સ્તરમાં વધારો થવા લાગશે. મુંબઈ, કોલકાતા, બાંગ્લાદેશના કિનારાના શહેરો ડૂબી જાય તેવી પરિસ્થિતિ આવી શકે છે. એટલાન્ટિકામાં ગલ્ફ સ્ટ્રીમ જેવા પ્રવાહ અસર કરશે, જેના કારણે યુરોપમાં ગમે ત્યારે તાપમાન અચાનક ઠંડુ થઈ જશે. આ ઉપરાંત પૃથ્વી ધરી ઉપર નમવાથી અને ખસવાથી બીજી ઘણી બાબતોને અસર થશે. ખાસ કરીને દિવસ અને રાતની લંબાઈમાં પણ સામાન્ય ફેરફાર આવી શકે છે. પૃથ્વી ધરી વધુ નમી ગઈ તો ધ્રુવ પ્રદેશમાં 6 મહિના ઉપરાંત કેટલાક સમય સુધી રાત લંબાઈ શકે છે. ઘઉં, ચોખા અને અન્ય અનાજના ઉત્પાદનમાં વ્યાપક ઘટાડો થઈ શકે છે. જમીનની નીચે ટેક્ટોનિક પ્લેટ્સ જો સક્રિય થવા લાગી તો પેસિફિક રિજનમાં વધુ ભૂકંપ આવી શકે છે. તે ઉપરાંત વાવાઝોડા અને ચક્રાવાતના પ્રમાણમાં અને તેની અસરકારકતામાં પણ વધારો થઈ શકે છે. આમ જોવા જઈએ તો આ સ્થિતિ.
1: નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM અને હું છું આરજે પ્રિયંકા. આપણે વાત કરતા હતા માનવીની ભવાઈની, પન્નાલાલ પટેલ દ્વારા લિખિત આ પુસ્તક. આપણે પહોંચ્યા હતા કે રાજુ હવે પોતાના સાસરે જતી રહી છે. રાજુ અને કાળુ એકબીજાથી અલગ થઈ ગયા છે, પણ મન હજી સુધી અલગ નથી થઈ ગયા. જ્યારે રાજુ પોતાના પિયરે હતી ત્યારે એક મસ્તીખોર, ચંચળ અને એવી છોકરી હતી, પરંતુ સાસરે જઈને આ છોકરી કંઈક અલગ જ બની ગઈ છે. છોકરીઓની વાત જ આવી હોય, જ્યારે નાનકડી છોકરી પોતાના ઘરે હોય ત્યારે એ અલગ હોય, અને જ્યારે સાસરી પોતાની જવાબદારીઓ લઈને બેસે ત્યારે તમને એવું લાગે કે આ અલગ જ માણસ છે. રાજુને પણ આવી જોઈને ગામના લોકો મોઢામાં આંગળી નાખતા રહી ગયા છે. રાજુએ બધાના મોઢા બંધ કરી દીધા છે. જે લોકો એમ કહેતા હતા કે રાજુ થોડા

દિવસ પણ એની સાસરીમાં ટકશે નહીં. આગળ શું થાય છે કાળુ અને રાજુના જીવનમાં, અને કાળુના જીવનની અંદર એની પત્ની ભલીનું આગમન થશે પછી શું વંટોળ આવવાના છે એના જીવનમાં, ભલી શું એના માટે સુખનો ઘૂંટડો લઈને આવશે કે દુઃખનું સરનામું, જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પર.

રાજુએ પેલી યુવન મસ્ત તીખણ મસ્તી ને તોફાન બધું એ પિયરથી સાસરે આવતા એ પાંચ ગાઉની વાટે જાણે વેરી નાખ્યું. કેટલુંક આંસુ દ્વારા તો જ્યારે ઘણું ખરું ઊંડા શ્વાસ લઈ અને અંતરના કોઈ અઘોર ખૂણામાં પૂરી દીધું હતું. એ ઉપર કાળુની પેલી શિખામણનો મણિકો પણ ચડાવી દીધો હતો. ભર્યું પાદર્યું ઘર ને છેલ છબીલો મુરતિયો હોય ને ઘર બાંધે એમાં વતાઈ શી, વતાઈ તો ખાલી ઘર ફેરવે ને ગાંડાને ડાયો ગણી બતાવે ને એમાં જ છે. આ સિવાય કાળું ઉપરની કડવાશ પણ રાજુમાં ઓછી થઈ ગઈ હતી. એનો ભલાદમીનો શું દોષ? દોષ હોય તો વેરવાઈ મામાનો છે, કાં છે માનો. એટલું જ નહીં, રાજુની ઈચ્છા હતી કાળુને સુખી જોવાની, બને તેટલી મદદ કરવાની. ને તેથી જ તો કાળુ બીમાર પડેલી માનું બહાનું આગળ કરી અને ભલીનું આણું કરાવી આપવા જેઠ જેઠાણીને મનાવી લીધા હતા. એટલું જ નહીં, જાણે પોતાની માજણીનો સાસર વાસો ન કરતી હોય તેમ ગવાળામાંથી સારા ચારા ત્રણ કપડાં કાઢી આપ્યા, ત્રણ ઘાઘરા આપ્યા અને લઠ જેવા સાડલાય ને તે ભલીને ગમતા. એમાં એક તો એનું ગવ

સ્વપ્ન જ હતું. પણ જ્યારે આણું આવ્યું ત્યારે કાળુ, કોદર, પરમોકાકો, શંકરદા અને કાસમ ઘાજી વગેરે આંગણામાં ખાટલા ઢાળ્યા ત્યારે કોણ જાણે કે રાજુનો બધો ઉત્સાહ ઓસરી ગયો. જમાઈની વિવિધ પ્રકારે મશ્કરીઓ કરવા ગોઠવાયેલી રાખેલી બાજી, ગાળો ભાંડવાનો ઉભો કરેલો એ મોરચો, બધું એ ઊંધું વળી ગયું. અરે, ખુદ ભલી જ એને વેરવણ લાગવા લાગી. મનને ગમે એટલું મનાવી લો, મન છે એની ઉપર કાબુ મેળવવું ઘણું જગરું છે. આગળ શું થાય છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

રાજુએને ગાણા ગાવામાં ભાગ લીધો ન મદદ કરી આ જાનૈયાનું ફાળ્યું કે ધોતિયું સંતાડવામાં. ઉલટાની એ તો ખાવા બેઠેલા કાળુનું ખાટલા પર મૂકેલું ફાળ્યું લઈ આવતી પેલી છોકરીઓ પર ચીડાવા લાગી. નથી બાંધવું કઈ ઘોડિયું, કાંઈ છોકરું નથી રડવાનું, મેલી આવો પાછું જાઓ. આંગણમાં અટકો છોડતા કાસમ મિયાએ રંગ જમાવ્યો, પણ એ સાંભળવાય રાજુ બહાર ન નીકળી. અરે, બહાર ઉડતા હાસ્યના ફુવારા એટલી ઉલટી ચીડાઈ ગઈ હતી કે કહેતી હતી ક્યારે પાર મળશે અહીંથી, પણ હજુ તો ઘણી અટકો બાકી હતી. એમાં પેલી રવૈયાની અટક છોડતા તો તાનમાં આવેલા કાસમે દોહરો જ લલકારી દીધો. શંકરે સવાલ પૂછ્યો, અરે આ શું કહ્યું કાસમ? કાસમ ફરીથી બોલી ઉઠ્યો. લોકો બમણે મકણે હસવા પડ્યા. જ્યારે કાળું વિચારમાં પડી ગયો, જીવતરનું એવું જ વલોણ, પણ રાજુ તો જીવતરના આ કારમાં વલોણા ઉપર જ રડી ઉઠી ને આખી રાત અને ઊંઘ ના આવી અને દિવસે ના આવી. તેમાં રાજુને વળાવવા સખત થઈ ત્યારે તો બહાર નીકળવાની મો ભાળવાની હિંમત જ ન હતી. લોક જાણે પૂછતા હતા, અલી રાજુ વાવ, ભલી સાસરે જાય છે એમાં તું કેમ મિલાઈ ગઈ છે? તારું મોઢું તો જો. પેલું જૂનું સકપણ સાંભળ્યું કે શું? પણ જ્યાં બહાર નીકળવાનો ભલીને વળાવવાનો સમય થયો ત્યારે તો રાજુએ કરમના અધૂરિયા લેખ આમ ગણી પેલી યાદને કલ્પનાઓને બધીએ ધરાના પાણી પર વળેલી લીલની જેમ એક કોર કરી નાખી. નિર્મળ જળની જેમ મરક મરક હસતી રહી. લો હેડો બુન, ગામમાં મળી લો ને ભલીને લઈને આગળ ગઈ. આગળ શું થશે આપણે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

રાજુનો વિચાર હતો ભલીને શિખામણ દેવાનો, ભલામણ કરવાનો. એને કાળુની વેળાને ઉના પાણીનું ભારજીવ કાઢી આવજો ને ધોતીએ તમે ધોજો. ખાવા બેસે ત્યારે કેવું રૂપાળું સાયણું કરીએ ને રોટલો એક કલેડામાંથી ઉતારજો, ઉનો ઉનો જાળજો. એ કહી કે તો પડતો બોલ ઝીલી લઈએ ને બોલીએ તે હસી ભરે મોટે. બે જણ બરાબરીના છો ને ઘરમાં ડોશી તો ભગવાનનું માણસ, એમને નથી કોઈ અરી કે પરી. ભલું હશે તો એ બે ઘરમાં હશો ને ખેતરે નીકળી પડશે, ને ખેતરે હશો તો ઘરમાં ભરાઈ રહેશે. અરે અરે, માંદા સંભળાય છે કે કાં તો ખાટલામાંથી ઉઠતા જ ઉઠશે નહીં, ને ઉઠે તો એમનો તો કોઈ વાંધો જ નહીં, માટે તમે બે જણા જ. પણ રાજુ વિચારતંત્રમાં ચાલતા જોટા જોટ હરજો ફરજો ને ગુલતાન કરજો ઘૂંટતા ઘૂંટતા જ નિશ્વાસ નાખી બેઠી. વળાવતી વખતે ભલીને પેલું લાંબુ ટૂંકું ન કહેલું એટલું જ કહ્યું, તમે તો મારાથી મોટા છો બુન, તમને હું શી શીખામણ આપું. પણ કાળુની ઉદાસ ભાવવિહોણી સુરેજ જોતા તો રાજુને વળી જુદું જ લાગ્યું. ભલી બાપડી ભોળી છે, જેમનું કહેશો એમનું કરશે, બાકી આંકડો તો આ ભાઈ સંગનો વધારે લાગે છે. ને એ તો વિદાય થતા કાળુની નજર સાથે નજર મળવાની હોય કે પછી એને થાકી હારેલી સુરત જોઈને હોય, ગમે તેમ પણ રાજુ પોતાની જાત ઉપર છેડાઈ પડી. મરશે, કૂટશે કપાળ બે ભેગા થઈને. તારે તો નથી જોવાનું ને નથી સાંભળવાનું, જો સાંભળવું હોય તો તારે એમાં શું. તું કાંઈ એમનું ઘર મંડાવી આપવાનો ઇજારો લઈને બેઠી છે. આગળ શું થશે માનવીની પવાઈમાં જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

ને ગામની ચાર પાંચ સ્ત્રીઓ સાથે ગોદરે ઉભેલી રાજુ એ રડતી રડતી જઈ રહેલી પેલી ભલી તરફ કતરાતી નજર જ તાકી રહી. મનમાં બબડીએ ખરી, આ જુઓ ને, દુનિયાને ભાળવા રૂએ છે. બાકી મનમાં તો પેલા છેગાળાને જોઈને ને જેઠાણીની પાછળ પગ ઘર તરફ ઉપાડતા રાજુ એક જોરથી શ્વાસ લીધો. આંખના ખૂણા છુપી રીતે સાફ કર્યા અને મનને પણ મનાવી લીધું. પેલા અવતાર રા જે જેના લેખ કઈ ભલી તો તારી કરેલી સગાઈ તોડવા નથી આવી ને, તે એ શું કરે એમાં, દીકરીને ગાય દોરે ત્યાં જાય. પણ કાળુને મન તો એમ જ હતું, વિધાતા પોતાના નામનો ચાંદલો ચોંટાડવા જતી હશે કાળુને કપાળ. પણ સંતાઈ રહેલી ભલીએ પોતાનું ટૂંકું કપાળ આગળ ધરી દીધું અને પોતાને કપાળે પાતળી રાજુને બદલે આ ભલી આવી પડી. કાળુને ભલી જરાય ન ગમતી, એને આણું કરાવ્યું તે બીમાર પડેલી માના આગ્રહને કારણે.

બાકી મનમાં તો પસ્તાઈ જ રહ્યો હતો. જાણતો હતો કે રાજુના જવાબથી આટલું વહેલું આણું કરાવી દેશે તો હું જ કોદરને ના પાડત. એટલું તો આ બકરું કાઢ્યું ને ઊંટ પેઠું. ઘરમાં પેસતા ચીડાયેલા કાળુએ માને કહ્યું, જીવ ખાતી હતી ને, લે હવે ધરાઈને ખાઈ લે વહુના હાથના રોટલા. ખાટલામાં પડેલી માને ફાળ પડી. ચમ, શું થયું ભાઈ? કાળુ આવતા વેત જ ચીડાયો છે. અને કાળુ અને ભલીનું જીવન કેવું જાય છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ફાંટ્યું ઘંટી પર નાખતો ચાલતો થયો ગામમાં. બીમાર માના સમાચાર પણ ન પૂછે. તને કેમ છે? તાવ ઘટે છે કે દને દને વધતો જાય છે? આવું કઈ જ નહીં. માને તો કઈ સમજ ન પડી. પણ એ તો ગવાળા સાથે કોદર આવ્યો, પરમો ડોસો અને શંકર આવ્યા ને પાછળથી વહુ પણ ઘરમાં દાખલ થઈ. ડોસીના જીવને ઠંડક વળી. આવવા મારી પાસે આવ, માથે હાથ ફેરવવા દે. ને ડોસીએ સારા પગલાની વહુને માથે હાથ

પડી. ડોશીને કહેતા જ કહી નાખ્યું, પણ તરત જ ફાળ પડી, કાં તો ના પાડશે. પહેલે જ કોળીએ માં ખાવી તો, પણ ભલીએ ના ન પાડી ને ડોશીને ન માં ખાવી. અલબત્ત થોડી વારમાં બસબા આમ કહી ઉઠ્યા ને ઘરને કામે વળગાડી, એક બેડું પાણી લઈ આવ પછી. પણ ત્યાં તો નાથાની બહુ આવી પહોંચી, બે બેડા ખાલી કરી ભલીને તેની સાથે તેડી ગઈ. ડોશી જાણે બહુનું કામ જોવા દીકરાનું ઘર સંસાર નિરખવા 3-4 દિવસ રોકાઈ ગયા. ભલી ઘરકામમાં પરવેલો જીવ જોઈ અને ડોશી ખૂબ ખુશ થયા, જ્યારે અતડું વર્તન જોઈને ખૂબ જ દુઃખી થયા. પ્રેમથી જેમ માનવી જીતાય છે ને, એમ એનો તાક પામવાનું માત્ર એક જ હથિયાર પ્રેમ છે. બે દિવસમાં ડોશીનું મન અંતરને પારખી ગયા. આગળ શું થાય છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ત્રીજે દિવસે સાંજના ટાળે દોશીએ કોદરને કહી ગામમાં ભટકતા કાળુને બોલાવી મંગાવ્યો, પાસે બેસાડી કેટલીક શિખામણ આપી, અંતમાં ઉમેર્યું, હું તો હવે આ એકાદ રાત કાઢું તોય બરાબર, માટે બધું એ કરજે, મારું મોત ન બગાડતો, હું જાણી ગઈ છું કે તને ભલી બહુ નથી ગમતી. ડોશીએ ઉજવળથી શ્વાસ લીધો, આંસુથી છલકાઈ ઉઠેલી આંખોને સાફ કરીને કહ્યું, તારા જીવતરના લાળામાં મને ન વગાડતો પછી. મારા મુવા કેડે તો શિખામણ નહીં માને તો મારે કંઈ જોવા આવવાનું નથી દીકરા. ને કાળુને પોતાનો અપન નિર્ણય ફેરવવો પડ્યો, અણગમતું ગમતું કરવું પડે. રાત્રે નાથાની વહુએ ઢાળેલા ગુંજારમાં એક ખાટલે સૂવું પડ્યું. અલબત્ત કાળુને મન તો એમ જ હતું, જાણે સૂળી ઉપર ન સૂતો હોય. પણ ડોશીને મન તો દીકરો ડાયો નીકળેલો, કહેલું માન્યો, આમ જ હતું. ત્રીજે દિવસે દેહ છોડ્યો અને અધૂરો સંતોષ પૂરો કરીને દીકરા પાસેથી મન

વિનંતી કબૂલત લઈને, ભાઈ દીકરા, ભગવાન જેમ અમારું રાખ્યું તેમ તુંયે વડાઈ વધારજે હો. ડોશીની નજર સામે વંશ રાખવા માટે આણેલી શોક્યનું સાલ, જીવતર ભૂલાવી દે એવો 5 વર્ષ લગીનો કંકાસ વગેરે ખડું થયું. કહ્યું, સારું થયું કે અમારા 2માંથી 1 જણ મરી ગયું, નહીં તો. ડોશીએ એક ભારે શ્વાસ લીધો. કાળુને ઉદ્દેશ્યો માટે તું અમારી વિતક પરથી શિખામણ લેજે. ઉચ્ચે ગામમાં કંઈક ડોસો ડોસી 2 એકલા પડ્યા, કોઈથી ઊંચા સાસે બોલે છે. વળી પાછા ડોશી પેલા 5 વર્ષ યાદ આવે ને કહ્યું, ને જોજો હ કાળિયા, તારા બાપના વેણ કાળજા પર કોતરી રાખજે. અમારી 5 વર્ષની વિતક જોઈને કહેતા કે 7 ઘેર એકી સામટું નખો જ જતું તો એ ભલે, બાકી એકના જીવતા બીજા બૈરાનું નામ તો ના જ લે. જો સુખેથી રહેવું હોય તો કળજગનું પાણી ગોગળે ઉતારવા દેવું પડે. ડોશી શિખામણ તો દીકરાને જબરી આપીને ગયા છે. આગળ જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય છો? તને અહીં જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ત્રીજે દિવસે ફૂલ લઈ આવ્યા ને ગરુડ પુરાણ વાંચવા બ્રાહ્મણ પણ બેસી ગયા. ચોથે પાંચમે દિવસે આસપાસના લોક લોકાઈ કરી ગયા અને પછી ગામમાં ડાંગરનું ખાંડણું નંખાયું ને દસમે દિવસે સૂતક ઉતરે.

અગિયારમું સરાવીને છોકરા જમાડ્યા, જયારે બારમું તો કાળુ એ ભલી ભાત કર્યું. 7-8 ગામના આખાય ચોકડને કંસાર ઘીનું જમણ જમાડ્યું. 13માં માં ફાળા ખાઈને સાંજ ટાળે પોતપોતાના પંથે પડેલા માનવીઓએ કાળુના વખાણ કર્યા. ગમે તેમ દીકરાએ ડોસીનું મોત સુધાર્યું. ભાઈ દેવું કરીને ડોસી પાછા 5 મણ ઘી વાપર્યું ને વૃદ્ધએ પેલું વાક્ય જાણે ગુખી રહી હોય એમ ઉચ્ચાર્યું, દીકરો મળે તો આવો મળજો. આ તરફ કાળુ અવસર સુધારવા આવેલા શેઠ સાથે હિસાબ કરી રહ્યો હતો. શેઠે જૂના દેવાનું નવું કર્યું, કેટલીક છૂટ મળીને પંચાયતીઓને રાજી કર્યા ને બાબાશાહીનો વટાઈ આપી કલદાર મુંબઈગાર બાકી એટલો આંકડો મૂક્યો ને 17 વિઘુ ને 7 ભાઈ લેકર હેડ અંગૂઠો. ઓહોહો, એટલા તો મારા માથે વાળે નહીં હોય, કહેતો કાળુ અંગૂઠે સાઈ ચોપડાવી રહ્યો. સવારે શેઠ પણ ઘોડા પર ચડી ગયા. 13 દિવસના અંતે આજ પહેલી વાર કાળુને ભાન થયું કે માં સદાય માટે ચાલી ગઈ છે. જ્યારે ઘરમાં કોઈક ભળતું માનવી આવી ગયું છે એ કાયમ માટે. કાળુને સૂનું લાગવા લાગ્યું, એકલતા સાલવા લાગી ને એની લીંબુની ફાળ સરખી આંખોમાંથી ટપ ટપ બોર જેવા આંસુ ખર્યા. ભલી માટે જાણે ઘણું મન મનાવી પણ એ મનમાં મન ક્યાંય માનતું જ ન હતું. કાળુએ ઘર સોંપ્યું ઘી દૂધ, પણ કાળુના શબ્દમાં વાણિયાનું ફૂલ્લું જાણે એનું પેટ જાણે ને ઢોર ડાંકરની પંચાયત પણ એને ભલીને સોંપી રાખી. અરે અંગ પણ દીધેલું હતું, પણ ભલીને સ્ત્રીને જોઈતું હતું એ મન એ હૈયું ન દીધું, ન દઈ શકાય. જાણતો હતો, સમજતો હતો, ભલીની દયા આવતી હતી ને માની શિખામણ સાંભળતી હતી, છતાંય હૈયું તો જાણે પરાયું જ હતું. કોઈકની થાપણ હોય તોય એ ગીરવો મૂકી ગયું હોય અને તોય. એટલું જ નહીં, નક્કી હતું કે કોઈને દેવાનો એનો હક ન હતો, કાબુ પણ ન હતો. એ તો આ તરફ ભૂતની જેમ સુમસાન બનીને ઘરમાં ભમ્યા કરતી ભલીનું મન પણ મૂંઝાવા લાગ્યું. સ્ત્રી સ્વભાવે ચીડાવા લાગી, કંટાળો કરવા લાગી, અને તોય કાળો તો એનો એ જ ઠંડો, એના એ જ મુનિવ્રત. અને છેલ્લે ભલીએ પિયર ચાલી જવાની ધમકી દેખાડી. આગળ શું સાચે જ ભલી એ પિયર જતી રહેશે? કાળુ અને ભલીના જીવનનો અહીં જ અંત આવી જશે? શું આ સાથ એટલા સુધીનો જ હતો કે પછી આગળ ભલી કાયમ માટે પોતાના પતિ સાથે જ રહેશે? શું થશે? વિધાતાના લેખની અંદર કોઈ ફેરફાર કે વિધાતાએ જે લખ્યું છે એ જ કાયમ રહેશે? આપણે જાણીશું આવતા એપિસોડમાં. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95 12 96 88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

એટલા બધા ન પરોવાઈ જવું કે આખા ઘર પર બીમારી કબજો જમાવી લે. મારી દશા તમે છતે પતિએ વિધવા જેવી કરી નાખી છે. અષાઢાએ બળાપો કાઢતા આ વાત કહી. અરે ધીમે બોલ, પપ્પાજી જાગી જશે. અષાઢા, તું આરામથી સૂઈ જાને, મને તો ઊંઘ નહીં આવે. આ જવાબ એ પુત્રનો હતો. મનમાં આ સવાલોની સાથે જ હવેનો ઘટનાક્રમ શું હશે તે માણીશું આ વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

આષાઢા, પપ્પાજીની તબિયતની મને ખૂબ જ ચિંતા રહે છે. હું સૂઈ જાઉં અને એમને પાણી પીવું હોય તો? અરે, એમને ટોયલેટ જવું હોય તો? બિચારા શું કરે? મને બૂમ પાડવા જેટલી પણ એમનામાં શક્તિ નથી રહી. અષાઢા, અરે તું વિચાર તો કર કે કોઈક આપણું નાનકડું કામ કરી આપે તો થેન્ક્સ કહેવાનું આપણે ચૂકતા નથી, જ્યારે માતા પિતાના આપણા પર અગણિત ઉપકારો હોય છે. હું તો એમ માનું છું કે પપ્પાજીની બીમારી દ્વારા આપણને ઋણમુક્ત થવાની તક આપી છે એમણે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં પશ્ચાતાપ નવલિકાના અંશોને, જેના લેખક ડૉક્ટર ચંદ્રકાંત મહેતા છે. તું તો મારી અર્ધાંગીની છે, સેવાનું કાર્ય અડધું તારું અને અડધું મારું. આમ દુઃખી થઈને નહીં, હરકાતે હૈયે મને સાથ આપ. આજે મમ્મીજી હોત ને તો આપણે કોઈ ચિંતા ન કરવી પડતી, પણ પપ્પાજી એકલા છે એટલો તો વિચાર કર જરા. આચમને શાંતિથી જવાબ આપ્યો. બેટા આચમન, વહુ સાચું કહે છે. રાતના 2 વાગવા આવ્યા, તું હવે સૂઈ જા. તું માંદો પડીશ તો મારી ચાકરી કોણ કરશે બેટા? ગંભીર માંદગીને બિછાને પટકાયેલા આચમનના પપ્પાજીએ લાગણીપૂર્વક કહ્યું.

પપ્પાજી, આપને ખબર છે ને કે આપને ઊંઘાડ્યા પછી જ હું સૂઈ જાઉં છું. મારા ઉજાગરાની આપે ચિંતા નહીં કરવી. હા, મમ્મી હોત તો. આચમન અટકી ગયો. બેટા, મારે માટે તો મેં આ જે પણ સેવા તે કરી આપીને એ ખૂબ જ આભાર વ્યક્ત કરવા માટે નથી માની તારી સામે, પરંતુ લાગણીથી તને કહી છે. અને બંનેની ગરજ એટલે કે માં અને બાપની, પપ્પાજી તમે જ મારા માટે સારી છે, એ જવાબ મળે છે એક પિતાને એના દીકરાનો. તે મને તારી મમ્મીની ખોટ પણ ક્યાં પડવા દીધી, એ જવાબ આપે છે એક પિતા એના દીકરાને. હવે શું થશે ઘટનાક્રમ તે માણીશું અવિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ઘડપણ એ બીજું બાળપણ છે બેટા, અને એમને જાળવવા દીકરા દીકરીઓએ મા બાપની ભૂમિકા ભજવવી પડે છે. તારી મમ્મી હયાત હોત ને તો કદાચ એ પણ મારી આટલી સેવા ન કરી શક્યો. એ હયાત હોત તો તારે એની પણ સેવા કરવી પડતી, એની તબિયત પણ ક્યાં સારી રહેતી હતી. પણ તું તો મારો અનોખો પુત્ર છે, તારી વાત જ સાવ ન્યારી છે. તું કદી થાકવાનો નથી એની મને ખબર છે. અને આચમનના હાથને ચૂમતા તેના પપ્પા ગાઢ નિંદ્રામાં સરી પડ્યા હતા. એમને ઊંઘતા જોઈને આચમને પણ પાસેના પલંગ પર લંબાવ્યું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજી એઆરના સ્વરમાં પશ્ચાતાપ નવલિકા, જેના લેખક છે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા. સવાર પડતાની સાથે જ અષાઢની ટકટક શરૂ થઈ ગઈ. આચમન તમને કશું જ કહેવાનો અર્થ નથી, બધું પથ્થર ઉપર પાણી. પપ્પાની દવાના પૈસા હવે તો પોસાતા નથી. મારી એક વાત સાંભળો, રાત માટે એક નર્સ રાખી લો, ભલે થોડો ખર્ચ થાય, લાખ ભેગા 1.25 લાખ. આમ ને આમ તો તમે માંદા પડી જશો. તમને પપ્પા માટે લાગણી હોય તે સમજી શકાય, પણ થોડું પોતાનું વિચારતા તો શીખો. અરે પપ્પાની તો ઉંમર થઈ ગઈ છે, એ પણ

સમજે છે, એ પણ તમને થોડીક વાર આરામ કરવાની સલાહ આપે છે ને. દિવસે નોકરી અને રાતના ઉજાગરા, આ બધું કેટલા દિવસ ચાલશે? કહી અને અષાઢા છણકા સાથે ચાલી ગઈ. અષાઢાને ખબર હતી કે ગમે તેટલા આકરા વેણ કહેવા છતાં આચમનની પિતૃભક્તિની સરિતાના નીરમાં ઘટાડો થવાનો નથી. પતિ એ માવડીઓ હોવાની ફરિયાદો તો સાંભળી છે, પણ આચમન તો બાપડીઓ છે, એની જિંદગીમાં પિતા સિવાય કશું જ નથી. અષાઢા રસોઈ કરતા કરતા વિચારતી હતી, અને આ જ વિચારો જીવનમાં ઘણી વખતે સંઘર્ષ લાવે છે. પોતાને સમજવાની જગ્યાએ બીજાને સમજાવવાની વૃત્તિ એ અઘરી હોય છે. જોઈએ આ નવલિકામાં આગળ શું થાય છે, પરંતુ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આચમનના મમ્મીનો સ્વભાવ પણ ખૂબ જ લાગણીશીલ હતો. તેઓ આચમનના પપ્પાની ખૂબ કાળજી રાખતા હતા. નાની નાની વાતોમાં તેમની આંખો ભરાઈ આવતી હતી. ઘરની તમામ જવાબદારીઓ સાથે તેઓ ઓતપ્રોત થઈ ગયા હતા. પપ્પાને એકલા મૂકીને ક્યારેય ક્યાંય એકાદ દિવસ માટે પણ તેના મમ્મી જતા ન હતા. તેમને ક્યારેય લાંબી લચ વાતો કરતા કોઈએ સાંભળ્યા ન હતા. પણ એમની લાગણી નીતરતી આંખોમાં સ્નેહના સાતે સમંદર જાણે છુપાયા હોય ને એવું ઊંડાણ અને ગાંભીર્ય હતું. પ્રેમ શબ્દોમાં વ્યક્ત કરવાનું ભલે મુનાસિબ ન લાગતું હોય, પ્રેમ જીવવામાં એમણે ક્યારેય પાછી પાની કરી ન હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર પશ્ચાતાપ નવલિકા, જેના લેખક ડોક્ટર ચંદ્રકાંત મહેતા છે. આચમનના મમ્મી એ તેના પપ્પાના પડછાયાની જેમ

એમ જીવ્યા હતા. તેઓ નિવૃત્ત થયેલા આચમનના પપ્પાને ક્ષણ માટે પણ લાચાર જોવા તૈયાર ન હતા. દવા, મફલર, સ્વેટર, પુસ્તક, છાપા, બધી જ જરૂરિયાતની વસ્તુઓ પપ્પાના શયન કક્ષમાં હાજર જ હોય. આચમન ઘણીવાર કહેતો, મમ્મી તમે હવે આરામ કરો, પપ્પાની થોડી સેવા અષાઢાને પણ કરવા દો. ત્યારે મમ્મી એ આચમનના માથે વહાલપૂર્વક હાથ ફેરવતા અને કહેતા, બેટા મારાથી થાય ત્યાં સુધી તો મને કામ કરવા દે, પછી તો તારા પપ્પાને સાચવવાની જવાબદારી એ તમારા સૌના શિરે જ આવવાની છે. અષાઢા તો હજી નાની છે, તેના પર બહુ જવાબદારી ન નંખાય. સંતાનો પ્રત્યેનું વાત્સલ્ય એ વાંસમાંથી વાંસળી બનવા સમાન છે. બેટા એ આનંદ પામવા માટે મા બાપે વાંસની જેમ ચૂપચાપ વિંધાવાની વેદના પણ સહર્ષ સ્વીકારવી પડે. આવા લાગણીશીલ માતાનો પુત્ર હતો આચમન, એક ઈમાનદાર પિતાનો સ્વમાની પુત્ર. આચમનના મમ્મીની હાઈ બ્લડ પ્રેશરના પેશન્ટ તરીકેની દવા ચાલતી હતી અને એક દિવસ બ્લડ પ્રેશર વધી જવાના કારણે નીચે પટકાઈ ગયા અને આચમનના હાથમાં તેના પપ્પાનો હાથ સોંપીને પરલોકની યાત્રાએ તે ઉપડી ગયા. અને હવે પછીનું અનુસંધાન માણીશું આ વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મમ્મીના મૃત્યુ બાદ આચમનના પપ્પાએ વાત્સલ્ય નીરથી અવિરત ભીંજાતા એ પોતાના પુત્રને સતત દુઃખથી પીડાતો જોયો હતો. પરંતુ મમ્મીની ગેરહાજરીથી તેના પપ્પા એટલે કે આચમનના પપ્પા ભાંગી પડ્યા હતા. તેઓ બીમાર રહેવા લાગ્યા. અષાઢા આચમનની સમક્ષ ફરિયાદોનું બુલેટિન બહાર પાડતી રહેતી. પણ પપ્પાનો એક દોષ જોવાની આચમનની તૈયારી ન હતી. આચમનના પપ્પાની બીમારી લંબાઈ, નોકરીના પીએફના પૈસા પણ વપરાઈ ગયા. મિત્રો પાસેથી વારંવાર ઉછીના લીધેલા પૈસા પણ સેવા યજ્ઞમાં સ્વાહા થઈ ગયા. ફેમિલી ડોક્ટર પણ હવે દવા દારૂનો જાજો અર્થ નથી તેવી ટકોર કરતા. પણ આચમન દવામાં કોઈ કચાશ રાખવા માગતો ન હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર પશ્ચાતાપ નવલિકાના અંશોને આરજે એઆરના સ્વરમાં, જેના લેખક છે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા. અષાઢા દલીલ કરતી ત્યારે એ કહેતો, અષાઢા ડૉક્ટર ગમે તે કહે, આપણે પપ્પાની સારવારમાં લેશ માત્ર કાપ ન મૂકવો જોઈએ. કોને ખબર, એકાદ દવા કે કોઈની દુવા મોતના ટકોરાને થંભાવી દે. આપણે તો ફરજની દોરીથી બંધાયેલા પુતળા છીએ. આપણને રાહ દેખાડનાર તો કોઈ ઔરત છે, અને પપ્પાની કાળજી રાખવાનું મમ્મીનું વચન એ મારે પાળવાનું છે જે મેં આપ્યું છે. હું પપ્પાની સારવારમાં કોઈ બાંધછોડ કરવા માગતો નથી. દિવસો વીતતા ગયા. પપ્પાની સારવાર માટે લોન મેળવવાના આર્થિક સ્ત્રોત

હવે સુકાવા માંડ્યા હતા. હવે આચમનને એકમાત્ર આશા હતી અષાઢાની મદદની. એ નહોતો ઈચ્છતો કે પપ્પાની સારવાર માટે પોતાની પત્ની અષાઢાના દાગીના વેચવાનો પણ વિચાર સુદ્ધા કરે, પરંતુ પરિસ્થિતિ હવે અસહ્ય બની હતી. એક રાત્રે આ વિચાર પણ તેના મનમાં આવી ગયો હતો. હવે શું થશે તે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

એક રાત્રે પપ્પાની રાબેતા મુજબની સેવામાંથી પરવારી ઉદાસ મને આચમન બેઠો હતો. એણે અષાઢા પાસેથી સોનાના બે કંગન વેચવા માટે આપવાની વિનંતી કરતી એક ચિઠ્ઠી લખી રાખી હતી, પણ અષાઢાના છણકાની બીકે એ ચિઠ્ઠી આપવાની હિંમત નહોતો કરી શકતો. અષાઢા થોડી જ વારમાં આવી પહોંચશે એમ માનીને એ ચિઠ્ઠી પોતાના હાથમાં રાખીને બેઠો હતો. ઉજાગરા અને થાકના કારણે ખુરશી પર બેઠા બેઠા જ તેની આંખ મળી ગઈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર પશ્ચાતાપ નવલિકાના અંશો, જેના લેખક છે ડોક્ટર ચંદ્રકાંત મહેતા.

ઉજાગરાના થાકના કારણે તે ખુરશીમાં જ સૂઈ ગયો હતો અને ઊંઘમાં હાથમાંથી પડેલી પેલી ચિઠ્ઠી એ નીચે ઉડી રહી હતી. એ જ ક્ષણે અષાઢા ઓરડામાં પ્રવેશી આચમનની રાહ જોઈને એ કંટાળી હતી. બબ્બે વાર બૂમ પાડ્યા છતાં આચમન જમવા આવ્યો નહોતો એટલે એનો ઉધડો લેવા અષાઢા રૂમમાં ધસી આવી હતી. શયનખંડમાં પ્રવેશ

એ ચિઠ્ઠી ઉપાડી લીધી. પહેલાં તો એને થયું કે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હશે, પણ આચમનના અક્ષર જોઈને એની ઉત્સુકતા વધી ગઈ. આચમને સોનાના બે કંગન વેચવા આપીને પપ્પાની સેવા યજ્ઞમાં પોતાને મદદરૂપ થવાની વિનંતી કરી હતી, એટલે ગુસ્સામાં અષાઢા આચમનને જમવા માટે ઉઠાડ્યા વગર રૂમમાંથી બહાર ચાલી ગઈ. એણે કંગન કોઈ પણ હિસાબે વેચવા નહીં એવો મનોમન નિર્ણય કરી લીધો, અને આચમનની અંધ પિતૃભક્તિ પર એને રોષ આવતો હતો. અને અષાઢા ડાઇનિંગ ટેબલ પર આચમનની જમવા માટેની રાહ જોતી બેસી રહી. એક કલાક થયો, બે કલાક થયા, પણ આચમન જમવા ના આવ્યો. એવામાં આચમનની કાળજું વીંધી નાખે તેવી ચીજ સંભળાઈ. અષાઢા હાંફળી ફાંફળી દોડી ગઈ. હવે તો તમે અનુમાન પણ કરી શકો કે શું પરિસ્થિતિ સર્જાઈ હશે, પણ પેલી ચિઠ્ઠીનો પડઘો શું હશે એ માણવા માટે તમારે વિરામની પેલે પાર મારી સાથે જોડાવવું પડશે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: એણે આચમનમાં હાથમાં બે સોનાના કંગન મૂકી દીધા. આચમને કંગનને પકડ્યા નહીં એટલે કંગન ગબડતા ગબડતા પપ્પાજીના પગ પાસે જઈને અટક્યા. આચમને કહ્યું, અષાઢા તું મોડી પડી, લઈ જા, કંગન નથી જોઈતા. મારા પપ્પાએ તો મને છોડીને જતા રહેવાનું પસંદ કર્યું છે. પૈસા વગર આજે હું તેમની દવા ન લાવી શક્યો, ધિક્કાર છે મને, કહીને આચમન માથું ખૂટવા લાગ્યો. આજે પહેલી વાર અષાઢાને એક સંતાનની સાચુકલી પિતૃભક્તિએ એકદમ હચમચાવી મૂકી. આ ઘોર કળિયુગમાં સંતાનો મા બાપને ઘરડા ઘરનું પ્રાણી માનવાની હદ સુધી ફરજ ભ્રષ્ટ બનવા લાગ્યા છે, ત્યારે આચમન જેવો લાગણી વિનો પુત્ર કોઈક ભાગ્યશાળી મા બાપને જ મળે, અને આવા ખ્યાલે અષાઢાના હૈયાને દ્રવિત કરી નાખ્યો. અને ફરિસ્તા જેવા લાગતા પતિને મદદરૂપ ન થવા બદલ અષાઢા ખૂબ જ પસ્તાઈ રહી હતી. પોતાના સસરાજીની ઉત્તરક્રિયા પતી ગયા બાદ અષાઢામાં એક નવી નારીનો જન્મ થયો હતો. એની આંખમાંથી પશ્ચાતાપના આંસુ સુકાતા ન હતા. એણે જીવન પરિવર્તન કરીને આચમનની સેવાને જ પોતાના જીવનનો ઉદ્દેશ્ય બનાવી દીધો. એણે આચમનના ઓશિકા પાસે એક ટૂંકીને ટચ ચિઠ્ઠી મૂકી હતી, જેમાં ત્રણ વાર લખ્યું હતું, પશ્ચાતાપ, પશ્ચાતાપ, પશ્ચાતાપ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

પરલોક સિધાવેલા પપ્પાજીના નિર્જીવ દેહને ભેટીને આચમન કરુણ કલ્પાંત કરી રહ્યો હતો. અષાઢ દોડીને તિજોરીમાંથી દાગીનાનું બોક્સ લઈને આવ્યા.

Yeah, it was fun.

0: રેડિયો પાલનપુર પર, જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે. કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95 12 99 66 88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ.
1: તો આજે જ વોટ્સઅપ કરો 9512-9966-88 પર કે પછી સોશિયલ મીડિયા ના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
0: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે,
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા.

અંતાક્ષરી. આપણી અંતાક્ષરીની આ સિઝનમાં આપણે જે ત્રણ હીરાઝ વચ્ચેની અંતાક્ષરી રમી રહ્યા છીએ તેમાં તમને કેવી મજા આવી રહી છે? મને તો બહુ મજા આવી રહી છે, કારણ કે ત્રણ અલગ અલગ હીરાઝ વચ્ચેના જે બેસ્ટ સોંગ મને સાંભળવા મળી રહ્યા છે એનાથી વધારે મજા શું જોઈએ. તો શ્રોતા મિત્રો, ચાલો શરૂઆત કરીએ આપણી અંતાક્ષરીની. અને આપણે છેલ્લે અટક્યા હતા તો 70s ઈરાનું તે કયું ફેમસ સોંગ છે? જો કે ઘણા બધા સોંગ છે, પણ તમે સજેસ્ટ કરો અને તમારું સોંગ વાગે છે કે નહીં. ચલો જોઈએ. તો ચાલો સાંભળીએ 70s ઈરાનું આ ફેમસ સોંગ.

શ્રોતા મિત્રો, મજા આવી કે નહીં? હવે આપણે ચાલુ કરીએ 90s ઈરાનું આપણું આ સોંગ, કે જે આપણા 70s સોંગે આપણને છેલ્લો અક્ષર આપે છે એની ઉપરથી. ચાલો જોઈએ કે 90s ઈરામાં અક્ષર ઉપરથી કયું ફેમસ સોંગ છે.

કેટલો સુપર સોંગ છે નહીં આ. અને હવે આપણું લેટેસ્ટ બોલિવૂડ સોંગ, અને આ સોંગ જે છે કે જ્યાં આપણે અટક્યા છીએ, અને એ સોંગનું નામ છે, હું નહીં કહું, તમે સાંભળ્યો અને પછી મને કહેજો કે તમે સજેસ્ટ કરેલું કે ગેસ કરેલું આ સોંગ છે કે નહીં. મળું છું આવતી વખતે ફરી તમારી માટે અંતાક્ષરી લઈને, અને સાંભળો આ લેટેસ્ટ બોલિવૂડ સોંગ.

पूछते हैं वो कि गालिब कौन है, पूछते हैं वो कि गालिब कौन है, कोई बतलाओ कि हम बतलाए क्या। क्या बात है, शु अंदाज़े बयां छे। પોતાની શાનદાર શાયરી દ્વારા લોકોના દિલો દિમાગ પર છવાઈ જનાર આ શાયર એટલે મિર્ઝા અસદુલ્લા બેગ ખાન ઉર્ફે મિર્ઝા ગાલિબ। હોગા કોઈ એસા ભી કે ગાલિબ કો ન જાને, શાયર તો વો અચ્છા હૈ પર બદનામ બહોત હૈ। ગાલિબ પોતે સ્વીકારતા હતા કે બદનામ બહુ છે, છતાં પણ આ નામ ભારતીય સાહિત્યમાં ધ્રુવ તારાને પણ ઝાંખો પાડે એટલી તીવ્રતાથી જળહળી રહ્યું છે। ગાલિબ શબ્દનો અર્થ જ છે વિજય, લોકો પર, લોકોના માનસપટ પર પ્રભાવી, છવાઈ જનાર। અને આ વ્યક્તિત્વ છવાઈ પણ ગયું। પોતાની શાયરી દ્વારા લોકોના દિલો દિમાગ પર રાજ કરનાર આ શાયર તાઉમ્ર મુશ્કેલ સંજોગો, કપરી પરિસ્થિતિઓ અને વિરોધો સામે ખુમારીથી લડ્યા, પણ જેમના નામનો અર્થ વિજેતા હતો એ માણસ રોજબરોજના જીવનમાં ઘણીવાર પરાજિત થયા। વિજયી હોવું એ તેમના માટે બહુ ટૂંકા ગાળાનું સુખ હતું, કેમ કે શાયરી

0: આ શહેનશાહનું મોટા ભાગનું જીવન અભાવોમાં પસાર થયું. એવું શું થયું કે આ મહાન શાયર જીવનથી જ હતાશ રહ્યા, મૃત્યુની કામના કરતા રહ્યા?
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

જીવનના અંતિમ સમયમાં મૃત્યુની કામના કરનાર મિર્ઝા ગાલિબ અને તેમના અંતિમ સમયની અણસુણી કહાની સાથે

0: અંતિમ મહાનાયકોના છેલ્લા સમયની અણસુણી કહાણીઓ.
1: જેમનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો એ મુઘલ વંશ હવે આથમવું થઈ રહ્યો હતો. પણ ભાંગ્યું ભાંગ્યું તો એ ભરૂચ એમ મુઘલ વંશનો હજુ ઘણો પ્રભાવ હતો. એ મુઘલોના શાહી દરબારમાં 18મી સદીની મધ્યમાં પોતાની કિસ્મત અજમાવવા તુર્કોમાન ક્યુકન નામનો એક શૂરવીર સૈનિક આવ્યો. એ વ્યક્તિ શાયર મિર્ઝા ગાલિબના દાદા હતા. તેમના બે પરાક્રમી પુત્રો હતા, નસરુલ્લા બેગ ખાન અને ગાલિબના પિતા અબ્દુલ્લા બેગ ખાન. મિર્ઝા ગાલિબનો જન્મ ઈસવીસન 1797માં 27મી ડિસેમ્બરે આગ્રામાં થયો હતો. ગાલિબ જ્યારે 5 વર્ષના હતા ત્યારે તેમના પિતા અલવરમાં સ્થાનિક બળવામાં શહીદ થયા, એટલે ગાલિબનો ઉછેર એમના મોસાળ આગ્રામાં થયો. જાગીરદાર નાના પાસે તેમનો ઉછેર ખૂબ લાડકોડમાં થયો. તેમનું બાળપણનું નામ મિર્ઝા નૌશા હતું. કાવ્યસર્જનની કળા જાણે ગાલિબને ખુદાએ આપેલી બક્ષીસ હતી. માત્ર 10-11 વર્ષની ઉંમરમાં ગાલિબ ચોટદાર કાવ્ય પંક્તિઓનું સર્જન કરતા.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: શરૂઆતમાં ગાલિબ અસદ નામથી લખતા, પણ પછી એમણે પોતાનું ઉપનામ રાખ્યું ગાલિબ. ગાલિબની શરૂઆતની કેટલીક ગઝલો વાંચીને એ સમયના સુપ્રસિદ્ધ શાયર મીર તકી મીરે કહ્યું હતું કે જો આને કોઈ યોગ્ય શાયરનું માર્ગદર્શન મળશે તો એ મહાન કવિ બનશે, નહીતર અર્થહીન બકવાસ લખ્યા કરશે. ગાલિબે જ્યારે આ વિશે જાણ્યું ત્યારે લખેલું કે રેખતે કે તુમ્હી ઉસ્તાદ નહીં હો ગાલિબ, કહેતે હૈ અગલે જમાને મેં કોઈ મીર ભી થા. ગાલિબને કવિતાની તાલીમ આપે એવા કોઈ ગુરુ ના મળ્યા, પણ જીવનમાં આવનાર સંજોગો, દુઃખો, આંતરિક પ્રતિભા અને ખુદાની મહેરબાનીએ મીર જેવા શાયરની વાતને હકીકતમાં બદલી નાખી અને ગાલિબ ભારતના મહાન શાયર તરીકે પ્રખ્યાત થયા. ને આમ છતાં ગાલિબે લખ્યું કે ન ગુલે નગમાં હું, ન પડદા એહસાસ, મેં હું અપની શિકસ્ત કી આવાસ. માત્ર 13 વર્ષની ઉંમરે ઉમરાઓ બેગમ સાથે તેમના નિકાહ થયા. લગ્નના 2 વર્ષ બાદ ગાલિબ આગ્રાથી દિલ્હી કાયમી વસવાટ માટે આવ્યા અને ત્યાં જીવનના સંઘર્ષની શરૂઆત થઈ. અહીં એમણે જિંદગીના અવનવા અને અણધારા રૂપો જોયા. ક્યારેક જિંદગીએ તેમને શિખરની ટોચ ઉપર, તો ક્યારેક ઊંડી અને અંધારી ખીણમાં પણ ધકેલ્યા. અને તેમ છતાં તેમની ગઝલોનો ધસમસતો પ્રવાહ ન રોકાયો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: ગાલિબની થોડી અઘરી કાવ્યબાનીને કારણે દિલ્હીના લોકો તેમને મોહમ્મલ ગો અને બેમાની એટલે કે નિરર્થક લખનાર શાયર તરીકે વખોડતા. ત્યારે ગાલિબે એના જવાબમાં કહેલું, ન સતાઈશ કી તમન્ના નસીલે કી પરવા ગર નહીં હૈ મેરે અશઆર મે માની ન સહી. મને પ્રશંસાની ઈચ્છા નથી કે બદલામાં કંઈ મેળવવાની તમા નથી. ભલે મારા શેરમાં અર્થ નથી તો નથી, જો કે તેમને સન્માન મળે એવી ઈચ્છા એમણે આજીવન દર્શાવી પણ હતી. અને ગાલિબ પાછા આવું પણ લખે કે અગર અપના કહા તુમ આપ હી સમજે તો ક્યાં સમજે, મજા કહેને કા જબ હૈ એક કહે ઓર દૂસરા સમજે. દિલ્હીમાં ગાલિબ જ્યારે ફૂલની જેમ ખીલ્યા અને મહેક્યા હતા ત્યારે જ વિષમ સંજોગોની આગમાં બળ્યા પણ હતા, કારણ કે તેઓ આગ્રા હતા ત્યાં સુધી આર્થિક બોજો તેમના માતા ઉઠાવતા હતા. પણ દિલ્હી આવ્યા પછી તેમના કાકાના મૃત્યુ પછી એમના કુટુંબને જે વાર્ષિક 5,000 પેન્શન મળતું હતું તેમાંથી ગાલિબને માત્ર 750 રૂપિયા મળતા. થોડા સમય બાદ એ પણ બંધ થઈ ગયું. ગાલિબના નવાબી શોખ, શાહી રહેણીકરણી અને શરાબ જુગારની લતના કારણે જીવન નિર્વાહ કપરો થઈ ગયો હતો. એ સિવાય ગાલિબને એક સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હતો. તેમણે એક પત્રમાં દોમની નામથી એ સ્ત્રીનો ઉલ્લેખ કર્યો હતો. એ તેમની પ્રેમિકા, જેનું નામ નવાબ જાન હતું, તેને ઉદ્દેશીને એમણે લખ્યું હતું કે કમ નહીં જલવાગરી મેં તીરે કૂચે સે બહિષ્ત યહી નકશા હૈ ભલે ઇસ કદર આબાદ નહીં. તારી શેરીની શોભા સ્વર્ગ કરતા ઓછી નથી, સ્વર્ગની રચના લગભગ તારી શેરી જેવી જ છે. હા, ત્યાં આટલી ચહેલ પહેલ નથી.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

પ્રેમિકાના મૃત્યુનો આઘાત કાયમ માટે તેમના દિલમાં દર્દ બનીને રહી ગયો અને એ દર્દને વધારે ગહન કરતા પ્રસંગો સતત ઉમેરાતા ગયા. તેમના ઘરે એક પછી એક 7 સંતાનોનો જન્મ થયો, પણ એમાંથી કોઈ જીવ્યું નહીં. કોઈ સંતાન જન્મતાની સાથે જ ગુજરી ગયું તો કોઈ વધુમાં વધુ 1.5 વર્ષ જીવ્યું. દરેક સંતાનના મરણ સાથે એમની પત્ની ઉમરાવજાન વધુ ને વધુ ધાર્મિક બનતી ગઈ. અને આટલી આફતો ઓછી હોય એમ એમનો ભાઈ યુસુફ 28 વર્ષની ઉંમરે પાગલ થઈ ગયો. આખા પરિવારની જવાબદારી પણ ગાલિબ પર આવી ગઈ. કલ્પનાની દુનિયાની સુંદરતા સરી ગઈ ત્યારે ખ્યાલ આવ્યો કે નજર સામેની વાસ્તવિકતા ખૂબ વરવી હતી. વો એક શખ્સ કે તસવ્વુર સે અબ વો રાના ઈ ખ્યાલ કહાં, ફિક્રે દુનિયા મેં સર ખપાતા હું, મેં કહાં ઔર યે બવાલ કહાં. વિચારોની એ સુંદરતા જે એક વ્યક્તિની કલ્પનાથી હતી એવી હવે ક્યાં. ના છૂટકે આ દુનિયાદારી નિભાવું છું, બાકી હું ક્યાં અને આ ઝંઝટ ક્યાં. ગાલિબે એમની સાળીના દીકરાને દત્તક લીધો હતો, પણ એ દત્તક પુત્ર પણ ટીબીની બીમારીથી

0: નુકસાન પામ્યો અને લોહીની ઉલટીઓ થતી. એ ઘટનાનું હૃદયદ્રાવક વર્ણન તેમના પત્રોમાં જોવા મળે છે. તેના મૃત્યુ પર ગાલિબે લખ્યું હતું કે લાઝિમ થા કે દેખો મેરા રાસ્તા કોઈ દિન ઓર, તન્હા ગયે ક્યું અબ રહો તન્હા કોઈ દિન ઓર. થોડા દિવસ મારી રાહ જોઈ હોત તો હું સાથે આવ્યો હોત. એકલો ગયો તો હવે એકલો રહે. થોડા દિવસ પછી હું આવું જ છું.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
0: આમ દત્તક પુત્ર પણ અવસાન પામતા ગાલિબની જીવવાની ઈચ્છા જ જાણે કે મરી ભરવારી. સ્વજનોના મૃત્યુ બહુ નજીકથી જોતા ગાલિબ તેમનો ગમ શરાબ અને જુગારથી દૂર કરવાનો પ્રયત્ન કરતા રહ્યા. ગાલિબ આમ પણ જુગારના શોખીન હતા અને જુગારમાં એમની ખૂબ પ્રવીણતા પણ હતી. એ સમયે દિલ્હીના યુવાન ઉમરાઓમાં જુગાર માટે પાગલપણું હતું, જેથી સરકારે જુગારખાનાઓ પર પ્રતિબંધ મૂકેલો. એટલે ગાલિબ પોતાના ઘરે દોસ્તોને બોલાવીને જુગાર રમાડતા. એમાંથી એમને થોડી આવક પણ થતી, પણ કાયદા મુજબ આ એક જુગારખાનું જ ગણાય. એને લીધે એકવાર એમની ધરપકડ થતા તેમણે લખ્યું, ઘર કિયા નાસે ને હમકો કેદ, અચ્છા યું સહી, યે જુનૂન ઇશ્ક કે અંદાઝ છૂટ જાવેંગે ક્યાં. ભલે મને કેદ કર્યો પણ હું જેનાથી કેદ છું એ અંદાજ છૂટશે? આવી કેદ જાણે તેમના માટે કોઈ વિસાતમાં ન હતી, છતાં કેદને કારણે થતી બદનામીથી તેઓ દુઃખી થયા. કેદમાંથી છૂટ્યા પછી એ દુઃખ ગાલિબના મનમાં ઘર કરી ગયું. આ ઘટના પછી તેમની વેદના વ્યક્ત કરતા એક પત્રમાં તેમણે લખ્યું હતું કે મારા ઉપર જે કંઈ વીત્યું એની શરમમાંથી હવે હું છૂટ્યો છું. મારી પ્રાર્થના છે કે આ દુનિયામાં હું ના રહું, અને જો રહું તો હિન્દુસ્તાનમાં તો ના જ રહું. કેવી તીવ્ર વેદના, દુનિયા છોડી દેવાની કામના, પ્રાણ પ્યારા વતનમાં રહેવાની જીજીવિષા મરી પરવારે એ માણસ પર શું શું નહીં વીત્યું હોય.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
0: પરિવારને મળતા પેન્શન પર જીવન નિર્વાહ કરનાર ગાલિબ માટે જીવવાનું હવે અઘરું થતું જતું હતું. રાજાશાહી શોખ સામે આવક નહીવત હતી, તેથી જીવન નિર્વાહ માટે તેઓ અન્ય રસ્તો અપનાવે છે. પોતાને મળતી પેન્શનની રકમમાં થયેલો અન્યાય દૂર કરવા, અંગ્રેજ સરકાર સામે દાવો કરવા ઈસવીસન 1828માં તેઓ કલકત્તા ગયા. આ કેસમાં ગાલિબ 1.5 વર્ષ કલકત્તા રહ્યા, છતાં ચુકાદો તેમની વિરુદ્ધ આવ્યો ત્યારે તેઓ ભારે નિરાશ થયા. કલકત્તા છોડીને દિલ્હી જતી વખતે ગાલિબે લખ્યું, નિકલના ખુલ્દ સે આદમ કા સુનતે આયે હૈ લેકિન બહુત બેઆબરૂ હોકર તીરે કૂચે સે હમ નિકલે. ગાલિબને જીવનભર આશા રહી હતી કે પેન્શન વધશે. એટલું જ નહીં, એમને વિશ્વાસ હતો કે પેન્શનની બાકી નીકળતી રકમ શરૂઆતથી મળશે તો દેવું પણ ચૂકવાઈ જશે. પણ એવું ન થયું અને બધી મહેનત પાણીમાં ગઈ. ગાલિબ ઓલ્ડ ટોમ નામનો અંગ્રેજી શરાબ પીતા, શરાબનો વેપારી અંગ્રેજ હતો. એનું જ દેવું બહુ મોટું હતું. એકવાર આ દેવા માટે કચેરીમાં હાજર થવાનું થયું ત્યારે ગાલિબ આ શેર કહીને છૂટી ગયા, કર્જ કી પીતે થે મેં લેકિન સમજતે થે કે હા રંગ લાવેગી હમારી ફાકા મસ્તી એક દિન, રંગ લાવેગી હમારી ફાકા મસ્તી એક દિન. ખરાબ પરિસ્થિતિમાં પણ એ વિલાસ રંગ લાવશે એ આશાએ બિંદાસ જીવતા ગાલિબના જીવનમાં એ રંગ થોડા સમય માટે આવ્યો પણ ખરો. ઈસવીસન 1837

0: 1928માં બહાદુર શાહ જફર ગાદી પર આવ્યા. તે ઉર્દુના વિદ્વાન હતા અને પોતે પણ ગઝલો લખતા. ગાલિબ સાથે તેમની મિત્રતા થઈ અને વાર્ષિક રૂપિયા 600ના પગારથી ગાલિબને મુઘલ વંશની તવારીખ લખવા માટે નીમવામાં આવ્યા.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: ગાલિબનો પ્રતિસ્પર્ધી મનાતો શાયર ઝૌક પણ ઈસવીસન 1854માં મૃત્યુ પામ્યો. શહેનશાહ હવે ગઝલ માટે પણ ગાલિબની સલાહ લેવા લાગ્યા. આ સમય ગાલિબ માટે સુવર્ણકાળ સમાન હતો. પણ આ તો હતા ગાલિબ. સારા દિવસો તેમના નસીબમાં બહુ રહ્યા જ નથી. 1857નો બળવો તેમના માટે અનેક મુસીબતો લઈને આવ્યો. એ બળવો દબાવી દેવા અંગ્રેજોએ ઘણા જુલમ કર્યા. શાહી પરિવારની કતલ કરવામાં આવી. અંગ્રેજ શાસને ફરી સત્તા હાથમાં લીધી ત્યારે ગાલિબે અંગ્રેજોને ખુશ કરવા પોતે ફારસી ભાષામાં લખેલું બળવાની તવારીખનું પુસ્તક અંગ્રેજો સમક્ષ રજૂ કર્યું, જેમાં ક્રાંતિકારીઓની સાચી વાતો છુપાવીને અંગ્રેજોની વાહવાહી કરવામાં આવી હતી. પણ અંગ્રેજોએ તેમને બહુ મહત્વ આપ્યું નહીં. મુઘલ બાદશાહ બહાદુર શાહના દરબારમાં હોવાના કારણે ગાલિબ અંગ્રેજોના ધ્યાનમાં તો હતા જ, એટલે બહુ જલ્દી તેમના પર રીઝે એમ નહોતા. પણ ઈસવીસન 1857ના બળવામાં અંગ્રેજોને મદદ કરનાર રામપુરના નવાબ ગાલિબના આશ્રયદાતા, મિત્ર અને પ્રશંસક હતા. તેથી તેમની ભલામણથી ગાલિબ અંગ્રેજોની રહેમ નજર તળે આવ્યા અને એમને ફરી પેન્શન મળવાનું પણ શરૂ થયું. ફરી તેમના માટે સોનાનો સૂરજ ઉગ્યો. દિલ્હીમાં ગાલિબ પાલખીમાં બેસીને ફરવા લાગ્યા. એ સમયે પાલખીમાં ફરવું વૈભવી ગણાતું. આ પાલખી સાથે જોડાયેલી એમની ખુમારીનો એક કિસ્સો ખૂબ રસપ્રદ છે. અંગ્રેજ સરકારે દિલ્હી કોલેજમાં ફારસીના પ્રોફેસર તરીકે ગાલિબની નિયુક્તિ કરી. ગાલિબ પાલખીમાં બેસી કોલેજ પહોંચ્યા અને દરવાજે જ ઊભા રહ્યા. અંદર પ્રિન્સિપાલ થોમ્સન રાહ જોતા હતા. ઘણો સમય થયો, છતાં ગાલિબ કેમ ન આવ્યા તે જાણવા તેમણે જમાદારને મોકલ્યા. બહાર ગાલિબ રાહ જોતા હતા કે થોમ્સન એમને દરવાજે લેવા આવે. યજમાન લેવા ના આવ્યા એટલે અપમાન અનુભવીને ગાલિબ પરત જવા લાગ્યા. થોમ્સને બહાર આવીને કહ્યું, આજે તમે કોઈ ઉમરાવ કે કવિ તરીકે નથી આવ્યા, આજે ઇન્ટરવ્યૂ માટે આવ્યા છો. આજે કંઈ પરંપરાગત સ્વાગત ના હોય. ગાલિબે જવાબ આપ્યો, હું સરકારી નોકરી એટલા માટે કરવા માંગુ છું કે એનાથી મારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. પણ પહેલેથી જે થોડી ઘણી પ્રતિષ્ઠા છે એમાં ઘટાડો થવાનો હોય તો આવી નોકરીને મારા દૂરથી સલામ છે. દેવાદારીની હાલતમાં આવી નોકરી ઠુકરાવી દેવા માટે પણ ગજબનું સ્વાભિમાન જોઈએ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4

0: ગાલિબના જીવનની આ પણ એક કરુણા રહી. તેમણે ઘણીવાર આવું અકલ્પનીય સ્વાભિમાન બતાવ્યું છે તો ઘણીવાર તેમના વ્યક્તિત્વથી તદ્દન વિરુદ્ધ તેમનું વર્તન જોવા મળતું. ક્યારેક તેઓ વજ્રથી પણ કઠોર બન્યા તો ક્યારેક ફૂલથી પણ કોમળ. ક્યારેક સ્વમાનને ખાતર આર્થિક મુશ્કેલીઓ હસતા મોઢે સ્વીકારે તો કોઈ વાર આર્થિક લાભ માટે સત્તાની ચાપલુસી કરતા પણ જણાય. ક્યારેક અવધ અને રામપુરના નવાબોની પ્રશસ્તિ રચે તો ક્યારેક રાજકવિ બનવા રાણી વિક્ટોરિયાના ગુણગાન ગાય. સમય માણસને શું શું નથી કરાવતો, પણ જીવનની આ બધી રંગીનીઓ, મજબૂરીઓ અને વિકટ પરિસ્થિતિઓ વચ્ચે જીવતા ગાલિબે લખ્યું કે રગો મેં દોડતે ફિરને કે હમ નહીં કાયલ, જબ આંખ હી સે ન ટપકા તો ફિર લહુ ક્યા હૈ. ગાલિબના આ શેર વિશે તો શું કહેવું, કેવું સ્વમાન. જો મૃત્યુ ન હોત તો જીવવાની ઉતાવળ ન હોત, જિંદગીને ચૈતન્યનો સ્પર્શ ન હોત, જીવન આહલાદક ન હોત, મરણ ન હોય તો એની સામે બાહો ચડાવ્યા વગર જીવવાનો શું સ્વાદ. અને આ મૃત્યુ વિશે ગાલિબ ઘણું મનન કરતા. જીવનના અંતિમ પડાવમાં જાણે તેઓ મૃત્યુની જ રાહ જોતા હોય એવો ભાસ થયા વગર રહે નહીં. ગાલિબના જીવનના છેલ્લા 7 વર્ષ બીમારીમાં વીત્યા. ગાલિબને ડાયાબિટીસની બીમારી હોવાનું અનુમાન છે. છેલ્લા વર્ષોમાં એમને લગભગ આખા શરીરે પરુવાળા ફોડલા નીકળતા રહ્યા. શરીરનું અડધું લોહી પરુ બનીને વહી ગયું એમ ગાલિબે લખ્યું હતું.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

1862માં એમના મરણની અફવા પણ ઉડી હતી. 1863માં ગાલિબે એક પત્રમાં લખ્યું, ગયા વર્ષે હું ન મર્યો એ માત્ર એક ભ્રમણા છે, હકીકતમાં તો હું રોજે રોજ મરું છું. મારા દેહમાં રૂહ હવે એ રીતે ફફડે છે જેમ પંખી પિંજરામાં. કોઈ પ્રેમ, કોઈ વ્યવહાર, કોઈ જલસો, કોઈ સભા પસંદ નથી. પુસ્તકોથી નફરત, શેરથી નફરત, શરીરથી નફરત, જીવનથી નફરત. જે કંઈ લખ્યું એ બધું નિરર્થક લાગે છે. મુઘલ સામ્રાજ્યના રાજ દરબારમાં હોઉં, પોતાના સમયના સૌથી વિદ્વાન અને પોતાના ગુમાનમાં રહેનાર વ્યક્તિએ આવું લખવું પડ્યું હોય તો એ વ્યક્તિની સ્થિતિ કેવી હશે? ગાલિબે આવું લખ્યું એ જાણીને જ હચમચી જવાય.

કેમકે ગાલિબની વિનોદ પ્રિયતાના કિસ્સા ખૂબ જાણીતા છે. મૃત્યુના થોડા દિવસ પહેલા એમણે મિત્રોને એમ લખેલું કે ખબર લે લો વરના ખબર પડોગે. પણ એ વિનોદ પ્રિયતાનો સમય હવે કદાચ જતો રહ્યો હતો. સમય હવે તેમની વિરુદ્ધ ચાલતો હતો. દેશની પરિસ્થિતિઓ પણ હાલકડોલક થઈ રહી હતી. 1857ના બળવા પછી તરત જ દિલ્હીમાં રોગચાળો ફેલાયો હતો, જેમાં ગાલિબે પોતાના અનેક સ્વજનો, મિત્રો અને પ્રશંસકોને મૃત્યુ પામતા જોયા, લોકોને માલમતા લૂંટતા જોયા અને અંગ્રેજ સરકાર દ્વારા વીંઝાતા દમનના કોરડા પણ જોયા. પોતાના આશ્રયદાતા અને પોતાનાથી નાની ઉંમરના યુવાનોને આ જ્વાળાઓમાં બળતું થઈ જતા જોયા. પોતાના એક મિત્રને એક પત્રમાં ગાલિબે લખ્યું કે ભાઈ, આ કેવી મહામારી કહેવાય જે મારા જેવા 70 વર્ષના વૃદ્ધને ન મારી શકે. આ ઘટનાઓ પછી ગાલિબને લાગ્યું કે દિલ્હીએ એમને સુખ થોડું અને દુઃખ વધુ આપ્યું છે. ગાલિબને ધનના અભાવનું એટલું દુઃખ નથી થયું જેટલું પ્રેમના અભાવનું થયું છે. પોતાને કોઈ પ્રેમ નથી કરતું એ વાત મનુષ્યને વધારે ગમગીન કરી મૂકે છે. પણ અમુક મિત્રોના આગ્રહથી એમણે દિલ્હી ન છોડ્યું. ભારતના સૌથી મોટા શાયર ગણાતા મિર્ઝા ગાલિબનો અંતિમ સમય શરૂ થાય છે

0: રામપુરના યુસુફ અલી ખાન ગાલિબના ગાઢ મિત્ર હતા. તેમના મૃત્યુ પછી તેમના દીકરાને આશ્વાસન આપવા ગાલિબ રામપુર ગયા. ત્યાંથી પાછા ફરતી વખતે રસ્તામાં નદી ઓળંગતા પોતે માંડ માંડ બચ્યા અને વરસાદમાં ભીંજાવાને કારણે બીમાર પડ્યા. માંદગી દિવસે ને દિવસે વધતી જ ગઈ. શરીર જીર્ણ થતું ગયું અને અન્ય રોગ પણ શરીરમાં પેસવા લાગ્યા. આખા શરીરે ગુમડા અને ફૂલ્લા થયા. મધુપ્રમેહનો રોગ તો પહેલેથી જ હતો અને ઉપરથી સારણગાંઠ પણ થઈ. વૃદ્ધાવસ્થા, વસવસો, માંદગી અને પ્રેમ માટે વલખા મારતા જીવે ગાલિબની રાતોની ઊંઘ હરામ કરી નાખી હતી. મોત આવતું નહોતું અને જિંદગીમાં હવે એમને કોઈ રસ નહોતો. એમનો જ આ શેર એમની આપવીતી રજૂ કરે છે કે મરતે હૈ આરઝુ મેં મરને કી, મરતે હૈ આરઝુ મેં મરને કી, મોત આતી હૈ પર નહીં આતી. મરવાની જ પ્રતીક્ષામાં અમે પ્રતિપળ મરી રહ્યા છીએ. આમ મોત આવે છે ને છતાંય નથી આવતું. હવે ગાલિબ મરવાના વાકે જીવી રહ્યા હતા એમ કહીએ તો ખોટું નથી. જીવનની આશા છોડી જ દીધી હતી. તેમના જીવનના સૌથી મોટા આધાર એવા સાહિત્યના નામે તેઓ કશું જ કરતા નહોતા. કોઈને ઇસ્લાહ આપવાનું પણ બંધ કરી દીધું હતું. એક મિત્રને તેમણે પત્રમાં લખ્યું હતું કે હઝરત, આ ફકીરે હવે કવિતા ન લખવાની અને કોઈની કવિતા ન સુધારી આપવાની પ્રતિજ્ઞા લીધી છે. કવિતા સાંભળી તો હું શકતો જ નથી અને હવે કવિતા જોવી પણ નથી ગમતી. હું 72 વર્ષનો થયો, 15 વર્ષનો હતો ત્યારથી કવિતા લખું છું. 60 વર્ષ સુધી બકવાસ કરતો રહ્યો પણ પ્રશંસાનું એક વાક્ય સાંભળવા ન મળ્યું. હું સૌને કહું છું કે ભાઈ, મને કવિઓની પંગતમાં ન મૂકતા અને એ બાબતે મને કોઈ ન પૂછે. ગાલિબ જેવો આલા દરજ્જાનો શાયર આ હદે જીવનથી લાચાર થઈ જાય એ કેવી કરુણતા.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

ઈસવી સન 1869 ના ફેબ્રુઆરીની 15મી તારીખે ઉર્દુ અને ફારસી ભાષાનો આ ઉમદા શાયર વૃદ્ધાવસ્થામાં લાચારી, બીમારી, મનમાં અસંતોષની પ્રભુકતી જ્વાળા અને અનેક આંતરિક સંઘર્ષોથી હારી જઈને અંતે મૂર્છિત થયો અને મગજની ધોરીનસ ફાટી જવાથી અલ્લાહને પ્યારો થયો. એક ઝળહળતો સૂર્ય હંમેશ માટે અસ્ત થયો. લહુરુ વંશના કુટુંબના કબ્રસ્તાનમાં તેમને દફનાવવામાં આવ્યા. દુઃખોથી ભરેલા જીવનથી એકમાત્ર મૃત્યુ જ મુક્તિ આપી શકે, પણ ત્યાં સુધી વ્યક્તિએ મીણબત્તીની જેમ સવાર સુધી ત્રિવિધ રંગમાં સળગતું જ રહેવાનું હોય છે. જીવનના દરેક રંગ જોવાના હોય છે, જાતે બળીને રોશની ફેલાવવાની હોય છે. અંતે સવાર પડે એટલે કે મૃત્યુ આવીને મનુષ્યને મુક્ત કરે છે એવું ગાલિબ માનતા હતા. ગમે હસ્તી કા અસત કિસ્સે હો જુજ મર ગઈ લાજ, ગમે હસ્તી કા અસત કિસ્સે હો જુજ મર ગઈ લાજ, શમા હર રંગ મેં ચલતી હૈ સહર હોને તક. ગાલિબના શેર સાથે ફરી એક વાર કોઈ મહાન વ્યક્તિત્વના અંતિમ સમયની અણસુની કહાની સાથે પાછો ફરીશ.

ગાલિબના અંતિમ સમયની કહાણીના તથ્યોનો આધાર ડૉક્ટર મનસુખ સાવલિયા સંપાદિત દીવાને ગાલિબ પુસ્તક અને ડૉક્ટર રઈશ મણિયાર અનુવાદિત ગાલિબનામા પુસ્તક પરથી લેવામાં આવ્યો છે. અમે તેમના અત્યંત આભારી છીએ.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-99-66-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-99-66-88 પર. અમારી સાથે જોડાઓ એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં.

0: પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
1: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર 90.4 FM.